મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે સોમવાર, અધિક જેઠ વદ આઠમ, વિક્રમ સંવંત 2082, એટલે કે તારીખ 8 જૂન ઈસવીસન 2026. અત્યારે સવારના 5:57 અને 45 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગ્યે હિન્દીમાં અને 6:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ કૃષિ માહિતી, વિષય ફળ અને શાકભાજી પાકોની ખેતીમાં આવરણ. રજૂઆત વિરલ રાવલ.
1: શિરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને ઝાઝા કરીને રામ રામ. આજે વાત કરવી છે ફળ અને શાકભાજી પાકોની ખેતીમાં આવરણ. આવરણ એ છોડના વિકાસ અને કાર્યક્ષમ પાક ઉત્પાદન માટે વધુ અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે માટી એટલે કે જમીનનું ઢાંકણ કરવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે પાંદડા, સ્ટ્રો, ખાતર તથા કુદરતી લીલા ઘાસનો ઉપયોગ મલ્ચિંગ તરીકે કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 60 વર્ષ દરમિયાન કૃત્રિમ પદાર્થોના આગમનથી લીલા ઘાસને બદલે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. લીલા ઘાસની તુલનામાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પાણી માટે અભેદ્ય છે, તેથી તે જમીનમાંથી ભેજનું સીધું બાષ્પીભવન અટકાવે છે અને આ રીતે સપાટી પર પાણીનો વ્યય અને જમીનના ધોવાણને પણ અટકાવે છે. આ રીતે તે જળ સંગ્રહમાં સકારાત્મક ભૂમિકા ભજવે છે. બાષ્પીભવન ન થતું હોવાથી ક્ષારવાળા પાણીનો પણ પિયત તરીકે ઉપયોગ કરી શકાય છે. હવે જોઈએ પ્લાસ્ટિક મલ્ચિંગ.

0: મલ્ચિંગના ફાયદાઓ. હવે પ્લાસ્ટિક મલ્ચિંગ છે તે પાણી માટે સંપૂર્ણપણે અભેદ્ય છે. આથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી ટકી રહે છે. તે જમીનના ભેજનું સીધું બાષ્પીભવન અટકાવે છે અને આ રીતે પાણીનો વ્યય થતો અટકે છે. નીંદણની વૃદ્ધિ અટકાવે છે. પાણી અને હવા દ્વારા થતું જમીનનું ધોવાણ એ પણ અટકાવે છે. બીજનું અંકુરણ લગભગ 2-3 દિવસ વહેલું થાય છે. ઉત્પાદનમાં વધારો થાય છે. નેમેટોડસની વસ્તી ઓછી જોવા મળે છે. હવે જોઈએ મલ્ચિંગના પ્રકારો. તો એમાં પ્રથમ જોઈએ ઓર્ગેનિક મલ્ચિંગ. સામાન્ય રીતે સેન્દ્રિય પદાર્થો જેવા કે પાકના પાંદડાઓ, ખાતર કે પછી લીલા ઘાસનો ઉપયોગ ઓર્ગેનિક મલ્ચિંગ તરીકે થાય છે. હવે જોઈએ ઇનઓર્ગેનિક મલ્ચિંગ, એટલે કે પ્લાસ્ટિક મલ્ચિંગ. ઇનઓર્ગેનિક મલ્ચિંગ તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. પાકની જરૂરિયાત મુજબ અલગ અલગ રંગ અને જાડાઈના પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્લાસ્ટિક મલ્ચિંગના પ્રકારો. તો એમાં પ્રથમ પ્રકાર છે બ્લેક પ્લાસ્ટિક મલ્ચિંગ. બ્લેક પ્લાસ્ટિક મલ્ચિંગમાંથી સૂર્યપ્રકાશ પસાર થતો નથી. આથી પ્લાસ્ટિક છે એ મલ્ચિંગની નીચે નીંદણને સૂર્યપ્રકાશ ન મળવાથી વિકાસ થતો નથી. જમીનમાં ભેજ જળવાઈ રહે છે તથા તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહે છે. હવે બીજું છે ક્લિયર અથવા તો પારદર્શક મલ્ચિંગ. પારદર્શક મલ્ચિંગનો ઉપયોગ નર્સરી બનાવતા પહેલા જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. પારદર્શક મલ્ચિંગનો ઉપયોગ કરીને રોગમુક્ત નર્સરી ઉગાડી શકાય છે. જમીનમાં રહેલા જીવાણુ અને કીટકના કોશેટાનું નિયંત્રણ પણ કરી શકાય છે. ત્રીજું છે ટુ સાઇડ કલર મલ્ચિંગ. યલો બ્લેક એટલે ચોક્કસ પ્રકારના કીટકોને આકર્ષે છે, આથી તે રોગ સામે રક્ષણ આપે છે. પછી વ્હાઇટ અને બ્લેક જે જમીનને ઠંડી રાખે છે. પછી જોઈએ સિલ્વર બ્લેક, તો તે જમીનને ઠંડી તો રાખે છે તથા થ્રિપ્સને દૂર કરે છે. રેડ અને બ્લેક છોડનો વિકાસ સારો થાય છે તથા ફૂલ વહેલા આવે છે. સામાન્ય રીતે ટમેટાના પાકમાં વપરાય છે. તો આજે આપણે માહિતી મેળવી ફળ અને શાકભાજી પાકોની ખેતીમાં આવરણ. ફરી પાછા કૃષિ માહિતીમાં આવતીકાલે મળશું. ત્યાં સુધી સૌને કહીએ રામ રામ, રામ રામ.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી. વિષય હતો ફળ અને શાકભાજી પાકોની ખેતીમાં આવરણ. રજૂઆત વિરલ રાવલની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર છે, એટલે કે 810 કિલોવોટ્સ પર. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે અમે આપને જણાવી દઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 સુગમ સંગીત, કલાકાર નિધિ ધોળકિયા, 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય વાવાઝોડું, પ્રસ્તુતિ સિદ્ધિ વોરા, ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30, કલાકાર બિહારીદાન હેમુદાન ગઢવી.

8:50 મિનિટે ગુજરાતી વાર્તાલાપ, જેમાં સાંભળશો દિવ્યાંગો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ, આ વિશે શ્રી દીપા સોનીનો વાર્તાલાપ ભાગ 1. 9:15 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 મિનિટે કાર્યક્રમ લોકસંગીતમાં લોકવાર્તા આઈ જેતબાઈ માં, કલાકાર રાજુભાઈ ઈશરાણી.

કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, 1:10 સુગમ સંગીત, ફૌજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40

સાંધ્યકાલીન પ્રસારણ યાત્રામાં 5 અને 10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગ્યે કાર્યક્રમ ભજનો. કલાકાર ચંદુભાઈ રાઠોડ.

6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી અને 7:22 ગામનો ચૂરો, આ બંને કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. આઠ વાગ્યે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા, 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી, 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગ્યે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો આજે ઉમેદવારી કરશે. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા માટે શહેરોની યાદી જાહેર કરી. રક્તપિત્ત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ યોજાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 50 ચંદ્રક સાથે ભારત અગ્રેસર અને આકાશવાણી આજે તેની સફરના 9 દાયકા પૂર્ણ કર્યા. સમાચાર વિગતવાર. આજે રાજ્યસભાની યોજાનારી ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરશે. ગાંધીનગર ખાતે વિધાનસભામાં વિજય મુહૂર્તમાં રાજુ શુક્લ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયા પોતાની ઉમેદવારી કરશે. મંત્રીઓ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ઉમેદવારી કરાશે. આ તમામ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થવાની શક્યતા છે. આ વખતે કોંગ્રેસ પાસે ઉમેદવારી નોંધાવવા માટેનું પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે રાજ્યસભામાં કોંગ્રેસ ઉમેદવારી નોંધાવી શકે તેવી સ્થિતિમાં નથી. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. શાળાઓમાં 35 દિવસોના ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ આજથી ધોરણ 1-8 તેમજ 9-12ની

0: સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે. ગુજરાત બોર્ડ હેઠળની 54,000 જેટલી રાજ્યની શાળાઓમાં આજથી સત્રનો આરંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ સત્ર 120 દિવસનું રહેશે. આજથી 4 નવેમ્બર સુધી પ્રથમ સત્ર યોજાશે, જ્યારે 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. આ સત્રના આરંભ સાથે જ શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠશે. આજે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ છે. લોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે 8 જૂને વિશ્વભરમાં વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરે સરકારે નાગરિકોને બ્રેઇન ટ્યુમરના લક્ષણો પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવા અપીલ કરી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: બ્રેઇન ટ્યુમર એ મગજના અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે અને તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. જો કે અદ્યતન તબીબી વિજ્ઞાનને કારણે હવે બ્રેઇન ટ્યુમરની સફળ સારવાર અને સંપૂર્ણ રિકવરી શક્ય બની છે. સમયસર જાગૃતિ, વહેલું નિદાન અને ત્વરિત અદ્યતન સારવાર દ્વારા આ બીમારી સામે જીતી શકાય છે. અમદાવાદની જીસીઆરઆઈ હોસ્પિટલમાં આવા કેન્સરના દર્દીઓને એક જ છત નીચે વૈશ્વિક સ્તરનું નિદાન અને અદ્યતન સારવાર મળી રહે છે. પરિણામે ગુજરાતના દર્દીઓએ રાજ્ય બહાર જવાની બિલકુલ જરૂર નથી. અહીં છેલ્લા 5 વર્ષમાં બ્રેઇન ટ્યુમરના દર્દીઓને વૈશ્વિક સ્તરની અદ્યતન સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ વર્ષ 2025 સુધીમાં 252 કેસો નોંધીને દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી જાહેર કરી છે. પુનઃ પરીક્ષા આગામી 21 જૂને દેશભરમાં 551 શહેર અને ભારત બહારના 14 શહેરમાં બપોરે 2 થી સાંજે 5 વાગીને 15 વાગ્યા સુધી પેન અને પેપર મોડમાં લેવાશે. એનટીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા શહેર માહિતી સ્લીપ પ્રવેશપત્ર નથી અને તે ફક્ત ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર ક્યાં સ્થિત હશે તે શહેર વિશે માહિતી આપવા માટે જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો વચ્ચે એનટીએ દ્વારા 12 મેના રોજ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સીબીઆઈ હાલમાં પેપર લીક કેસની તપાસ કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં આજથી 18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે. નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે. ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે. સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલાશે. ગાંધીનગર ખાતે સાબરમતી આશ્રમના ચાલી રહેલા વિકાસ કાર્યો અને સાબરમતી રિવરફ્રન્ટના સતત વિકાસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મોડી સાંજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ અને ભવિષ્ય માટેના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન જાહેર જગ્યાઓને વધારવાની સાથે આપણા વારસાને જાળવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આશ્રમ અને રિવરફ્રન્ટના વિકાસથી શહેરની ઓળખ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં સાંસ્કૃતિક મહત્વ વધશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ aiarnews_abid ને ફોલો કરશો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 16માંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે હાલમાં રાજ્યમાં ઓપરેશન મ્યુઅલ હન્ટ ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ગ્રામ્યમાં જે મ્યુઅલ એકાઉન્ટ છે તેમના વિરુદ્ધ કામગીરી થઈ રહી છે.
2: કુલ 16 આરોપીઓ વિરુદ્ધમાં 8 FIR દાખલ કરવામાં આવી છે. આ એકાઉન્ટમાં ટોટલ 50,1930 ની કમ્પ્લેન આ એકાઉન્ટના વિરુદ્ધમાં હતી અને ટોટલ અમાઉન્ટ જો ઇન્વોલ્વ હતો આમાં સાયબર ફ્રોડનો 1,78,92,645 રૂપિયા છે. આ 16 આરોપીઓમાંથી 9 આરોપીઓને અટક કરવામાં હાલ આવ્યા છે.
0: પૂર્વ મિસ ગુજરાત સુપર મોડેલ ખેલાડી હિના રાજગોરે અમદાવાદના ઇકેઈ એરાના ખાતે આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના અભિયાનને નેતૃત્વ કર્યું. આ ચેમ્પિયનશીપમાં ભારત 50 ચંદ્રક સાથે ચંદ્રકો મેળવવામાં અગ્રેસર રહ્યું છે. ભારતે 40 સુવર્ણ, 8 રજત અને 2 કાંસ્ય ચંદ્રક

0: મેળવ્યા છે, જ્યારે જાપાન બીજા અને સિંગાપુર ત્રીજા સ્થાને રહ્યું છે. 8 જૂન 1936 દિવસ ભારતીય પ્રસારણ માટે ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને નવું શીર્ષક મળ્યું અને તે આકાશવાણીના નામે. આકાશવાણીએ તેની શરૂઆતને આજે 90 વર્ષ પૂર્ણ કર્યા છે. જનજન સુધી લોકોનો અવાજ બનેલા આકાશવાણીના 9 દાયકાની સફર અત્યંત પ્રભાવશાળી અને વિશ્વસનીય બની છે. ભવ્ય ભૂતકાળ, તેજોમય વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની આકાશવાણીને શુભકામના. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે રાજ્યમાં ગરમીની સ્થિતિ હજુ યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી લોકોને આંશિક રાહત મળી શકે છે.
1: ગુજરાત રિજન મેં અગલે 7 દિન તક આઇસોલેટેડ લાઇટ ટુ મોડરેટ રેન થંડર શાવર્સ હો સકતે હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં ભી ડે 1 મેં ઓર ફિર ઉસકે બાદ ડે 5, 6, 7 મેં થોડી સી એક્ટિવિટી આને કી સંભાવના હૈ. બીચ મેં સૌરાષ્ટ્ર કચ્છ મેં ડે 2, 3, 4 મેં ડ્રાઈ રહેને કી ઉમીદ હૈ ઓર અગલે 7 દિનો મેં કોઈ વિશેષ એસા નહીં હૈ કે બઢ જાય ટેમ્પરેચર તો લગભગ 9 લાખ ચેન્જ મેં રહેગા.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારા, પર્યટન માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી. સહેલગાહે આવેલા ખુશ્બુ મહેડાએ અંગે કહ્યું કે ગોવાની જેમ જ દમણમાં પણ આનંદ આવી રહ્યો છે.
2: મોદીજી અભી યહાં આકે ગયે થે તો હમને ઉનકા સુના તો હમે પતા ચલા કે યહાં પે ઇતના ડેવલપ હો ચુકા હૈ. વૈસે આપ ઇસે મિની ગોવા બોલ સકતે, મેં ગોવા ભી જાકે આઈ હું ઓર હમને યહાં પે બહોત એન્જોય કિયા. ડેવલપ ભી બહોત અચ્છા હૈ, સફાઈ વગેરા ભી બહોત અચ્છા, બીચીસ ભી બહોત ક્લીન હૈ. ડીજે નાઇટ બહોત અચ્છી થી કલ રાત, વહાં પે ભી બચ્ચો કે લિયે એડવેન્ચર વગેરા ડેવલપમેન્ટ હુઆ હૈ. મોદીજી ને બિલકુલ સહી કહા હૈ ઓર ઉન્હોને જો યે ડેવલપ કિયા હૈ તો હમ સબ યહાં પર અભી સેટરડે સન્ડે એન્જોય કરને કે લિયે આ સકતે હૈ.
0: ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે એક પેડ માં કે નામ અભિયાન માટે અમદાવાદમાં બૃહદ બેઠક યોજાઈ. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહભાગી થયા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો ઉછેરવાના સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો આજે ઉમેદવારી કરશે. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા માટે શહેરોની યાદી જાહેર કરી. રક્તપિત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ યોજાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1.78 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 50 ચંદ્રક સાથે ભારત અગ્રેસર અને આકાશવાણીએ આજે તેની સફરના 9 દાયકા પૂર્ણ કર્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભે ફિલ્મ જોલીનું ગીત સ્વર આશા ભોસલે અને ઉષા મંગેશકરનો, સંગીતબદ્ધ કર્યું છે રાજેશ રોશને, શબ્દો આનંદ બક્ષીના.

પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. કલાકાર નિધિ ધોળકિયા, કીબોર્ડ ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ નિલેશ પાઠક, તબલા મિતેશ ઓઝા, ગિટાર પર કરણ તન્ના. પ્રથમ રચના કવિ સંજુ વાડાની.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત. કલાકાર નિધિ ધોળકિયા, કીબોર્ડ પર ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ પર નિલેશ પાઠક, તબલા પર મિતેશ ઓઝા અને ગિટાર પર હતા કરણ તન્ના. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઝોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ 36મું રાજ્ય બનશે. ઈરાને ઇઝરાયલ પર હુમલા કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઝોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. આ સંમેલનનું આયોજન હરિયાણા વિધાનસભા દ્વારા કરાયું છે, જેમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની, વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ સહિત દેશભરના 15 વિધાનસભાઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. ઉદઘાટન સત્ર દરમિયાન હરિયાણાના વિકાસ અને ઇતિહાસને દર્શાવતી એક ખાસ દસ્તાવેજી ફિલ્મ પણ પ્રદર્શિત કરાશે. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભાષણ આપશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે વિકસિત ભારત 2047નું દૃષ્ટિકોણ ફક્ત જનભાગીદારી, નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને સામૂહિક સંકલ્પ દ્વારા જ સાકાર થઈ શકે છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધન કરતા તેમણે ભાર મૂક્યો કે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે તે સુનિશ્ચિત કરવા ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્ર નિર્માણને સાથે મળીને આગળ વધવું જોઈએ. તેમણે યુવા પેઢીને ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા નવીનતા, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઉભરતી તકનીકોને અપનાવવા અપીલ કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે. મંત્રાલયે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી નવા ક્ષેત્રોમાં મજબૂતીથી આગળ વધી રહી છે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: बैठक के दौरान भारत और इंडोनेशिया ने विभिन्न क्षेत्रों में सहयोग को और

0: मजबूत करने के बारे में चर्चा की। इनमें राजनीतिक, रक्षा और सुरक्षा, समुद्री, व्यापार और निवेश, फार्मा और स्वास्थ्य सेवा, डिजिटल ऊर्जा, कनेक्टिविटी, अंतरिक्ष और शिक्षा जैसे क्षेत्र शामिल हैं। दोनों नेताओं ने आपसी हित के क्षेत्रीय और वैश्विक घटनाक्रमों पर भी चर्चा की। साथ ही उन्होंने क्षेत्रीय और बहुपक्षीय मंचों पर सहयोग और समन्वय की अपनी प्रतिबद्धता को फिर से दोहराया। सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
1: राष्ट्रीय परीक्षा एजेंसी NTA नीट UG 2026 ने पुनः परीक्षा माटे परीक्षा शहरोनी यादी जाहिर करी छे। पुनः परीक्षा आगामी 21 जूने देशभरना 551 शहर अने भारत बहारना 14 शहरमा बपोरे 2 थी सांजे 5 वागीने 15 मिनिट सुधी पेन अने पेपर मोडमा लेवाशे। NTA स्पष्टता करी छे कि परीक्षा शहर माहिती स्लीप प्रवेश पत्र नथी, ते फक्त उम्मीदवारोने तेमना परीक्षा केन्द्र क्यां स्थित हशे ते शहर विशे माहिती आपवा माटे जाहिर करवामां आवी छे। प्रधानमंत्री नरेन्द्र मोदीना दूरंदेशी नेतृत्व हेठ छेल्ला 12 वर्षमां भारतमां नोंधपात्र परिवर्तन आव्युं छे। आ समयगाळा दरमियान सरकारे गरीबो, खेडूतो, महिलाओ अने युवानोना कल्याण अने सशक्तिकरण माटे घणी मुख्य पहेलो हाथ धरी छे। प्रस्तुत छे पर्यावरण संरक्षणमां सरकार द्वारा लेवामां आवेला पगला अंगे एक अहेवाल।
2: गंगा नदी और उसकी सहायक नदियों की सफाई और पर्यावरण में सुधार के लिए 2014 में नमामि गंगे कार्यक्रम की शुरुआत की गई। देश में वनों के संरक्षण और उसे बढ़ाने के लिए 2015 में ग्रीन इंडिया मिशन की शुरुआत की गई। वर्तमान में भारत का वन क्षेत्र 8 लाख वर्ग किलोमीटर से अधिक हो गया है, जो देश के कुल भौगोलिक क्षेत्र का 25% से अधिक है। इसके अलावा 2024 में प्रधानमंत्री नरेंद्र मोदी ने एक पेड़ माँ के नाम अभियान की शुरुआत की, जो दुनिया के सबसे बड़े जन भागीदारी वाले पर्यावरण अभियानों में एक बन गया है। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: पश्चिम बंगाल विश्वनी सौथी मोटी जाहिर आरोग्य वीमा योजना आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना लागू करनार 36मुं राज्य बनशे। राज्यमां आ योजना लागू करवा राष्ट्रीय आरोग्य सत्तामंडळ अने पश्चिम बंगाळ सरकार आजे एक समझूती करार पर हस्ताक्षर करशे। केन्द्रीय आरोग्य अने परिवार कल्याण मंत्री जेपी नड्डा अने पश्चिम बंगाळना मुख्यमंत्री सुवेन्दु अधिकारीनी हाजरीमां नवी दिल्हीमां आ समझूती करार पर हस्ताक्षर करवामां आवशे। आ पगलू देशना तमाम नागरिको माटे समान अने सुलभ आरोग्य संभाळ प्राप्त करवा तरफ एक महत्वपूर्ण सीमाचिन्हरूप छे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે 4,800 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થાપિત કેન્દ્રોમાંથી બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા છે। હજી આવા 836 લોકોને આવા કેન્દ્રોમાંથી પરત મોકલવામાં આવશે। શ્રી અધિકારીએ કહ્યું કે તેમની સરકારે ભારત બાંગ્લાદેશ સરહદને સુરક્ષિત કરવા 556માંથી 100 કિલોમીટર જમીન વાડ બનાવવા BSFને સોંપી દીધી છે। ઇઝરાયેલના સંરક્ષણ દળોએ જણાવ્યું કે 8 એપ્રિલના યુદ્ધવિરામ બાદ ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કર્યા છે। ઇરાનના જાહેર પ્રસારણકર્તાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે। ઇઝરાયેલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 2 મિસાઇલનો અટકાવી, જેમાં હાલ જાનહાનિ કે નુકસાનના કોઈ અહેવાલ નથી। ઇઝરાયેલી સૈન્યએ સંભવિત વધારાના હુમલાની ચેતવણી આપી છે। દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇઝરાયેલના પ્રધાનમંત્રીને હુમલો ન કરવા કહેશે। શ્રી ટ્રમ્પે કહ્યું કે ઇરાન મિસાઇલો છોડવાનું બંધ કરે અને વાટાઘાટો તરફ પરત ફરે। મિસાઇલ હુમલા બાદ ઇરાને દેશના પશ્ચિમ ભાગ પરનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે। ઇરાકે પણ તેનું હવાઈ ક્ષેત્ર આગામી 72 કલાક માટે, જ્યારે સીરિયાએ તેના દક્ષિણ હવાઈ ક્ષેત્રને 12 કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે, તો દમાસ્ક એરપોર્ટ પર ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે। નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ, ગોવા, લક્ષદ્વીપ, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં આજે ગરમીની સ્થિતિ યથાવત રહેશે। ટેનિસમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી લીધો છે। આ સાથે ઝ્વેરેવે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો છે। તેણે રોલેન્ડ ગેરોઝ ખાતે 5 સેટની રોમાંચક ફાઇનલમાં ઇટાલીના फ्लेवियो कोबोलिने 6-1, 4-6, 6-4, 6-7, 6-1 थी हराने खिताब।

0: જીત્યો છે. 8 જૂન 1936 નો દિવસ ભારતીય પ્રસારણ માટે ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને નવું શીર્ષક મળ્યું અને તે આકાશવાણીના નામે. આકાશવાણીએ તેની શરૂઆતને આજે 90 વર્ષ પૂર્ણ કર્યા છે. જનજન સુધી લોકોનો અવાજ બનેલા આકાશવાણીના 9 દાયકાની સફર અત્યંત પ્રભાવશાળી અને વિશ્વસનીય બની છે. ભવ્ય ભૂતકાળ, તેજોમય વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની આકાશવાણીને શુભકામના. દક્ષિણ ફિલિપાઇન્સમાં મિન્ડાનાઓના દરિયાકાંઠે આજે સવારે 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેને લઈને ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયાકાંઠેથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. હાલ જાનહાનીના કોઈ અહેવાલ નથી. દરમિયાન ભૂતાનમાં ગઈકાલે મોડી રાત્રે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દરમિયાન ભારતમાં પણ સિક્કિમ અને ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં અલગ અલગ સમાચાર વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર અને ફૂલછાપ લાગે છે કે રાંધણ ગેસના ભાવ હજુ વધશે, રાંધણ ગેસ 29 રૂપિયા મોંઘો, મોંઘવારી વધશે. સંદેશ લખે છે કે ટ્રમ્પ ઈરાની ફંડથી સહયોગીને વળતર આપશે. દિવ્ય ભાસ્કર લખે છે કે ઉત્તર પૂર્વ ચોમાસાથી તરબતર થયા, 3-4 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચશે. અને નવ ગુજરાત સમય લખે છે કે ચૂંટણીમાં રકાસ પછી વિપક્ષી ગઠબંધનનું આજે મંથન. સ્થાનિક સમાચારોમાં રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા. આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાશે. ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું આગામી 10 દિવસમાં શરૂ થવાની શક્યતા. સુરતમાં ETP પ્લાન્ટની ટેન્ક સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ઝેરી ગેસથી મૃત્યુ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન જોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ 36મું રાજ્ય બનશે. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને ટેનિસમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય વાવાઝોડું. પ્રસ્તુતિ સિદ્ધિ વોરા.

મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આપણે વાવાઝોડા વિશે માહિતી મેળવીએ. વાવાઝોડું એટલે અતિશય વેગ સહિત ફૂંકાતા કેન્દ્રગામી પવનોના ધસારાથી વિનાશ વેરતી ઘટના. વાવાઝોડું એ એક એવી ઘટના છે કે જ્યાં તે ત્રાટકે છે ત્યાં તારાજી સર્જે છે. ચક્રાકારે ઘૂમરી ખાતા વાવાઝોડા એટલે કે ચક્રવાતમાં પવનનો વેગ કલાકે 100-200 કિલોમીટરનો હોય છે. તેમાં પવનના પ્રચંડ સુસવાટા અને થપાટો કેટલા સમય માટે ચાલુ રહે છે તેના પર જાનમાલની ખુવારી અને નુકસાનનો આધાર રહેલો હોય છે. વાવાઝોડું જો કલાકનો 10 કિલોમીટર વેગથી સ્થળાંતર કરતું જતું હોય અને તેનો વ્યાસ 10 કિલોમીટરનો હોય તો જે સ્થળ પર તે કાર્યરત હોય ત્યાં 1 કલાક સુધી અસર કરે છે. વાવાઝોડામાં માત્ર ધૂળની આંધી જ ફૂંકાય એવું નથી હોતું, તેમાં બીજું પરિબળ વરસાદનું પણ હોય છે. ચક્રવાત નિર્મિત વાવાઝોડું ક્યારેક મુશળધાર વરસાદ પણ લાવે છે અને તેમાંથી પૂરની અને તારાજીની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે. ઉષ્ણકટિબંધના ચક્રવાતો મધ્ય અક્ષાંશોના ચક્રવાતોને મળતા આવે છે. ક્યારેક તે હળવા તો ક્યારેક વિનાશક હોય છે. ભારતમાં તે વંટોળ તરીકે ઓળખાય છે. વંટોળ અતિવેગથી ફૂંકાય અને વિનાશ વેરે તો એને વાવાઝોડું કહેવાય. દરિયાકાંઠે ઉદ્ભવે કે આવે તો એ ભારે હોનાર જ સર્જે છે. વાવાઝોડું એ એક એવી પ્રલયકારી ઘટના છે જેમાં સમુદ્રનું જુવાળ તોફાની પવનોની થપાટો ખાધા પછી 4.5-6 મીટર ઊંચી દિવાલ રૂપે કાંઠા પર ધસી આવે છે. કોઈ પણ વાવાઝોડામાં અંદાજે 90% જેટલી ખુવારી આવા ઝંઝાવાતી જુવાળને કારણે થતી હોય છે. 1998 વર્ષમાં ચોમાસાના પ્રારંભમાં કંડલાનું વાવાઝોડું આ પ્રકારનું હતું. એમાં દરિયાઈ જુવાળ ગોળાપુર કરતા પણ વધુ વેગથી કાંઠાના પ્રદેશ પર ફરી વળેલો. લોકો સલામત જગ્યાએ સ્થળાંતર કરી શકે એ પહેલા જ તેઓ વળતા પ્રવાહમાં તણાઈ ગયા. 1990 પહેલા

0: ભારતના હવામાન ખાતા પાસે ઇન્સેટ જેવા બાતમીદાર ઉપગ્રહોની સેવા ઉપલબ્ધ થઈ ચૂકેલી હોવાથી આગોતરી ચેતવણી મળી રહેતી, તેથી ખુવારીનો આંકડો પણ સીમિત રહેતો. પરંતુ અગાઉના પોરબંદર અને જામનગરના દાખલામાં આ સેવા ઉપલબ્ધ ન હતી ત્યારે ખુવારીનો આંકડો ખૂબ મોટો થઈ ગયો હતો. સૌરાષ્ટ્રમાં પણ તોફાની વાવાઝોડા આવતા જ રહે છે. આંધ્ર અને ઓરિસ્સાના દરિયાકાંઠે પણ આવા વાવાઝોડા અવારનવાર ધસી આવે છે. વાવાઝોડું દરિયા તરફ જાય તો ત્યાંથી પસાર થતા વહાણોને નુકસાન પહોંચાડે છે, પરંતુ તે ભૂમિભાગ તરફ જાય તો તેનાથી ઉદભવતા ઊંચા મોજા કાંઠાના ભાગોમાં અથડાય છે અથવા પ્રચંડ મોજાવાળી ભરતી પણ આવે છે. ઉપગ્રહીય વ્યવસ્થા આજે તો સંગીન અને સુલભ છે. દરેક ઉપગ્રહ વાવાઝોડા અંગે ચેતવણી આપતી વ્યવસ્થા વડે સુસજ્જ છે. ભૂમિ મથકો પરનું રડાર નેટવર્ક ચક્રવાતોને પાત્ર તટવર્તી સ્થળો પર ખડું કરાયેલું હોય છે. આ પ્રકારના નેટવર્કને વાવાઝોડા ચેતવણી વિતરણ પદ્ધતિ કહે છે. તેના મુખ્ય સાધનો સમુદ્ર કાંઠાના રડાર યંત્રો છે. તે દુનિયાના દરિયાકાંઠાના મથકો પર ગોઠવેલા છે. ગુજરાતમાં તે મહુવા, વેરાવળ, જાફરાબાદ અને દ્વારકા ખાતે મુકાયેલા છે. હજારો વાદળો જ્યારે પરસ્પર વલોવાતા હોય ત્યારે રચાતા વાવાઝોડાનું ઉર્જા પ્રમાણ હજારો મેગાટન જેટલું હોય છે. વરસાદ પડી ગયા પછી છૂટી પડતી ગરમી હવાને અતિશય ગરમ કરી મૂકે છે. હવાનો બેસુમાર ગરમ વાયુ જોરદાર વેગથી ઊંચે ચડવા લાગે છે, તેથી નીચે જગ્યા ખાલી પડે છે. ત્યાં હવાનું દબાણ ઘટી જાય છે. હવાના દબાણનું સંતુલન લાંબો સમય ખોરવાયેલું રહી શકતું નથી, તેથી સમુદ્ર સપાટી નજીક આસપાસની હવા ખાલી પડેલી જગ્યાને પૂરવા એકાએક ધસી આવે છે. આમ વાવાઝોડું ઉત્પન્ન થાય છે. આ ઘટમાળ અહર્નિશ ચાલ્યા જ કરતી હોય છે. તેમાંથી એક ધારા પવનની ગતિ સર્જાય છે. આ ગતિ ક્યાંક ઓછી તો ક્યાંક ખૂબ વધુ હોય છે. મિત્રો, 5 મિનિટમાં આજે આટલું બસ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય હતો વાવાઝોડું. પ્રસ્તુતિ સિદ્ધિ વોરાની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8 વાગ્યે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતમાં અનવરની રચના બિહારીદાન હેમુદાન ગઢવીના સ્વરમાં.

0: આપ સાંભળી રહ્યા હતા ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. કલાકાર બિહારી દાન હેમુદાન ગઢવી. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આપને લોક સંગીત પસંદ છે? શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ? ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.
2: રાજકોટ અને
3: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે DRM રિસીવર માં ફ્રીક્વન્સી
1: 801 કિલોહર્ટઝ
3: મેળવવાની રહેશે.
2: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજન ની મજા માણી શકશો.
3: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના DRM ટ્રાન્ઝિસ્ટર માં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
2: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે DRM રેડિયો સેટ.
3: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમારાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. જામનગરની એસવીટી કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા જાણીતા લેખિકા, ફ્રીલાન્સ કોલમ રાઇટર અને જામનગરની રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન સુશ્રી દીપા સોનીનો વાર્તાલાપ. વિષય છે દિવ્યાંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ. આ વાર્તાલાપનો પ્રથમ ભાગ આજે આપણે સાંભળીએ.
1: દિવ્યાંગ એટલે ખોડખાપણવાળા નહીં, પરંતુ દિવ્ય કે વિશિષ્ટ અંગો કે શક્તિ ધરાવતી વ્યક્તિઓ. આવા વ્યક્તિઓ માટે સરકાર દર વર્ષે 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસ મનાવે છે. દિવ્યાંગ એ એવી વ્યક્તિ છે કે જેને આપણે વિકલાંગ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ભગવાન શરીરનું કોઈ અંગ આપતા નથી અથવા તો આપ્યા પછી પાછું લઈ લે છે, તો અન્ય અંગ કે અન્ય ઇન્દ્રિયોને જાગૃત કરી દેતા હોય છે, જેથી એ વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતા કંઈક અલગ કરી બતાવે છે. આવી વ્યક્તિઓને વિકલાંગ ન કહેતા દિવ્યાંગ કે જેને એક દિવ્ય અંગ અપાયું છે એવું કહેવું વધારે યોગ્ય રહેશે. લોકો વિકલાંગ તે કહીને તેનું અપમાન ન કરે અને તે વ્યક્તિને અધૂરપની અનુભૂતિ ન થાય તે માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ તેમને દિવ્યાંગ નામ આપ્યું છે. ખરેખર તો વિકલાંગ તેને જ કહેવાય કે જેને ભગવાને બધા જ અંગ આપ્યા છે, બધી જ ઇન્દ્રિયો આપી છે, પણ છતાં તેનો ઉપયોગ ગેરમાર્ગે કરે છે, ખોટા કામ કરે છે, ભણે છે, નોકરી મેળવે છે, ઊંચું પદ મેળવે છે, પણ છતાં અભિમાન કરે છે, ઝઘડા કરે છે, પોતાની ક્ષમતાનો ફાયદો ઉપાડે છે. આવા વિકલાંગો તો આપણી આસપાસ ઘણા બધા છે, પણ દિવ્યાંગ લોકો ઓછા છે. આપણી માનવ જાતને ભગવાને 5 ઇન્દ્રિયો આપી છે, સ્વાદ, ગંધ, સ્પર્શ, શ્રવણ અને દ્રષ્ટિ, અને તેની સાથે 5 જ્ઞાનેન્દ્રિયો છે, કાન, ચામડી, આંખ, જીભ અને નાક. આ બધા થકી આપણે વિશ્વને સમજી શકીએ છીએ. આમાંથી કોઈ એક ઇન્દ્રિય કાર્ય ન કરે તો ભગવાન એ ખોટ પૂરી કરવા અન્ય શક્તિ આપે છે. દ્રષ્ટિ ન હોય તો તે સ્પર્શથી કે અવાજથી લોકોને ઓળખી જાય છે. શ્રવણ શક્તિ ન હોય તો બીજાના હોઠ પરથી શબ્દ પકડી શકે છે. બોલી શકતા ન હોય તો હાથના ઇશારાથી પોતાની વાત સમજાવી શકે છે. અરે, આપણે એ પણ જોયું છે કે ક્યારેક

બંને હાથ ન હોવા છતાં પણ લોકો પગના આંગળાનો ઉપયોગ કરીને લખવાનું, ડ્રોઈંગ કરવાનું કે ઘરના કાર્ય પણ કરી શકે છે. આપણા નોર્મલ વ્યક્તિઓમાં જે શક્તિ નથી હોતી એવી શક્તિ આવા લોકોમાં હોય છે અને એટલે જ કદાચ તેમને દિવ્યાંગ કહેવાય છે. જૂના સમયમાં શારીરિક ખોડખા પણ હોય તો તેવા લોકો સાથે બધા અછૂત જેવા વ્યવહાર કરતા, તેમના માટે અપમાનજનક શબ્દ બોલતા, તેમને જોઈને કદાચ તેમની સામે ચીડથી જોતા. પણ ત્યાર પછીના સમયમાં થોડો ફેરફાર આવ્યો. દિવ્યાંગોને લોકો અપાહિજ, પગનાચક્ષુ કે મૂકબધિર જેવા શબ્દ વાપરવા લાગ્યા. પરંતુ હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આવી વિકલાંગ વ્યક્તિઓ માટે તેમની લાગણી અને ગરિમા જળવાય તે માટે દિવ્યાંગ શબ્દ આપ્યો અને આ દિવ્યાંગ શબ્દમાં તમામ પ્રકારની વિકલાંગતાનો સમાવેશ થાય છે અને તે વ્યક્તિનું માન જાળવે છે. 2017 પહેલા 4 પ્રકારની દિવ્યાંગતાનું સર્ટિફિકેટ સરકારી હોસ્પિટલમાંથી આપવામાં આવતા હતા. ત્યારબાદ 8 વિકલાંગતાને દિવ્યાંગતા કહીને સર્ટિફિકેટ અપાવતા. પણ નવા ઠરાવ મુજબ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગતાના સર્ટિફિકેટ આપવામાં આવે છે. જે મુજબ જો હાથ પગ ચલાવવામાં મુશ્કેલી થતી હોય અથવા તો આકસ્મિકપણે હાથ પગ કપાઈ જાય તો હાથ પગની દિવ્યાંગતા કહેવાય છે. પોલિયો કે ચાલવામાં મુશ્કેલી પડે તો એને સેરેબલ પાલ્સીસ, એ દિવ્યાંગતા કહેવાય છે. માંસપેશીઓમાં કમજોરી આવે અથવા વિકૃતિ આવે તો એને મસ્ક્યુલર દિવ્યાંગતા કહેવાય છે. હાથ પગની આંગળીઓ વિકૃત થઈ જાય, વળી જાય, કામ કરવામાં તકલીફ પડે તો એને લેપેશી કેયોડ દિવ્યાંગતા કહેવાય છે. જેની ઊંચાઈ ઓછી હોય કે જે 4 ફૂટ 10 ઇંચથી અથવા તો 147 સેન્ટીમીટરથી ઓછી ઊંચાઈ હોય તો એને ઠીંગણાપણું કહેવાય છે. આપણે જોઈએ છે કે ઘણી વખત બદલાની ભાવનામાં લોકો કોઈ ઉપર એસિડ એટેક કરે છે તો આવા એસિડ ફેંકવાથી જે કોઈ પ્રભાવિત થયા હોય તો એવા એસિડ હુમલાના દર્દીનો પણ દિવ્યાંગતામાં સમાવેશ થાય છે. જોવામાં મુશ્કેલી, પૂર્ણ સ્વરૂપની દ્રષ્ટિહીનતા કે રતાંધળાપણું અંધત્વ વાળાને પણ દિવ્યાંગ કહેવાય છે. બોલવામાં મુશ્કેલી, તોતળાપણું, અસ્પષ્ટ ઉચ્ચાર, એને સ્પીચ લેંગ્વેજ ડિસેબિલિટી દિવ્યાંગતા કહી શકાય છે. ઓછું સંભળાય અથવા તો સંભળાય જ નહીં એવી સાંભળવાની ક્ષતિવાળાનો પણ આમાં સમાવેશ થાય છે. ખાસ પ્રકારનું લખવામાં, બોલવામાં તકલીફ રહેતી હોય, ગણિતના સાધારણ નિયમોમાં આકારો સમજવામાં તકલીફ રહેતી હોય તો એને સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી કહેવાય છે. ક્યારેક મંદબુદ્ધિના બાળકો કે જે પોતાની ઉંમર કરતા પાછળ હોય તેને સમજવામાં અને બોલવામાં મુશ્કેલી પડતી હોય તેને ઓટિઝમ કહી શકાય છે. ક્યારેક કોઈ એવી વ્યક્તિ હોય કે તે એક કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોય અને સતત એક્ટિવ રહેતા હોય, એનું ધ્યાન વારંવાર બદલાતું રહેતું હોય તો એને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતા કહેવાય છે. ગુમસુમ રહેવું, અસ્વાભાવિક વ્યવહાર કરવો, ઉદાસીન રહેવું, હતાશ રહેવું, સતત તણાવમાં રહેવું એવી માનસિક બીમારીનો પણ આમાં સમાવેશ થાય છે. માથાનો સતત દુખાવો થાય, સ્નાયુઓમાં નબળાઈ હોય, મગજનો હુમલો થાય, એ બધાને ક્રોનિક ન્યુરોલોજિકલ કન્ડિશન કહી શકાય છે. કમરના હાડકાની મુશ્કેલી, ઉઠવા બેસવામાં તકલીફ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ દિવ્યાંગતા કહેવાય છે. હાથ પગ જકડાઈ જવા, ધ્રુજારી થવી, વસ્તુ પકડવામાં મુશ્કેલી, કોઈ વસ્તુને ટાઈટ રીતે પકડી ન શકાતી હોય, હાથમાંથી વસ્તુ છટકી જવી, પાર્કિન્સ ડિસીઝ દિવ્યાંગતા કહેવાય છે. ક્યારેક વાગવાથી લોહી વધુ વહી જતું હોય અને લોહી નીકળવાનું બંધ જ ન થાય એવો પણ કોઈને પ્રોબ્લેમ હોય છે તો એને બ્લડ ડિસઓર્ડર હિમોફિલિયા કહી શકાય છે. હિમોગ્લોબિનની વિકૃતિ, લોહી બદલાવું પડે એને બ્લડ ડિસઓર્ડર થેલેસેમિયા કહેવાય છે. લોહીમાં વધુ પ્રમાણની ખામી એટલે કે રક્તકણો કા શ્વેતકણોનું પ્રમાણમાં બદલાવ, હિમોગ્લોબિનની ખામી, એને બ્લડ ડિસઓર્ડર સિકલ સેલ કહી શકાય છે. આવી અને એકથી વધુ પ્રકારની જો ખામી એક જ

0: Assembly Speaker Harvinder Kalyan, presiding and deputy presiding officers from 15 legislatures across the country, as well as members of legislative assemblies. During the inaugural session, Haryana Vidhan Sabha Speaker Harvinder Kalyan will deliver the welcome address. Akashvani is celebrating its 90 years today. This day, on June 8, 1936, the Indian State Broadcasting Service was renamed All India Radio. This red letter day marks a special moment in the cultural, information and broadcasting history of the country, where a voice was born that would echo through generations. Post-independence, AIR expanded, rapidly adopting the name Akashvani in 1956. Today, Akashvani operates 591 stations, reaching 98% of India's population, broadcasting in 23 languages and 146 dialects. Iran has launched missiles at Israel last night, marking its first such attack since the 8th April ceasefire, according to the Israel Defense Forces. Iran's border state broadcaster also confirmed the launches. Following the Iranian launches, U.S. President Donald Trump said he will tell Israeli Prime Minister Netanyahu not to carry out a retaliatory strike after Iran fired missiles at Israeli targets. In Philippines, a powerful earthquake of magnitude 7.8 on the Richter scale shook the Mindanao region in southern Philippines early this morning, with a tsunami likely on some regional coast. Power outages were reported and people were urged to go to higher ground. No further information on damage or casualties was immediately available. In tennis, Germany's Alexander Zverev clinched his maiden Grand Slam title, defeating Italy's Flavio Cuboli in a thrilling five-set final to win the French Open crown at Roland Garros. And that is the end of this news bulletin.
1: Akashvaninu Rajkot Kendra Chhe.
2: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
3: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
4: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
3: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
4: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
3: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281 244 39 31, એટલે કે 0281 244 39 31.
4: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
5: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
4: સહિયર એટલે તમારા અને અમારા સંગાથ નો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણા ની સુવાસ.
5: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
4: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
5: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
4: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
5: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahir@gmail.com.
4: તો દરરોજ બપોરે 12:30 વાગ્યે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
1: ચોરું
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહજ મનોરંજન નહીં માહિતી કે સ્ત્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં પ્રથમ સાંભળીએ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાના જન્મદિન નિમિત્તે તેમના દ્વારા અભિનીત કેટલાક ફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભે ફિલ્મ સાગરનું ગીત, સ્વર કિશોર કુમાર અને લતા મંગેશકરનો, સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર જાવેદ અખ્તર.

0: કપડાં જ બદલો.
1: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
2: આ છે બોબી ફિલ્મનું ગીત, સ્વર લતા મંગેશકર અને શૈલેન્દ્ર સિંઘ, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દ રચના વિઠ્ઠલભાઈ પટેલની.

0: कटवाऊंगा,
1: मैं पेड़ पे चढ़ जाऊंगी,
0: मैं आरी से कटवाऊंगा।

જ્યાં બાસ આ ફિલ્મનું ગીત સાંભળીએ કિશોર કુમાર અને સપના મુખર્જીના સ્વરમાં. સંગીત નિર્દેશન કલ્યાણજી આનંદજીનું અને શબ્દો ઇન્દિવરના.

મનોરંજન કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો અભિનેત્રી ડિમ્પલ કાપડિયાના જન્મદિન નિમિત્તે તેમના દ્વારા અભિનીત કેટલાક ફિલ્મી ગીતો. હવે સાંભળીએ લેકિન ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીતબદ્ધ કર્યું છે હૃદયનાથ મંગેશકરે. બોલ ગુલઝારના.

મંઝિલ મંઝિલ આ ફિલ્મનું ગીત સાંભળીએ આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંહના સ્વરમાં. સંગીત આપ્યું છે આર ડી બર્મને અને ગીત રચના મજરૂ સુલતાનપુરીની.

ફિલ્મ રામ લખનનું ગીત સાંભળીએ. સ્વર મનહર ઉદાસ અને અનુરાધા પોંડવાલનો, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા અભિનેત્રી ડિમ્પલ કાપડિયાના જન્મદિન નિમિત્તે તેમના દ્વારા અભિનીત કેટલાક ફિલ્મી ગીતો. મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે તેને અનુરૂપ કેટલાક ફિલ્મી ગીતો. ફિલ્મ પરિચયનું ગીત સાંભળીએ, સ્વર લતા મંગેશકર, શૈલેન્દ્રસિંહ અને સાથીઓનો, સંગીતકાર અને ગીતકાર રવિન્દ્ર જૈન.

નમક હરામ ફિલ્મનું ગીત સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં. સંગીત આપ્યું છે આર ડી બર્મને અને ગીત રચના આનંદ બક્ષીની.

મનોરંજન કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે તેને અનુરૂપ કેટલાક ફિલ્મી ગીતો. ફિલ્મ વિશ્વાત્મા સ્વર સાધના સરગમનો સંગીતકાર વિજુ શાહ અને ગીતકાર આનંદ બક્ષી.

0: પ્રેમ કહાની ફિલ્મનું ગીત સાંભળીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં. સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને ગીત રચના આનંદ બક્ષીની.
1: મેં તુજે પ્યાર કરુંગા તો તેરી યાદ આયેગી, તેરી યાદ આયેગી તો હમ તુમ મિલેંગે.

આ છે પુકાર ફિલ્મનું ગીત. સ્વર અને સંગીત આર ડી બર્મન. શબ્દ રચના ગુલશન બાવરાની.

ફિલ્મ કહો ના પ્યાર હૈ નું ગીત સાંભળીએ. સ્વર આપ્યો છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે. સંગીત રાજેશ રોશનનું, શબ્દો સાવન કુમાર ટાંકના.

દરિયા દિલ આ ફિલ્મનું ગીત સાંભળીએ શબીર કુમાર અને સાથીઓના સ્વરમાં. સંગીત નિર્દેશન રાજેશ રોશનનું અને શબ્દો ઇન્દિવરના.

કાર્યક્રમના અંતમાં ફિલ્મ છબીલીનું ગીત, સ્વર હેમંત કુમારનો, સંગીતકાર સ્નેહલ ભટકર, ગીતકાર એસ રતન.

આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આપે વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે તેને અનુરૂપ કેટલાક ફિલ્મી ગીતો સાંભળ્યા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: હવે લોકસંગીતના કાર્યક્રમમાં રજૂ કરીએ લોકવાર્તા આય જેતબાઈમાં કલાકાર રાજુભાઈ ઈશરાણી.
1: નહોય તો નભે નહીં આ પૃથ્વી પાવન રા કોકો કાનારા હોન ભાખે અમીરિયા. નહોય તો નભે નહીં આ પૃથ્વી પાવન રા. આ પૃથ્વી માતે ઈશ્વરી તત્વ, આ પૃથ્વી માતે આય તત્વ હતું, છે અને હશે, કારણ કે ન હોય તો આ પૃથ્વી નભે નહીં. વાત 1531-32ની છે. વાત આય જેતબાઈની છે. વાત વાલોવડની છે. વાલોવડ એટલે ચરોતર મધ્ય ગુજરાત. 1515માં આયમાં જેતબાઈમાં જન્મા છે. એ વખતે વાલોવડની અંદર 16 શાખના ચારણો વસતા હતા. એમાં મેહડુ હતા, મૈયા હતા, દેથા હતા, સિંઢાય જ હતા. 16 શાખના ચારણો, ચારણોના 3.5 પાડા અને 23 શાખાના ચારણો આ પૃથ્વી ઉપર અમે છીએ. 3.5 પાડા, નરા, ચુવા અને ચોરાડા અને અડધો પાડો તુંબેલ અને 23 શાખાની ભગત બાપુએ એક હોનબેમાના ભાવની અંદર 23 શાખા બતાવી છે કે મઢ

എനി രാജങ്ങോടിങ്ങാണ് ആപടം കാണോ ഇഹു രാജപൂരേ ജയ സാക്ക്.

વાળી વિહોત્રેય, 20 વત્તા 3 એટલે 23 શાખના ચારણો એવી આઈ જેતબાઈમાં. લાખાજી મેળુના દીકરી, માતાનું નામ શક્તિમાં અને મૈયાના ભાણેજ, વાલોવડના જ ભાણેજ. 1505માં આય જન્મા, 1515માં સંત મહાત્મા ઈશરાસો પરમેશરા એ પણ 1515માં જન્મા અને આયોની વંદના કરતા સંત મહાત્મા ઈશરદાસજી એમ લખે છે કે કરતા હરતા

આજે કર્યો ન હોય તો જનની બને જગતની, આ તો નિર્મળ ચારણ ને પણ જો છંછેડવામાં આવે, અનેક પ્રસંગો છે. આય ચાપબાઈ જદી કચ્છમાંથી નીકળાય છે, વાતની અંદર વાતનું હંધાણ કરું તો આય કચ્છમાંથી જ્યારે નીકળાય છે, ખીડોયના પાદરની અંદર એક બળદ હાવજે મારણ કર્યું અને બળદ લેવા માટે ડેલીએ જાય. એ ડેલીએ બળદ લેવા માટે જાય, રાજા હારો હોય પણ પાગિયા ખોટા બેઠા હોય. એ પાગિયાએ બે ત્રણ વખત માની કોણ આવ્યા છે કોણ આવ્યા છે પૂછતા, એ માણા પાછો વળે અને દી ફેર્યો તો રાજા આવે છે. અને આય પ્રસંગ કચ્છનો છે એ કે વાંકા બોલા અને વરકટા, તારે નેણે નો ઉભરાયા ને, કાં તો ખતરિયા ખતમ થહે અને કાં તો બદલ હે તોણો વે, રહેન તોડે રોજયું ફરશે રીંગા રોજ, હું ભણતી સા ચાપલી આ તો બળતો મેલીન બોજ, અને ચાળો મકર જે મ ચાપલીનો, હે કે ચાળો મકર જે મ ચાપલીનો. ચાપબાઈ માની તેથી 18 વર્ષની ઉંમર હતી, પણ તું ચાપબાઈ તું ચાપલ તું ચાપલ એમ 3 વખત કીધું તો થાર થાર થાર થાર થાર થાર ભૂજાઓ મેળી દીધી કાપવા એની હાડે જેમ ચામડું મૂકી દીધું હોય એમ ચામડા એના લબડવા મીડ્યા હતા. અને ગળાનો હળો માનો મીડ્યો તો બોલવા કે વાંકા બોલા વર કટા, તારે નેણે ન ઉભરાયા ને, આ તો કાં તો ખતરિયા ખતમ થાય અને કાં તો બદલ હે તોણો વે, રહેન તોડે રોજયું ફરશે રીંગા રોજ, હું બળતી સા ચાપલી બળતો મેલીન બોજ. મારે દુહો ઈ કેવો છે સાહેબ કે આય ચાપબાએ તેદી ખીડેના પાદરમાં એમ કીધું તું ફેંકે પણ ફગે ખરો, આ તો બિરદ અર્જુનનો બાણ. અર્જુનનું હંધાણ કરેલ બાણ કોઈ દી ચૂંકે જ નહીં ચૂંકે જ નહીં ચૂંકે જ નહીં. પણ એવું બની શકે કદાચ કે હંધાણ કરેલ બાણ અર્જુન ચૂકી જાય. ફેંકે પણ ફગે ખરો બિરદ અર્જુનનો બાણ, પણ ચારણ વેણ ચૂકે નહીં ભલે પલટ જાય બ્રહ્માંડ. એક વખત આયમાં બોલી દે, એક વખત મોઢામાંથી વેણ છૂટી જાય એટલે થાય થાય અને થાય. એની સાક્ષી દરેક રજવાડા છે, એની સાક્ષી દરેક આયુના ઇતિહાસ છે. પ્રસંગ એવો બનેલો, વાલાવડના પાદરમાંથી આયમાં નીકળ્યા છે. આયમાની વાત કરી તેથી વૈદિક કાળથી આયુની વાતો છે. વૈદિક કાળમાં આય આવડ થઈ ગયા, નાગકુળના દીકરી હતા આવડમાં, અને પહેલેમ પહેલો ચારણ જે પૃથ્વી ઉપર આવ્યો એની હારે લગ્ન કર્યા. અને એ આયમાં હાડા 3 પાડાની મા આય એવા માતાજીના વૈદિક કાળમાં આય આવડનો મને તમને ઇતિહાસ મળે છે. ભગત બાપુ એક ભેળિયાની અંદર આયમાની યાદી કરી છે કે માડી તો દુંગા દીને નાદી દેવી ગે કજ છો, એ માડી તારા માડી તારી મુઠી માંગ હમાણો સગડો, સમાજ રે આદિ શક્તિ આવડ અન તારા છોરુડા સમરે ને વેલી આવજે, માડી તું તો ધરણી નો કરીને બેઠી છો ચાકળો, એ માડીયામાં માડીયામાં વન રાવેલ અન મેરું નાજે, બુટા રે આદ શક્તિ આવડ તારા છોરુડા સમરે ને વેલી ગાવજે, માડી તું તું ગાદી ને એક નાદી દેવી ગે કજ છો, એ માડી તારી મુઠી માં એ સમાનો સગડો, સમાજ રે આજ શક્તિ આવડ માડી તારા છોરુડા સમરે ને વેલી આવજે.

આ આવડ વૈદિક કાળથી આ આવડનો ઇતિહાસ છે. ઇથી નીચે આવો તો છઠ્ઠી સદીમાં આઈ મીઠી થઈ ગયા. ઇથી નીચે આવો તો આઠમી સદીમાં આય આવડ થઈ ગયા. આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને ખોડિયાર, હાથ બેનું આઠમી સદીમાં આય આવડનો ઇતિહાસ મળે છે. સૌથી મોટા આય આવડ છે અને સૌથી નાના આય ખોડિયાર છે. આવડની આણ આ તો લાજાળ લોપે નહીં, ભરે નહીં ડગલું ભાણ, કર્મી કાશ્યપ કુંવર. આવડની આણ આ તો લાજાળ લોપે નહીં. પ્રકૃતિએ જ્યારે માએ કીધું છે ત્યારે પ્રકૃતિ માયની છે એવા ઇતિહાસમાં દાખલા છે સાહેબ. એટલે સૌથી નાના ખોડિયાર સાહેબ ભાવનગર વલ્લભીપુર અને આય ખોડિયારે બે એક વર્ષના આવશે અને ઘોડિયામાંથી વલ્લભીપુર મહારાજના દુખણા લીધા છે. વાત લાંબી છે. એટલે આઠમી સદીની અંદર એ આય આવડથી માંડી ઠેઠ ખોડિયાર હાથે હાથ બેનું અને આવડ ઇજ આશાપુરા, આશા પૂરી કરી એટલે એ આશાપુરા કહેવાના એવી વાતો મળે છે. તો આય જેતબાઈ વાલોડનું પાદર અને વાલવણના પાદરમાંથી આય જેતબાઈ પાણીની હેલ લઈને નીકળ્યા છે. હવારનો પોર ભલે ઉગ્યા ભાણ, ભાણલો તારા ભામણા, જીવન મરણ લગમાણ, રાખત કાશ્યપ રાઉત, કાશ્યપ જેવડોન કોઈ, જેના દણિયલ જેવડા દીકરા, લખદળ ભાંગેન લોય, ઉગીન ગંજવાળા કરે, ઉગાનું અચૂક ઉગે ગાળહ નહીં, ચળુટ પડે ચૂકા તો કર્મે કાશ્યપ રાઉત, હામ હામા ભણંગ આફડે અને ભાંગે કેતારા ભરમ, ત્રણ ટાણા ખુરજ ધણા ખુરજ રાખજો હરમ. ગામડાની હવાર નાનકડા ખેતરમાં ઉગાડી અન અમે પોતાનું પેટ ભરી રાબછાશ ખાતા હતા અને પ્રાગણમાં ઉઠીને ચાંગળે ચબૂતરને કણ દઈ કબૂતરને કામે અમે જાતા હતા. પ્રથમ તાવડીએ પકવી રામ રોટલો ઘીની ધારેથી અમે એને નવરાવતા હતા અને ઘંટીને ગાળેથી ઉધરાવી અબોટિયાને લોટિયાને દોથા ભરી અને લોટ અમે દેતા હતા. સિરાવતા સામટું લોંદા માખણના લઈ અને ચીકેથી કામ કરી વગડો ગજાવતા હતા, પોરથી પાદરથી વાળતા પરણલાને અને પારકી પરણાગતિ મન માણીને માણતા હતા. દીધાનું યાદ રાખી વાળતા વ્યવહારસર અને હાથેથી દીધેલું તે હયેથી ભૂલી જતા હતા. ગઈમાલ ગામડાની દેવ હતી એવી જેને ગોકુળિયું કહીને અમે લાડમાં લડાવતા હતા. એવું ગામડું, એવું રળિયામણું, હાંડા જેવું ગામડું. અને એ ગામડાની અંદર દહક દીકરીઓ માથે બેડા લઈ અને નીકળ્યું છે. બેડા ઠાલા છે. એક તો ભેગી સખ્યું હોય, માવતર હોય અને માવતરને આંગણે તો દીકરી છે ને અભેદ હોય સાહેબ. એક બીજી હામે હામી મસ્કરીઓ કરતી જાય છે, એક બીજી હામે હામી તાલીઓ દેતી જાય છે અને એક પંખીનો ઘેરો કલકલાટ કરતો જતો હોય ને એવું આજ વાલોવડના પાથરમાં આયમાં નીકળ્યા છે. મહીસાગરે આયમાં પાણી ભરવા જઈ રહ્યા છે. બધી દીકરીઓથી આયમાં એકાદ રગડું આમ મોર હાલતા હોય એવું લાગે, પણ આમ ગઢની રાંગ આવે અને ગઢની રાંગ આવતા જે દીકરીઓ વાતોનો કલબલાટ કરતી હોય એમાં થોડોક અવાજ ધીરો થઈ જાય, ઘડીક વાર મૂંગ્યું થઈ જાય. આયમાં કાયમ માટે પાણી ભરવા જતા નથી, આજ નીકળ્યા છે. આયમાં એ જોયું કે કંઈક ગઢની રાંગ આવી એટલે કંઈક વાત ધીરી થઈ ગઈ, પણ મરક મરક મરક મરક હૈસા. આજ આયમાં પરચો બતાવવા જતા હતા, આજ આયમાં અન્યાય સામે લડવાની

વાત હતી સાહેબ, આજે અન્યાયને પૂરું કરવાની વાત હતી માને. આમાં કોઈ પણ આઈ ચારણની દીકરીઓ ક્યારેય અન્યાય વગર પોતે પોતાનું પોતે માતા છે એવું બતાવ્યું જ નથી. આખી જિંદગી પૂજાપાઠ કરી અને કેટલી ચારણની દીકરીઓ નેહડાની અંદર પોતાનું જીવન પૂરું કરી દઈએ, પણ જો ક્યારેય અન્યાય થાય, પ્રજામાંથે અન્યાય થાય, ગામમાંથે અન્યાય થાય, ત્યારે આયુએ પ્રગટ થયું છે અને પરચા આપ્યા છે. એજ મહી સાગર નીકળી વેતી રે, યા પાણી ગાજ બરવા જેતી, અને વાલો વડવા

ઈ જાતા તો પાણી ભરવા ગયા, પણ વળતા જ્યાં પાણી ભરી અન પાછા આવે ત્યારે વાલવડનો રાજા માનસી મહીડો, રાજા હારો જ હોય, ફરી વખત રાજા કોઈ દિવસ નબળો હોય જ નહીં, પણ રાજાની બાજુમાં બેહવા વાળા પાગિયા નબળા હોય, આછા પહેરે લુગડા, વાતું કરે ગજબ, એ રાજા નામન રીઝવવા ગોલા કરે ગજબ, આછા પહેરે લુગડા અને વાતું કરે ગજબ. માનસી મૈડા વાલોવડના 84 ગામના રાજા, પોતાના બાવડા ઉપર, પોતાની શક્તિ ઉપર, પોતાની આવડત ઉપર એ 84 ગામનો રાજા હતો, પ્રજાવાત્સલ્યવાળો રાજા હતો, એટલે તો આખું વાલોવડ એની પડખે હતું. હવે એમના બેન છે એ બાજુમાં પાલોદર પણ આવેલા, અને પાલોદર પોતાના બેનનો દીકરો એટલે ભાણે જ કલ્યાણમલ રાઠોડ, જેની ઉંમર 19-20 વર્ષની છે, કાંકરી મૈડાએ નથી મારી, કાંકરી કડિયાલમલ રાઠોડે મારી છે. એની જ હારના, એની જેવા જ થોડાક નબળી વૃત્તિના 8-10 ભાઈબંધ ભેગા બેહે અને કાયમ માટે બોનું દીકરીઓ નીકળે, એના માટલા ફોડે. એટલે આવી ઘટના તો વારંવાર બની હશે, પણ માને ખબર નહોતી ક્યારે. એટલે આજે આઈમાં પાણી ભરી અને થોડાક આગળ હાલ્યા જાય છે, બીજી દીકરીઓ પાછળો પાછળ હાલી જાય છે, માથે હેલ ભરી છે, અને બાપના ગામના આંગણામાં હેલું ભરી નીકળતી દીકરીઓ કિલકલાટ કરતા જાય છે. એમાં બરોબર ગઢની રાંગ પાછી આવે, અને પાછી ગઢની રાંગ આવતાની હારે જ ઉપર ક્યાંક કલબલાટ થાય, ક્યું બેડું, ક્યું માટલું, એવી વાત થાય, અને ગિલોલમાંથી કાંકરી છૂટે, પઠ્ઠાણા કરતી કાંકરી છૂટે, પાછળથી માટલામાં કાંકરી વાગે અને હોહરી હટાક દઈને જેમ બંદૂકની ગોળી નીકળે એમ કાંકરી નીકળી ગઈ. પાણીની ધાર આગળ થઈ, પાણીની ધાર પાછળ થઈ, અને આમ જ્યાં જેતબાઈ પાછું વાળીને જોવે તો 8-10 છોકરા ટીખળું કરતા હતા. વિચાર કર્યો આઈમાએ કે અહીંથી જ પાછી વળી જાઉં, પણ ના, આ 8-10 ભેગ્યું છે ને એને ઘરે મૂકતી આવું, અને હવે એકલી જ પાછી આવું. ભાઈ નાનું ગામ, આ પ્રસંગની થોડીક ચણભડ, થોડાક ટાઈમથી કલ્યાણમલના ત્રાસની વાતો તો થતી જ હતી, એમાં આ પ્રસંગ બન્યો. એટલે લાખાજી બાપુ ગામનો મોવડી, લાખાજી બાપુ ગામનો પ્રતિષ્ઠિત માણસ, અને ખબર પડી કે આજ લાખા બાપુની દીકરી જેતબાઈના બેડામાં કાંકરી મારી, એ ગઢવાડો ભેગો થઈ ગયો, ગામના આગેવાનો ભેગા થઈ ગયા, અને આમ જ્યાં જેતભાઈ ઘરે આવે પાણીથી ઢીતરતા, દીકરી હો હોની ઘરે ગઈ, માણસો ભેગા

થઈ ગયા. અને જેતભાઈ પાછી વળી, ઓ ભાઈ એ જ માથે ગેલ પાણીની રેતી રે આજ ફળીએ બે.

ਬੜੀ ਵਾਲੀ ਗਾਗਰ ਲਈ ਵੇਤੀ ਹੋਵੇ ਕੋਈ ਨਹੀਂ ਬੇੜੂ ਹੂੰ ਜਾਉ ਸੂ ਕੇ ਤੀਰੇ ਤਨ ਜ਼ਮੀ ਜਾਉ ਤੋਜ ਹੂੰ ਜੇਤੀ ਹਾਂ ਬੇਟਾ ਹਾਂ ਨਥੀ ਜਾਉ ਬਾਪ બેટા હશે અમે જાય છે બેટા હમણે હમણે હમણે કહી દઈએ એનું ભાણે જ છે કે હવે છેટા રહ્યો છેટા હે કે હવે છેટા રહ્યો અને વળી પાછી ભાઈઓ ઘણા રોકવાના પ્રયત્ન કર્યા પણ માં રોકાણી નહીં પણ કેમ નીકળી હતી માં એ ડણ ક્યું હાવાજ ની દેતી રે ડણ ક્યું સિંહણ ની દેતી રે વાઘણ જેમ ઠેકતી વેતી અન લડાકા

0: અને ચડી ભાઈ ધામ ધામ ધામ ધામ ધામ ધામ ધામ કરતી પગથિયા ચડી ભાઈ. એ આઠ દો બેઠા તા, એ કે આ તો પાછી આવી, હે કે પાછી આવી. અને આમ જ્યાં ગઢને રાંગ ઉપર ચડી અને આય માળો પડકારો કર્યો સાહેબ, સિંહણની જેમ ડણક દીધી કે કોને મારી કાકરી, હે કે આ કાકરી કોને મારી. કલ્યાણમલ બોલ્યો કે મેં મારી, એક તો રાજાનો ભાણેજ અને થોડોક ચડેલો હોય, અને આય માય જેવા ડોળા કાઢ્યા એ હામાં ડોળા કાઢ્યા, અને હામાં ડોળા કાઢતાની હારે તો કલ્યાણમણની આંખની અંદર આવી ગયું મીંડી જરબા સાહેબ, જેમ મરચાની ભૂકી નાખી દીધી હોય અને જેમ આંખ બંધ થઈ જાય ને ઉગડે નહીં, એમ આંખ બંધ થઈ ગઈ અને મીંડો રાડું પાડવા વાત વેગે આખા ગામમાં પ્રસરી ગઈ. ડેલીએ બેઠા હતા એ માનસીને મૈડાને ખબર પડી, મૈડા ધોળીને આવ્યા મેડીએ, ત્યાં તો આયમાં ત્યાંથી નીકળી ગયા હતા પાછા ભાઈ, અને કહેતા ગયા હતા કે તને કોને મૈડાએ બોલાવ્યો છે ને, તને તો ન રહેવા દઉં, પણ છ મહિનામાં જો હું મૈડાને ન મારી નાખું તો હું આય જેતબાઈ નહીં. રાણી સમજુ હતા, હડી કાઢી અને પગે લઈ ગયા, આઈમાનું સ્વરૂપ જોવાઈ ગયું, પણ આઈમાં વયા ગયા. આય જ્યાં માનસી આવે અને માનસીની કાન ભંભરણી થવા માંડી કે લાખાજી બાપુના દીકરી આવ્યા હતા, અને જેમ તેમ બોલ્યા, એ પાગ્યા હોય ને કામવાળા રાજના. રાણી સમજાવે કે એવી કાંઈ ઘટના બની નથી, કાંઈ થયું નથી, આપણે માતાજીને બોલાવી, કે માતાજીને બોલાવી માફી માગી. ભાઈ માફી શું માગવાની હોય, કારણ કે રાજા છે એને થોડોક ચડાવવામાં આવે એટલે માનસી મીંડા બોલવા બોલાવો લાખાજીને, હે કે લાખાજીને બોલાવો, આમ ગઢમાં આવી અને જેમ તેમ દીકરી બોલી જાય થોડું પોહાય, બોલાવો લાખાજીને. અને આ લાખાજી તૈયાર થયા, લાખાજીની હારે પાંચ પછી ગઢવી બીજો ડાયરો થયો હતો કે લાખાજી એકલા તમારે, કે બાપા હું હમણાં આવતો રહું, આ આવી અને માનસીને મળે છે કે બાપા જે કાંઈ થઈ હોય ઘટના, જે કાંઈ ઘટના બની હોય હું જેતબાઈને સમજાવી દઉં, કે એમ સમજાવી નથી, જેતબાઈને અહીં આવીને માફી મગાવી છે અને તમને પાછા જવાય નથી દેવા, હું અહીંથી માણસોને મોકલું છું, હે કે તમને જવાય નથી દેવા, હું અહીંથી માણસોને મોકલું છું અને જેતબાઈને બોલાવું છું, તમને બધાને તો જેલમાં પૂરવાના છે. એ આખો ચારણ ડાયરાને જેલમાં પૂરે છે અને જેતબાઈને બોલાવે છે. જેતબાઈ આવે છે અને જેતબાઈ કહે છે શું, કે તું કહેતી હતી છ મહિનામાં મારી નાખું, છ મહિનાની વાર તો મૈડા ન્યા છે, જો ત્રણ દીમાં ન મારી નાખું જેતબાઈ લાખાની નહીં. અને બાજુમાં ગામમાં ખેતુ છે, એ ખેતુને કહે છે, એ ખેતુજી છે એ એમનો દુશ્મન હોય છે, અને ખેતુજીને કહે છે કે ચડાઈ કર, આજે વાલોવડમાં તારી જીત છે. ખેતુજી આવે છે, લડાઈ થાય છે અને લડાઈની અંદર મરાય છે મૈડો, અને આયમાં કાયમ રાજ થાપે છે. તે પછી એનો વંશ ત્યાં કણે હોય છે. આયમાં એ કીધી ઢોર લઈને નીકળે છે અને ઢોર લઈને નીકળે છે અને રાણી છે ને એ વચ્ચે છોકરાને મૂકી દે છે, હડી કાઢી અને બારે માં ઉપાડી લે છે અને ક્ષમા કરો કરે છે. ત્યારે રાણી બે હાથ જોડીને એમ કહે છે કે માં તમારો દુશ્મન.
1: આપ સાંભળી

રહ્યા હતા લોકસંગીતના કાર્યક્રમમાં લોકવાર્તા આઈ જેતબાઈ માં. કલાકાર રાજુભાઈ ઈશરાણી. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: આભાર વ્યક્ત કર્યો. 12 કરોડથી વધુ શૌચાલય, 100% ગ્રામીણ સ્વચ્છતા દર અને સુધારેલા સ્વચ્છતા પરિણામોને કારણે વાર્ષિક 50,000 રૂપિયાની બચત. સ્વચ્છ ભારત અભિયાને ગરીબ પરિવારોના સ્વાસ્થ્ય અને ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડ્યું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું, ભારતનું અવકાશ અર્થતંત્ર 7-8 વર્ષમાં લગભગ 45 અબજ ડોલરનું થવાની અપેક્ષા. ભારતના પ્રવાસ બાદ નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ આવતા અઠવાડિયે ચીનની મુલાકાતે જશે. ઉત્તર કોરિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરો ઉપર પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની મુલાકાતે પ્યોંગયાંગ પહોંચ્યા. ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મિઝોરમ મ્યાનમાર સરહદ, ત્રિપુરા બાંગ્લાદેશ સરહદ અને પશ્ચિમ બંગાળમાં 4 સ્થળોએ દરોડા પાડ્યા. ભાવનગર શહેરમાં મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 2 સભ્યોના મોત. ટેનિસમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું. તેણે ઇટાલીના ફ્લેવિયો કોબોલીને હરાવીને ફ્રેન્ચ ઓપન જીત્યું. ભૂટાનમાં ગઈકાલે મોડી રાત્રે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે એક પેડ માં કે નામ અભિયાન માટે અમદાવાદમાં બૃહદ બેઠક યોજાઈ. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1 કરોડ 78 લાખ રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. આજે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ છે. લોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે 8 જૂને વિશ્વભરમાં વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ ચલતે ચલતે ફિલ્મના આ ગીતથી. સ્વર કિશોર કુમારનો,

यहाँ की धूप में साथी बने हैं।

0: આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 90 વર્ષની ઉજવણીના અવસરે શ્રી ધ્રુવકુમાર સિંહ, ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સ માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારનો આ શુભેચ્છા સંદેશ સાંભળીએ.
1: નમસ્કાર. આકાશવાણી કે શ્રોતાઓ કા હાર્દિક અભિનંદન. આકાશવાણી કે સાથ હમ સબકી સુનહરી યાદે જુડી હુઈ હૈ. આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. આકાશવાણી નિરંતર રોચક જ્ઞાનવર્ધક પ્રસારણ કરતી રહેગી ઓર શ્રોતા ઇસસે જુડે રહેંગે ઓર ભારત કી સક્સેસ સ્ટોરી કો આગે બઢાતે રહેંગે. ભોજન હિતાય, ભોજન સુખાય કે

0: નમસ્કાર, હું તુષાર શુક્લ. ચરત ભિક્ખવે ચારિકમ, એમાં ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને વિદાય આપતી વખતે એમ કહ્યું, જે સંદેશ રૂપે, એમાંથી આ વાક્ય અમે લીધું છે. બહુજન હિતાય બહુજન સુખાય, એ મંત્ર અમારે માટે, અમારા કામને માટેનો પણ એ મંત્ર, આ સંસ્થાનો હેતુ પણ એ. અહીંયા સૌ સરખા, કામ કરનારા પણ, એને સાંભળનારા પણ. એવી સંસ્થા 90 વર્ષની થઈ. અમે માહિતી, મનોરંજન અને શિક્ષણ ત્રણેય ક્ષેત્રોમાં કામ કર્યું. અમે લોકપ્રિયતા પણ ભરપૂર મેળવી, જવાબદારી પણ એવી જ અદા કરી. મેનમેડ અને નેચરલ કેલેમિટીઝ વચ્ચે આકાશવાણીએ પોતાની ઓળખ ઊભી રાખી છે. આજે હવે આજે મુકામ પર આકાશવાણી છે, એના જૂના ચાહકો એના ગૌરવને જાણે છે, નવી પેઢી હવે એના તરફ વળે એ માટે નવી પેઢીના જે સંચાલકો છે એ લોકો એવા આયોજનો કરે કાર્યક્રમને લગતા, થોડુંક જૂનાનું અદ્ભુત લઈને પ્રસારણમાં પુનઃ ઉમેરે અને થોડીક નવી વાતો, નવા અવાજો, નવી કલમ, નવા સ્વર એને પણ જોડે સાંકળે, તો કંઈક સરસ એવું વાતાવરણ રચાય કે વળી પાછા એ સુવર્ણ દિવસો આકાશવાણીની જે નવી શ્રોતા પેઢી છે એને મળે, અને તો એમને આ જે સંસ્થા છે એના સામર્થ્યનો પણ પરિચય થશે. તમે સૌ આકાશવાણી સાથે આ ક્ષણે જોડાયેલા છો ને એ જ રીતે હંમેશા જોડાયેલા રહેજો.
1: આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 90 વર્ષની ઉજવણીના અવસરે શ્રી તુષાર શુક્લા, આકાશવાણીના ભૂતપૂર્વ સ્ટેશન ડાયરેક્ટર તથા પદ્મશ્રી પુરસ્કૃત નો શુભેચ્છા સંદેશ હમણાં આપ સાંભળી રહ્યા હતા.

ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે દેશમાં 94 કરોડથી વધુ લોકોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. દેશમાં બેન્કિંગ સેવાનો વ્યાપ 53.9% વધીને 67% પહોંચ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત વિઝનનું પરિણામ. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણ પછીથી 4 કરોડથી વધુ ઘરોનું નિર્માણ અને શૌચાલય, એલપીજી અને નળના પાણીના જોડાણ જેવી મૂળભૂત સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે 12 વર્ષ દેશભરના કરોડો વંચિત ગરીબ પરિવારોના જીવનમાં ગૌરવ, સુરક્ષા અને આત્મવિશ્વાસનો એક નવો અધ્યાય સાબિત થયો. ઇઝરાયેલે આજે ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ઇરાનની રાજ્ય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઇરાનના તહેરાનમાં 2 અને ઇસ્ફહાનમાં 3 વિસ્ફોટ થયા છે. આજે સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 5 લોકોના મોત અને 200થી વધુ ઇજાગ્રસ્ત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ઇરાન પર હુમલો ન કરવા વિનંતી કરી. ઇરાન સાથે શાંતિ કરારની સહમતી સાધવાની નજીકમાં હોવાનો ટ્રમ્પનો દાવો. જાપાનની હવામાન એજન્સીએ પેસેફિક કિનારે આવેલા ઇબારાકી પ્રિફેક્ચરથી ઓકિનાવા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી. રાજ્યમાં નવા ડીજીપી તરીકે જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો. પંચાયતી રાજ મંત્રાલય આવતીકાલે ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર એક આઉટરીચ વર્કશોપનું આયોજન કરશે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ મેયર માયાબેન માવાણી સાથે સુરતમાં ખાડી સફાઈ અને પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા કરી. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 90 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી મોદીને ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો. ભારતના પ્રવાસ બાદ નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ આવતા અઠવાડિયે ચીનની મુલાકાતે જશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર.
2: શબ્દોમાં મહેકતી યાદો. પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના 90 વર્ષની ગૌરવમય ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે જેમના કાવ્યો, જેમની કલમ, જેમનો અવાજ અને જેમનું સંચાલન માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ઘરે ઘરે જાણીતું છે એવા શબ્દના સાધક, આકાશવાણીના ભૂતપૂર્વ સ્ટેશન ડાયરેક્ટર, ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત આદરણીય શ્રી તુષાર શુક્લ સાહેબનું હાર્દિક સ્વાગત છે.
3: નમસ્કાર. આકાશવાણીના 90 વર્ષની યાત્રાની ઉજવણી સંદર્ભે તમે મને યાદ કર્યો એનું મને હરખ છે.
2: તુષારભાઈ, મેં હંમેશા આપના કાર્યક્રમોમાં જોયું છે કે આપ જ્યારે પણ બહાર સંચાલન કરતા હો છો ત્યારે આકાશવાણીને ખાસ યાદ કરો છો. આકાશવાણીને માતૃ સંસ્થા તમારી માતા ગણી છે.
3: પોડકાસ્ટમાં પણ હવે તો બહુ નિયમિત રીતે એની વાત થાય છે.
2: તો આપનું આકાશવાણી સાથે જોડાણ ક્યારે અને કેવી રીતે થયું?
3: આમ તો મારે પ્રોફેસર થવું હતું, વર્ગખંડમાં ભણાવવાની ઈચ્છા હતી, પણ 2 ઇન્ટરવ્યુ દરમિયાન એવું થયું કે એકવાર હું મોડો પહોંચ્યો અને એકવાર મેં જરા જુદી રીતે જવાબ આપ્યો. બંને કિસ્સામાં સ્વાભાવિક રીતે જે પરિણામ આવવું જોઈએ એ જ આવ્યું. પણ રેડિયો માટેના જુનિયર ગ્રેડ કોમ્પેરની જાહેરાતમાં એ વખતે એપ્લાય કર્યું હશે અને એનો રિટર્ન ટેસ્ટ પણ આપેલો. એને સમય વીતી ગયેલો પણ પછી એનું પરિણામ આવ્યું, એમાં પાસ થયો. પછી એમણે ઓડિશન માટે બોલાવ્યા. ઓડિશન આ જ સ્ટુડિયોમાં પસાર થયું. પછી ઇન્ટરવ્યુ કર્યો અને એને અંતે એમણે એ નોકરી માટે મને યોગ્ય ગણાવ્યો. ત્યારે અમે સ્ટાફ આર્ટિસ્ટ

0: એવું કહેવાતા. એટલે સરકારી નોકરને પણ આમ સરકારમાં, સરકાર દ્વારા અનુબંધિત કરાર પર એવી રીતે હતા. 425 બેઝિક એ અમારું ગ્રેડ, એમાં કારકિર્દીની શરૂઆત કરી.
1: કઈ સાલની વાત કરો છો સર આપ?
0: અમે લાગે છે 78-79 હશે.
1: તુષારભાઈ, તમે એક ઉત્તમ કવિ છો, કવિ હૃદય અને આકાશવાણી સાથેનું જોડાણ, તો રેડિયોના માધ્યમે તમારી કવિતા અને સાહિત્યની સફરને કેવી રીતે વેગ આપ્યો?
0: આ બહુ રસપ્રદ મુદ્દો છે કે હું તો લખતો અને નિજાનંદે જ લખતો, પણ મારા ગીતો ક્યાંય હું છાપવા માટે મોકલતો નહોતો અને એ રીતે મારી ડાયરી સુધી સીમિત. જે કેટલાક પરિવારજનો જેવા મિત્રો સંગીતકારો, ભાઈ સૌમિલ શામલ, નૈનેશ જાની, એ લોકોએ મારા ગીતો સ્વરબદ્ધ કર્યા. આકાશવાણીમાં હું આવ્યો અને હું તો અહીંયા મને જે સોંપાયેલું હતું એ કામ માત્ર કરતો હતો, પણ રસિકભાઈ ભોજક, આપણા સંગીતના પ્રોડ્યુસર રસિકભાઈને ખબર કે હું લખું છું, એટલે એમણે એક વખત, અને અહીંયા ત્યારે આખા દેશમાં મને લાગે છે 5 કે 6 ઠેકાણે આકાશવાણી કોરલ ગ્રુપ એવું હતું, એમાંથી અમદાવાદમાં પણ રસિકભાઈની ના નેજા નીચે ચાલે. રસિકભાઈ એક દિવસ મને કહ્યું, તુષાર તું એક ગીત મને આપને, આપણે આપણા આકાશવાણી કોરલ ગ્રુપમાં તૈયાર કરાવીએ. પછી એ વખતની અમારી આધુનિક શૈલીની અભિવ્યક્તિ હતી કે એના વિશે એ પ્રકારથી લખેલું એક ગીત હતું. રસિકભાઈ એને સ્વરબદ્ધ કર્યું અને કોરસમાં ગવડાવ્યું. મારું ગીત આકાશવાણી ઉપર ધ્વનિમુદ્રિત થાય એમાં પણ રસિકભાઈ ભોજક અને કોરલ ગ્રુપમાં તો બધા સ્ટોલવર્ટ સિંગર્સ, એ બધા ભેગા થઈને ગાય, એ આખો એક રોમાંચ હતો મારા માટે.
1: બિલકુલ.
0: એટલે એ ત્યારથી આકાશવાણી માટે પણ લખવાનું શરૂ થયું ગીતોનું. મારા ગીતો આકાશવાણીના સ્વરકારોએ સ્વરબદ્ધ કર્યા. તે છેક હમણાં સુધી ભાઈ આપણા હસમુખ પાટડિયા, અમારો પ્રિય, એના નામ આગળ સ્વર્ગસ્થ બોલતા આંખમાં આંસુ આવી જાય, નીરજ પરીખ. નીરજ તો શાસ્ત્રીય સંગીતના ગાયક, એણે મારા ગીતો સ્વરબદ્ધ કર્યા. એક રચના તો મને યાદ છે કે અમે એવી રીતે કરી હતી કે જેમાં પ્રત્યેક શેરમાં એક જુદા રાગનો ઉલ્લેખ હતો અને નીરજે એ રાગ એ શેર પૂરતો સ્વીકારી અને પછી પાછો એને મૂળ પેલા ઉપર આવે એવું એક ફોર્મેટ એવું સુંદર ડેવલપ કર્યું હતું. બહુ મજાના દિવસો ગયા છે આ બધા દોસ્તો સાથે જરૂરિયાત પ્રમાણે ગીતો લખીને આપવાના. આપણે ત્યાં તો આકાશવાણીમાં પ્રસંગ એવો ઉભો થયો તો તરત કંઈક લખી આપવું પડે, તો એવા ગીતો ખૂબ લખે. એટલે મને આપણી એવી એક કારીગરી લખવાના સંદર્ભમાં, કલા ઉપરાંત જેની જરૂર પડે એની તાલીમ પણ રેડિયોએ આપી.
1: તો રેડિયો પર શબ્દોનું તો બહુ જ મહત્વ છે, આપે તો ઘણું બધું કામ કર્યું છે આના પર. એમાં શબ્દોના આરોહ અવરોહનું પણ એક અલગ મહત્વ હોય છે. તો તુષારભાઈ, માઇક્રોફોન સામે બોલતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?
0: અમારા પૂર્વસૂરીઓ એમ કહેતા ને, હવે અમે કહીએ છીએ, આ જે માઇક્રોફોન છે ને એ પ્રિયતમાનો કાન છે. એટલે તમારે તમારી પ્રિયાના કાનમાં કઈ વાત કહેવી હોય તો કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ, એટલું જો યાદ કરો તો તમને આપોઆપ ક્યારેય પણ કોઈ પણ માઇક્રોફોન સાથે કામ પાડવું સહેલું થશે. પ્રિયાના કાનમાં વાત કરવી હોય ત્યારે એ અવાજમાં શું શું હોવું જોઈએ. પ્રિયા બહુ સમય ના આપે એટલે તમારે લાગાવની કલા મેળવવી પડે, યોગ્ય વિરામ ચિહ્ન સાથે ટુ ધ પોઈન્ટ વાત કરી દેવી પડે. અવાજ સરસ, ઉચ્ચાર સરસ, ભાવપૂર્ણ રજૂઆત, અને સાથે સાથે કાનમાં વાત કરીએ છીએ એટલે અવાજની નું લેવલ કેટલું રાખવું, અને ડિસ્ટન્સ વિથ ધ માઇક્રોફોન. પ્રિયાની બહુ નજીક જઈને કાનમાં બૂમો ન પડાય. હવે તમે આટલું થોડુંક ધ્યાન રાખો, કેટલાક લોકો માઇક્રોફોન પર આવે છે ને તરત જ માઇક્રોફોન પર આમ આંગળી ઘસે, કેટલાક લોકો આમ ટકોરા મારે. જો તમે સમજ્યા હો કે આ કાન છે તો તમને ખ્યાલ આવે કે આવું કઈ કરવાની જરૂર નહીં. તમારો એક હળવો સ્પર્શ પણ તમને જાણ કરાવી દે કે માઇક્રોફોન ઇઝ ઓન.
1: તુષારભાઈ, સાહિત્ય અને સંગીતને શ્રોતાઓ સુધી પહોંચાડવા આપે ઘણા બધા ઉત્તમ કાર્યક્રમો આકાશવાણી પર બનાવ્યા છે, તો એની થોડી વાત કરો.
0: એટલે જુદા જુદા પ્રસંગે ખૂબ એવા પ્રયોગો કરવા મળ્યું. દાખલા તરીકે રફી સાહેબના અવસાન વખતે અમે એક કાર્યક્રમ કરેલો, એ 28-1 મિનિટના પ્રોગ્રામની અંદર 28 ગીતોનો ઉપયોગ કર્યો. એટલે ફેડ ઇન ફેડ આઉટ, ફેડ ઇન ફેડ આઉટ થાય, પણ એ આખો મૂડ ને રફી સાહેબની જે રેન્જ, એટલે જે એવા કેટલાક પીડાના પ્રસંગો, તો પછી હોળી જેવા ઉત્સવ હોય તો એ દરમિયાન એ મિજાજના, નાનાલાલની કવિતાઓ તો એને એનું એવું સંકલન કે જેથી એ સમયગાળો જીવતો થતો હોય એવું લાગે, એવા ઘણા બધા પ્રયોગો આકાશવાણી નિમિત્તે કર્યા. પણ

0: મારી બદલી થઈને બહાર જવાનો સમય હતો એની એ ગાળામાં એક કાર્યક્રમ અમે શરૂ કરેલો કંકુનો સૂરજ. હવે થાય શું કે પેલું આપણે હું ફેસિંગ ધી માઇક્રોફોન રેડિયોની ભાષામાં એ પ્રકારના પદ ઉપર જોડાયેલો નોકરીમાં, અને મારો એ મૂળ શોખ જ, એ મારી આવડત પણ એની જે કંઈ થોડી ઘણી એની હતી. પણ પછી અધિકારી બન્યા અને પછી પેલી અડધી સીએલ ઉપર સહી કરવાની ને એ બધું કર્યું, પણ માઇક્રોફોન સામે આવીને કંઈક વાત કરવી એ ઈચ્છા તો સાથે રહી. એટલે એક વખત લાઇબ્રેરીમાં ફરતા ફરતા મેં જોયું કે ગ્રામોફોન રેકોર્ડ 78 આરપીએમની એ છેક નીચલા ખાનામાં ધૂળ ખાતી પડી હતી. આપણા લાઇબ્રેરિયન જીવીબેન બહુ ચિકાશ વાળા અને બહુ આમ સરસ એની સમજણ આ વિષયની, તો મેં કીધું બેન આ બધું શું છે? તો મને કે આ ભાઈ હવે આ રેકોર્ડ છે ને એ તો હાથમાંથી પડે તો તૂટી જાય લાખની. પણ મેં જોયું કે ખરેખર લાખની જ લાખોની છે આ રેકોર્ડ તો. પછી એક કાર્યક્રમ વિચાર્યો કે નોન ફિલ્મ ગુજરાતી ગીતો, અને એ આપણા જૂના ગાયકોએ એ થાળી વાજા માટેની રેકોર્ડમાં જે ગાયા હતા એ બહાર કાઢ્યા. લિટરરી એને મેં ધોયા એ રેકોર્ડને ડોલમાં પાણી લઈને સ્ટુડિયો પાસે મારા ડબિંગમાં બેસીને કપડાથી લૂછીને, અને પછી એને વગાડ્યા. કેટલાકમાં ખરખર આવે, કેટલાકમાં પિન અટકી જાય, તો એ સરફેસ નોઇઝ સાથે એની રેકોર્ડ એઝ ઇટ ઇઝ વગાડવી, અટકી જાય બે ત્રણ વાર તો પછી પિન ઉપાડીને આગળ મૂકવી, અને આ બધું જ પ્રસારણ દરમિયાન શ્રોતાને કહેવું. કશું ચમત્કાર નહીં, એટલે કે એકદમ પ્રામાણિક પ્રસારણ. એ રીતે લોકોને કહેવું કે આજે અટક્યું ને, તમે જે ઘણીવાર હસતા હસતા કહો છો પિન અટકી ગઈ એ આ છે. તો એમ કરતા એ જે ગીતો રજૂ થયા ને એણે બહુ જુદું વાતાવરણ જમાવ્યું. રેડિયોની લોકપ્રિયતામાં જાણે એક સરસ પાછો એવો જુવાળ આવ્યો. એના શ્રોતાઓ બહુ વરિષ્ઠ અને બહુ કેટલાક તો બહુ પ્રતિષ્ઠિત એવા વડીલો હતા. એ લોકોનો ફીડબેક પત્રોમાં જૂની રંગભૂમિ વિશેની વાતો, કોઈક તો વળી પોતાની પાસે રહેલી રેકોર્ડ લઈને પણ આવે. મારે અહીંયા એ વાત પણ કહેવી જોઈએ કે આ કાર્યક્રમ દરમિયાન માસ્ટર અશરફ ખાન એમના ગીતોની રેકોર્ડ મેં વગાડેલી. ખાન સાહેબ એટલે જે જૂની રંગભૂમિના અથવા તો નાટકના જે પ્રેમી છે ને એ અશરફ ખાન સાહેબને યાદ રાખે, એને ભૂલી શકાય નહીં. એમની મજાર શરીફ અમદાવાદમાં છે. એ એકમાત્ર એવા કલાકાર કદાચ દુનિયામાં હશે કે જે થિયેટરના એક્ટરનું સ્થાન પીરનું એટલે એમના નામની માનતા રખાય એવા. હવે આ ગાળામાં એમની રેકોર્ડ વગાડેલી, મને કોઈ કહ્યું કે એમના પરિવારજનો હમણાં અહીંયા આવ્યા છે, એટલે મેં એમને મળવા જવાનું નક્કી કર્યું અને જમાલપુરમાં એમની મજાર શરીફમાં હું ગયો, દર્શન કર્યા, માથું ટેક્યું, પરિવાર જોડે વાતો કરી. સરસ એ લોકોએ પણ મજાની કેટલીક વાતો કહી. હું બહાર નીકળ્યો, ગાડીમાં બેસતો હતો ત્યારે આપણા ડ્રાઈવરે મને કહ્યું કે તુષારભાઈ તમે અંદર હતા તે દરમિયાન થોડુંક અમને આમ ચિંતા થઈ. મેં કહ્યું કેમ ચિંતા થઈ? તો કે ના તમને હમણાં થોડા વખત પહેલા જ તોફાનો પૂરા થયા છે, અને ત્યાં આગળ આવેલા લોકો એમાંથી કોઈના એવા પરિવારજનનું એ દરમિયાન અવસાન પણ થયું હશે, એટલે થોડોક ઉશ્કેરા પણ હતો મનમાં એ લોકોના. એટલે અમને એમ થતું હતું કે તમે સાચવીને બહાર આવી જાવ તો સારું. પણ આકાશવાણી એની જે પ્રતિષ્ઠા એને કારણે મારી ભીતર એક શ્રદ્ધા અને પીરના આશીર્વાદનું એક પોઝિટિવ વાઇબ્રેશન, એક સરસ વાત કરીને હું બહાર નીકળી શક્યો. એટલે મેં જોયું છે કે જ્યાં જ્યાં આ મારે માટે મારી આ માતૃસંસ્થાન એનો આ જે શબ્દ આકાશવાણી એ એવો એક સિદ્ધ મંત્ર છે ને કે ગમે તેવા કપરા સમયમાંથી પણ અમે આ માઇક્રોફોન લઈને તો પાર ઉતર્યા છીએ.
1: બિલકુલ, કંકુનો સુરત તો એ સમયે પણ આકાશવાણીને એક નવી ટોચ પર લઈ ગયેલો એ કાર્યક્રમ, કારણ કે એટલા બધા પત્રો આવતા હતા.
0: તમે તો કોઈ માને નહીં, પત્રો
1: રૂબરૂ મળવા તમને એટલા બધા લોકો આવતા હતા, અને એ જે કાર્યક્રમમાં જે તમારી મહેનતનો જે નીચોડ હતો, કારણ કે તમે એટલી બધી માહિતી એમાં પૂરી પાડી હતી કે એ કાર્યક્રમ આજની તારીખમાં પણ શ્રોતાઓના મન હૃદયમાં સચવાયેલો જ છે. તો એ કંકુનો સુરત સિવાય કયા કયા કાર્યક્રમો આપે કર્યા?
0: આ શરૂઆત કરીને 425 બેઝિક વાળી એક જુનિયર ગ્રેડ કોમ્પિયરમાં અમદાવાદ આકાશવાણીનું આ કેન્દ્ર જેને કારણે બન્યું એ આપણો કામદાર ભાઈઓ માટેનો, એ જમાનામાં મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ
1: છે.
0: બે વાર આવે દિવસમાં, સવારની પાળી અને સાંજની પાળી માટે. એ બે સમર્થ બ્રોડકાસ્ટર આપણને મળેલા, શાણાભાઈ અને શકરાભાઈ, સ્ટોક કેરેક્ટર પુરુષોત્તમ ચોખડીયા અને ચંદુલાલ દવે. ચંદુકાકા તો મિલને જાણે પણ ખરા, પુરુષોત્તમભાઈ સરસ શિક્ષક. દુનિયા જોઈ લીધી.

0: લીબેવે એ બે જણાની વાતો અને પછી કાર્યક્રમમાં જ બીજી રજૂઆતો એને કારણે એટલો બધો એ કાર્યક્રમ લોકપ્રિય થયેલો. આ બે જણ જ એટલા બધા લોકપ્રિય એ જમાનાનો ડાયરાઓનો હતો તો આ બેઉને આમંત્રણો મળે ને ડાયરામાં એ રજૂઆત કરે ને એ નિવૃત્ત થયા અને હું નોકરીમાં દાખલ થયો. હું અમદાવાદની એક અત્યંત આધુનિક એવી કોલેજનો વિદ્યાર્થી
1: જી
0: અત્યારે જુઓ છો એમ પણ ત્યારે પણ માથે કાળા વાળ પણ લાંબા વાળ રાખતો જીન્સ જ પહેરતો હતો આખો જુદો જ મિજાજ ને જુદા જ રૂપરંગ. હવે એને આ કાર્યક્રમ રજૂ કરવો હોય તો કેટલી વિશેષ સ્વ થાય એ તો અમને ત્યારે રજૂ કરવા બેઠા ત્યારે ખબર પડી. પછી અમે જરા પ્રયત્ન કર્યો, મારી સાથે દોસ્ત સાદિક નૂર પઠાણ અને મનુભાઈ જાની, અમે એક કેરેક્ટર ઉભું કર્યું મનજીભાઈ
1: જી.
0: અને મને કવિતા ગમે એટલે મન એ રીતે મારા મનમાં અને મનજીભાઈ ઇઝ અ કોમન નેમ એટલે મનજીભાઈ રાખ્યું. હું કમ્પેરિંગ કરું પછી એની છેલ્લે કહે મનજી કરીને પાછો ચાર લાઈન જોડતો ખરો. હવે એમાં બોલવું, હવે મારી ભાષા તો શુદ્ધ અણિશુદ્ધ પરિશુદ્ધ માન્ય સ્ટેન્ડર્ડ ગુજરાતી વર્ગખંડમાં ભણાવતો હું એવી મારી શૈલી અને મારો લક્ષિત શ્રોતા ટાર્ગેટ ઓડિયન્સ એ તો પેલા કામદારો છે એટલે હું પહેલી વાર સમજ્યો કે શબ્દ મારે જેના સુધી પહોંચાડવાનો છે એને અનુરૂપ હોવો જોઈએ, મારી રજૂઆતની શૈલી પણ એવી હોવી જોઈએ. મને થયું કે આ શુદ્ધ ભાષા એ કદાચ એમની જોડે એટલી સરસ રીતે કનેક્ટ નહીં થાય એટલે બોલીનો આશરો લીધો. હું ભણ્યો છું ભાષા વિજ્ઞાન એટલે બોલીનું ગૌરવ તો જાણતો જ તો અમારા મૂળ ઝાલાવાડમાં છે એટલે થોડુંક સૌરાષ્ટ્રના શૈલીનો રંગ લઈ અને આ મનજીભાઈનું પાત્ર ઉભું કર્યું અને એ એવું સરસ રીતે દેવાંગ લોકોએ સ્વીકાર્યું કે ક્યારેક અહીંયા કામદાર મંડળવાળા રેકોર્ડિંગ માટે આવે ને એમ પૂછે કે અમારે પેલા મનજીભાઈને મળવું છે અને કાચની પેલી બાજુ હું ઉભો હું અને જો કોઈ કહે કે આ પેલા છે મનજીભાઈ તો એ માને નહીં મને જોઈને. આકાશવાણીની આ મજા છે કે તમારી વય ગમે તે થાય અવાજ તમારી ઉંમરને છુપાવી દે
1: બિલકુલ.
0: પણ એ દરમિયાન એ અવાજની રજૂઆતનો એટલું બધો સ્વીકાર થયો મને યાદ છે. પત્રો તો ઢગલા બંધ આવતા પણ એક પત્ર એવો આવેલો કે એક દીકરાએ એવું લખ્યું કે મંજી કાકા તમે મારા બાપુજીને કહો એ અને એમના બધા ભાઈબંધ થોડે દૂર બેસીને ચલમ પિતા વાતો કરતા હોય છે તો ઓલવાઈ જાય તો મને આપે છે બાપુજી ને કહે છે કે જા જઈને ચૂલામાંથી દેવતા મૂકીને બે ફૂંક મારીને મારે તો લાવવો પડે એ કહે એટલે પણ એનાથી મને ટેવ પડી જાય ને તો તમે મારા બાપુજીને કહો કે મને આવું કામ ના સોંપે. હવે એને કોણ સમજાવે કે બેટા તારા પપ્પા જેવડી ઉંમર નો હું નથી પણ આ બધા આ કાર્યક્રમો જે કર્યા ને એને મારી ભીતર એક આવી સમજણ પણ આપી કે પ્રસારણની ભાષા શું હોઈ શકે.
1: બિલકુલ.
0: અને પછી તો જે રેન્જ વધી હું દેશના 5-6 કેન્દ્રો જે પસંદ થયા સ્પેશિયલ ચિલ્ડ્રન સેલ માટેના એમાંથી અમદાવાદના સેલમાં મારી પસંદગી રેડિયોમાં બાળ કાર્યક્રમોના નિર્માતા પ્રોડ્યુસર તરીકે થઈ. હજુ ત્યારે હું પરણ્યો તો પણ બાપ નહોતો બન્યો પણ એ કાર્યક્રમ હું રજૂ કરતો બાળકો માટેના ત્યારે એ વાત પણ શીખ્યો કે બાળક સાથે કેવી રીતે વાત થાય. બાળકને મોટા થવું છે એની જોડે તમે કાલા કાઢો એને નથી ગમતું. નમસ્તે આજે કયો વાર એને એમ થાય છે કે તમે અંદર અંદર વાત કરો છો ત્યારે આવી રીતે વાત નથી કરતા તો મારી જોડે કેમ આવી રીતે બોલો છો. આ બધું શીખવા મળ્યું. યુવાણીના કાર્યક્રમો કર્યા યુથ ફોરમમાં કોલેજોમાં જઈને અમદાવાદ અને બહારની કોઈ વિષય ઉપર વાત કરવા માટે પછી વરિષ્ઠ નાગરિકો માટે વડલો કાર્યક્રમ શરૂ કર્યો તો એ પણ કર્યો. સાહિત્યના તો ઘણા બધા કાર્યક્રમો કર્યા એટલે આમ છે ને રેન્જ તો ટાઇની ટોટ્સ નાના ભૂલકાઓથી રેલગાડી નામનો એક નવો કાર્યક્રમ શરૂ કરેલો. રેલગાડી જે ચાલી ને તે વડલો વડીલો માટેનો એની નીચે જઈને ઉભી રહી.
1: તુષારભાઈ બહુ જ બહોળો અનુભવ ને બહુ સરસ આપે વાત કરી કે આકાશવાણીમાં આકાશવાણી તમને ઘણું બધું શીખવે પણ છે કે વયજૂથ કયો છે સામે શ્રોતાઓ કોણ છે અને એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. તો તુષારભાઈ આપ તો પ્રેમ અને સંવેદનાના કવિ છો, આપે કાગળ પર ચોમાસું ઉતાર્યું છે, વાસંતી પત્રો પણ લખ્યા છે, તો એક શબ્દ વિશેની આપની એક બહુ જ મને ગમતી કવિતા છે. શબ્દનું મહત્વ અને એ સત્વ દર્શાવતી કવિતા છે એ આ ક્ષણે જો તમે કહેશો તો અમારા શ્રોતાઓને ખરેખર ગમશે.
0: દેવંગાશ તે જે યાદ કરાવીને એ રચના લખવા પાછળનો હેતુ પણ એ હતો કે મને જે આ સન્માનને યોગ્ય ગણ્યો
1: જે
0: ભારત સરકાર
1: પદ્મશ્રી
0: તો ત્યારે ત્યાં પણ મને મારી સાથે વાત થઈ મને પૂછ્યું કે તમે શું આને માટે શેને શું કારણ ગણો છો. તો મેં કીધું મારી પાસે બીજું કશું

0: નથી. હું વિચારું છું ત્યારે થાય છે કે આજે આજે કઈ ઓળખ છે તે શબ્દને કારણે મળેલી છે.
1: બિલકુલ,
0: મારો લિખિત શબ્દ અને ઉચ્ચરિત શબ્દ, રિટન વર્ડ એન્ડ સ્પોકન વર્ડ, બંને મારી જે કઈ ઓળખ રચી છે ને તેણે અહીં સુધી વાતને પહોંચાડી છે. એટલે એ શબ્દ જ મારા માટે સન્માનનીય છે. એક એટલે એક સુદીર્ઘ અછાંદસ લખ્યું હતું, મારો શબ્દ. શુક્લ યજુર્વેદની માધ્યંતિની શાખામાંથી અગ્નિહોત્રીના રૂચાગાનથી ઉતર્યો છે મારા કુચ્છસ ગોત્રમાં. છાપ તિલક છોડીને, કાળી કામળી ઓઢીને, રંગમહેલના 10 દરવાજેથી નીકળીને ચૈતન્ય વિલાસને નિરખતો, ઓશિકે ચંપાયેલા ચીર સેરવતો, બલ્લીમારાની ગલીમાં પ્યાલીની ખનક સાંભળતો, કસુંબલ રંગ ઘોળતો, ગુલાલની ગલીઓમાંથી સોનલને સાદ કરતો, રૂચાગાનથી કોશિયાના કંઠેથી આજે અહીં મારી કલમ સુધી પહોંચ્યો છે. મારો શબ્દ વહ્યો છે મારી અનુભૂતિમાંથી, અવલોકનમાંથી, અભ્યાસમાંથી, સંવેદના સમસંવેદનાના આકલનમાંથી. જરૂર સમજાય ત્યાં મેં એને સુધાર્યો છે, મઠાર્યો પણ છે. મારો શબ્દ, એના રૂપ, રંગ, ગંધ, સ્પર્શ, સ્વાદ બદલાયા છે સમય સાથે. ગુલાબીથી શ્યામ ગુલાબી થયો છે. એ પહેરે છે રેશમથી માંડીને ખાદી, પણ સતત રહ્યો છે મારા જીન્સમાં. મારો શબ્દ વ્યક્ત થાય છે તે ક્ષણથી જ એનું લક્ષ્ય હોય છે એના લક્ષિત ભાવક સુધીનું અનુસંધાન. એ એના ભાવકને સુવાડે, જગાડે, પણ કોઈને કંઈ વગાડે નહીં. વાવે ખરો, પણ કંઈ ઉખાડે નહીં. ખૂણા ખાંચા વગરના મારા શબ્દના સ્વભાવમાં સરળતા છે. ઉજરડા પાડવા એની ઓળખમાં જ નથી. એ તોડવા માટે ઘણ નથી ઉઠાવતો, એ જોડવા માટે ક્ષણને પકડે છે. મણનું તો એનું ભાથું જ નથી, એ કેવળ કણ વેરે છે. મારો શબ્દ, એનામાં મહાનગરના આસફાલ્ટના રસ્તાની નિર્જીવતા નથી, એનામાં જંગલની કેડીની ધબકતી મૌલિકતા, અડાબેડનું સૌંદર્ય, નદીના કાંઠે રહેલી છીપરની સુંવાળપ. એ હાજરી નોંધાવવાના ધમપછાડા નથી કરતો, ખોખારા નથી કરતો. એને લક્ષ્ય છે પણ ભક્ષ્ય નથી. એ બાજની જેમ સીધી ગતિ કરે તો ક્યારેક પતંગિયાની જેમ હળવેથી વળી જાય પણ ખરો. મારો શબ્દ લંબાયેલો હાથ છે, બ્રહ્માંડના કોઈ ખૂણે જલમલતા આંસુને લૂંછતો, વ્રણમાંથી જમતા રક્તને રોકવા મથતો, કોઈના આગમનની વાટ જોતી આંખો પરની છાજલી જેવો, ઉડી ઉડી જતી ઓઢણીને ઝાલતો અને ક્યારેક ઉડવા દેતો, કેલી કાળની મનગમતી પીડાને વ્યક્ત થતી છુપાવવા હોઠ ઉપર આડો ધરેલો, સ્તનપાન કરતા શિશુની માતાએ હેતથી ચાંપેલો, હિંચકે બેસી કોફી પીતા હળવેકથી ઠેસ મારીને ઝૂલતા દંપતીએ ક્યારેક અણગમતી એકલતામાં અને ક્યારેક મનગમતા એકાંતમાં ઝાલેલી સાંકળ જેવો છે મારો શબ્દ. મારો શબ્દ કોઈ વાર સામેથી સાદ કરે, કોકવાર ખોવાયેલો હોય પોતાનામાં, એ મૌન પણ રહે. એ આવે છે તમને જ મળવા, તમારી શેરીમાં, તમારે આંગણે, ને તમને બોલાવે છે. જો તમે પણ બોલાવો તો એ આવે, ઓસરી ઉમરે અને ત્યાંથી ઓરડે કે અગાશીમાં પણ. પણ તમે નહીં બોલાવો તો એને ખોટું નહીં લાગે, એ ત્યાંથી આગળ જશે બીજી શેરીમાં, બીજા આંગળે, બીજાને બોલાવશે. મારો શબ્દ વ્હાઈટ આઈવરી ટાવરમાં કે એક દંડિયા મહેલમાં રહેવા નથી માંગતો, એ તો આવ્યો છે જનપદમાં વહેવા, એ આવ્યો છે જ કનેક્ટ થવા. મારો શબ્દ લિખિત અને ઉચ્ચરિત, સસ્વર પણ ખરો, ગમ્યો છે લોકોને, નથી ગમ્યો કોઈકને. ગમવાની જેમ ન ગમવાના એ કારણ હોય સૌના પોતાના, બને એમ પણ બને. મારો શબ્દ ક્યાંક મૂળ નાખીને મોહરે, ક્યાંક પળ બે પળ રહીને કરમાય, જેવી જમીન. એને ઉગવાનો આગ્રહ નહીં, ઓળખાવાના અભરખા નહીં, રહેવાની જીદ નહીં, હોવાનો આનંદ જ કેવળ. મારો શબ્દ શિલાલેખ નથી, એ તો છે ફૂલ સરીખો, સુગંધના શિલાલેખ ન હોય એ તો ખીલે ને ખરે. એ હાજરી પત્રકનો હોશિયાળો નથી, એ તો એકલો એકલો મહેકે છે.
1: ક્યાં બાત હૈ.
0: મારો શબ્દ રાત્રે ઉઠીને મમ્મીએ પાણિયારે કરેલા ઘીના દીવા જેવો, ખમીસના બટન જાતે બીડવા મત્તા પપ્પાના પેરેલેટિક હાથ જેવો, કમાડે ચિતરેલી લાભ શુભ જેવી પત્નીની આંખો જેવો, વાલથી દોડી આવી પીઠ પર ગોળ મીઠું કરતો અને હવે ટ્રાફિકમાં હાથ ઝાલતા પુત્ર જેવો, સાવ ઘરનો જ. મારો શબ્દ અહેતુક નથી, મારો શબ્દ મારો ભરોસો છે. સાર્થક થયો કે નિરર્થક ગયો એ તો સમય નક્કી કરે. મહાકાલના પટ ઉપર બધા પગલા કાયમી ન હોય, પણ હા,

0: હોય ત્યારે હોય, મારો શબ્દ તો સાગર સરીખો, સાગરના આ કાંઠે ઊઠ એવો કાંઠાની ભરતી હોય છે, મારો શબ્દ સૂર્ય સરીખો અહીંયા થમશે ને ત્યારે ત્યાં ક્યાંક ઉગશે જ.
1: ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, બહુત અચ્છા હૈ તુષારભાઈ. ખરેખર આ જેટલી વાર હું સાંભળું છું એટલી વાર ભાવુક થઈ જવાય છે, કારણ કે તમે જે શબ્દ વિશે લખ્યું છે તો આ શબ્દો, આ તમારા શબ્દો જે તમારા દિમાગમાં આવે છે તો એ કેવી રીતે તમારું વાંચન છે કે કુટુંબમાંથી કોઈના સંસ્કાર મળ્યા છે? આપણે એ સંસ્કારની, શબ્દ સંસ્કારની વાત કરીએ.
0: મળ્યું છે તો એની શરૂઆત તો પરિવારમાંથી જ. પિતા દુર્ગેશ શુક્લ સમર્થ સાહિત્યકાર, માતા વસંતબેન શુક્લ શિક્ષક. અમારા ઘરમાં કેવળ ચોપડીઓ, રૂમ, રસોડાનું ઘર. અમે ક્યાંય કોઈ પ્રવાસે ગયા નથી, કોઈ ઠેકાણે ગામ બહાર હરવા ફરવા ગયા નથી, હોટલમાં પણ નહીં. વર્ષે કદાચ એકવાર મમ્મી લઈ જાય આઈસ્ક્રીમ ખાવા, તો ફિલ્મ જોવા પણ અનેક ગરણેથી ગાળીને જે નામ પાસ થયું હોય એવી કોઈ ફિલ્મ વર્ષે પરીક્ષાઓ પૂરી થઈ હોય ત્યારે માં લઈ જાય તે. એટલે જે કંઈ આનંદ અમારો હતો ને ઘરમાં જ હતો. અને મમ્મી નોકરી કરતી, પપ્પા ઘરે રહેતા, બંને જણાએ લગ્ન સમય નક્કી કરેલું કે બેમાંથી એક જણ તો બાળકની સાથે જોઈશે જ. માં સરકારની નોકરીમાં હતી શિક્ષણ વિભાગમાં, એટલે એણે એ ચાલુ રાખી. પપ્પા સાહિત્યકાર એટલે કલમનો ને ખોળે રહેતા, એટલે એમણે અમારું ધ્યાન રાખ્યું. પરિણામે અમારા ઉછેરમાં સાહિત્યકારનો શબ્દ, શિક્ષણ પ્રત્યેની માની નિસ્બત, બધું જ ભેગું થયું. અમે ખૂબ વાંચ્યું. મારી ટીન એજમાં મેં ગુજરાતી સાહિત્યના એ સમર્થ સર્જકોની નવલકથાઓ વાંચી લીધેલી, પપ્પાને મળવા આવનારા અનેક એવા મોટા સર્જકોને પાસે બેસીને સાંભળેલા, એટલે મારો શબ્દ એમ પણ ઘડાયો. વાંચને મને બહુ સમૃદ્ધ કર્યો. મારે કહેવું જોઈએ કે હું જયારે સૌ પ્રથમવાર પરદેશ આફ્રિકા ફરવા ગયો, પૂજ્ય મોરારી બાપુની કથા અને બાપુ અમને સર્જકોને જોડે લઈ ગયેલા, તો જંગલમાં ફરતી વખતે મને એમ લાગતું હતું કે આ મેં જોયેલું છે. હવે હું આવેલો જ પહેલી વાર, વિમાનમાં જ પહેલી વાર બેઠેલો, પછી મને યાદ આવ્યું કે મેં જે બાળપણમાં 25 વાર પૂર્વ આફ્રિકાની બાળ વાર્તાઓ વાંચી છે ને, એ જ મને અત્યારે સામે દેખાય. એટલે પુસ્તકોએ મને ઘડ્યો. પછી શાળામાં શિક્ષકોએ બહુ સુંદર વાતાવરણ આપ્યું. વર્ગમાં શિક્ષક થાક્યા હોય અથવા તો ફ્રી પીરિયડ હોય તો મને ઉભો કરે વાર્તા કહેવા. હું વાર્તા કહું દેવાંગ, એ જે સ્પોકન વર્ડની જે તાલીમ છે એ ઉચ્ચરિત શબ્દની, એ ત્યાંથી શરૂ થઈ ત્રીજા ધોરણમાં, કે હું વાર્તા કહેતો, વાર્તા બનાવતો જાઉં ને કહેતો જાઉં. એટલે એના પાત્રો પણ પાછા કેવા, અત્યારે સામે અમે ગુજરાતી માધ્યમમાં, પણ પડોશમાં એક પરિવાર એવો રહેતો હતો અને ત્યાં અંગ્રેજી કોમિક્સ આવે એટલે આ બેટમેન ને સુપરમેન ને બધા પાત્રો એમાં હોય. પપ્પા એ વાર્તાઓ અમને કહે અને હું એ બધા પાત્રોને મારી વર્ગમાં વાર્તા કહેતો હું એમાં જોડું. હવે આ એક ફિલ્મ એ લોકોએ બનાવી કે જેમાં એક જ ફિલ્મની અંદર આ બધા સુપર કેરેક્ટર્સ ભેગા થયા. મેં તો એ જમાનામાં મારી વાર્તામાં આ બેટમેન, સુપરમેન ને રોબિન ને થોર ને બધાને ભેગા કરી દીધેલા. એટલે બોલવું 45 મિનિટ સુધી સતત એક વાર્તા રસ પડે એમ કહેતા જેવી મારી વાર્તા એક ધોરણથી બીજા ધોરણ પણ ચાલતી. પછી થિયેટર કર્યું, સ્કૂલમાં નાટકો ભજવ્યા, પછી કોલેજમાં નાટકો, સેન્ટ જોસેફ કોલેજમાં મારા પ્રોફેસર વારિસ હુસેન અલવી સાહેબના નાટકોમાં હું પાત્રો કરતો, એ પણ કરીને ઉચ્ચરિત શબ્દને મંચ ઉપરથી કેવી રીતે રજૂ કરવો. પછી સુગમ સંગીતના કાર્યક્રમોનું સંકલન સૌમિલ શામલની સાથે શરૂ કર્યું. એમાં પણ એ સમજાવ્યું કે કોઈ ગીતને માટેની ભૂમિકા ઓડિયન્સની સામે રચવી હોય તો એ કેવી રીતે રચવી, એ કેટલી લાંબી ને કેટલી ટૂંકી હોઈ શકે. એમ જે કંઈ મારું મન રસાયું જુદી જુદી રીતે શબ્દના ઉપયોગ બાબતે, હું એક વાત હંમેશા કહું છું, હવે તો જ્યારે ભણાવતો હું ત્યારે પણ કહું છું આરજેઝને, કે હું શબ્દને વાપરતો નથી, શબ્દનો ઉપયોગ કરું છું. વાપરી નાખો ને એટલે એની કિંમત નથી, એની ઉપયોગિતાની તમને ખબર હોય એટલે તમે પણ બહુ સાચવીને યોગ્ય ઠેકાણે યોગ્ય. એટલે હું તમારી સાથે વાત કરતો હું ને ત્યારે મારે શબ્દો ગોઠવવા નથી પડતા, શબ્દ મારી બાજુમાં ઉભો જ હોય છે.
1: બહુ સરસ વાત કરી તુષારભાઈ આપે. તો એ શબ્દની જે વાત છે, તો આપે જે કીધું કે શાળામાં હતા ત્યારે વાર્તાઓ કહેતા હતા, પપ્પા તમને કહે ને એને તમારી વાર્તામાં એને વણીને આગળ વધારો, તો આકાશવાણી માટે પણ એમ કહી શકીએ કે કાને સાંભળેલો શબ્દ હોય એ ભૂલાતો નથી.
0: બિલકુલ.
1: તો તુષારભાઈ, સાહિત્યકારોની વાત કરી તો આપના ગમતા સાહિત્યકારો જે તમને વાંચવા ગમે અથવા તો તમે એની પ્રેરણાથી તમે આગળ વધ્યા હો?
0: ખૂબ વાંચ્યું એટલે તો આપણા બધા જ વરિષ્ઠ નવલકથાકારોને એ દિવસોમાં જ વાંચી લીધેલા અને એ બધાના

0: પાત્રો સાથે પ્રેમમાં પણ રહેતો. બહુ વર્ષો પછી રેડિયોની નોકરી કરતા કરતા અહીંયા એવા એક સર્જક મિત્ર મળ્યા, વિનેશ અંતાણી. વિનેશભાઈની પાસે કામ કરવા મળ્યું.
1: જી,
0: વિનેશભાઈ પ્રિયજનના લેખક, પ્રિયજન મારી પ્રિય કૃતિ. આપણને જે સાંભળે છે એમને હું કહું કે તમે પરણ્યા હો, ન પરણ્યા હો, પ્રેમમાં હો, પ્રેમમાં હોવાની ઈચ્છા હોય, કોઈ પણ અવસ્થામાં મન તમારું હોય ને, પ્રિયજન નવલકથાને તમારે વાંચી જવી જોઈએ, તમારા ઓશિકે રાખવી જોઈએ. એનાથી એ બાજુમાં રહેશે ને તો પણ ઘણા બધા એવા તમને સરસ સંવેદનો એમાંથી પ્રાપ્ત થશે. તો પ્રિયજન મારી બહુ જ પ્રિય કૃતિ, મારી એક રચના છે, તારી હથેલીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન, એને રેતીની ડમરીનો ડૂમો મળે એનો અલ્લા બેલી. ને કોની હથેલીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી, વર્તારા મોસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વહેતી. હવે તું જો કે કવિ રેડિયોની નોકરી કરતા કરતા વર્તારાની ટેવ પડી, તો કવિતામાં પણ વર્તારો તો આવ્યો, પણ આ પ્રિયજન નવલકથા વાંચીને મારા મનમાં એ જે પ્રણયનું જે એમનું વિશ્વ એમણે ઉભું કર્યું છે વિનેશભાઈએ, એને આ કવિતા જગાવી. અને ત્યાંથી આવી પંક્તિ મને મળી કે કોની હથેલીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. આપણે આપણા તરફથી વર્તારા જે કઈ લોકો ફોરકાસ્ટ કરતા હોય, આપણે એક ઝંખનાને રાખવાની વહેતી, પાર પડે ખરી નહીં પડે. તો પ્રેમનો એક આખો જુદો જુદી વિભાવના વિનેશભાઈની નવલકથાએ મને આપી. એમાંથી હું શીખ્યો કે પ્રેમ હતો નામનું, એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ પ્રેમ માટે ઉપયોગમાં લેવાય જ નહીં. પ્રેમ હતો એવું બોલી ન શકાય, પ્રેમ કાં તો હોય કાં તો ન હોય.
1: ક્યા વાત હે તુષારભાઈ, આપણે પ્રિયજનને આકાશવાણી પરથી ભજવીથી પણ ખરી.
0: બિલકુલ, તમને યાદ છે?
1: બિલકુલ યાદ છે મને, અને કારણ કે મેં પણ નાના મોટા રોલ કર્યા છે.
0: સાદિક નો એ કમાલ હતો પ્રોડક્શનનો, અને એણે બહુ આગ્રહ રાખ્યો કે હું એના પાત્રોનું પઠન કરું. એટલે રેડિયોના માધ્યમ દ્વારા આજે જયારે લોકોને એમ છે કે પુસ્તકો વેચાતા નથી, પ્રિયજન તો 20મી આવૃત્તિ હમણાં કરી, એના કાર્યક્રમમાં પણ વિનેશભાઈ મને બોલાવ્યો કે તું વાત કર હવે પ્રિયજન વિશે, પણ લોકો ખરીદતા નથી પુસ્તકો. તો આ ઓડિયો બુક એ મીડિયમ હવે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. છોકરાઓ ટ્રાવેલ કરે છે લાંબુ લાંબુ, ફોનમાં હવે એની સગવડ છે. તો એ વર્ષોમાં અમે આ પ્રિયજનને વાંચીને ઉપલબ્ધ કરી, પાછળ સરસ ધ્વનિ પ્રભાવ આવે, દરિયા ને પવન ને આ ને સંતુર વાગે ને, બહુ તે બહુ જૂના સમયમાં મોકલી દીધો.
1: તુષારભાઈ, તમે શબ્દોને યાદ કર્યા છે, કવિતાને યાદ કરી છે, તો એ રચનાને સાંભળી જ લઈએ, આપણા શ્રોતાઓને પણ ખૂબ ગમશે. સ્વર સૌમિલ મુનશીનો.

0: તુષારભાઈ, એ જમાનામાં લાઈવ બ્રોડકાસ્ટ, જીવંત પ્રસારણનું પણ એક બહુ જ મોટું મહત્વ હતું, તો એની થોડીક વાત કરો તો અમારા શ્રોતાઓને યાદ તાજી થશે. કારણ કે એ જે લાઈવમાં જે બધી કેટલી બધી આપણે ગરબડો થતી હતી અથવા પ્રસંગો બનેલા એમાં,
1: એટલે પછી તો બહુ કડક નિયમો આવ્યા અને લિખિત ના હોય એવું બોલવું નહીં, એ તો આકાશવાણીએ વર્ષોથી તાલીમ તરીકે રાખ્યું છે. ગમે એવા મોટા નેતા હોય ને તો પણ એમની સ્ક્રિપ્ટ તો આગલા દિવસે આકાશવાણીમાં આવી જ જાય.
0: બિલકુલ.
1: પણ જીવંત પ્રસારણો જેના જેમાં કરવાના આવે એમાં કોઈ વખત સ્લીપ ઓફ ટંગ થાય તો પણ ચિંતા થતી, કારણ કે ડ્યુટી ઓફિસર આગળ જે બેઠા હોય જે આખું ટ્રાન્સમિશન મોનિટર કરે એ રિપોર્ટ કરે અને ધેન યુ આર આન્સરેબલ. પણ ક્યારેક અળવાશથી એવું પણ બનતું. અમારે એક ભજન બહુ લોકપ્રિય થયેલું એ વખતે શિવરાત્રિમાં, હજુ બહુ ગવાય છે, ભોલે તેરી જટા મેં બહેતી હૈ ગંગધારા. હવે સીતારામ મહારાજને એ લોકો એ ગાતા ચંગ ને છીપ્યો લઈ,
0: બિલકુલ
1: પાવાઓ એકદમ મોજમાં આવીને ગાય. હવે આપણે એમને અહીંયા એક એક્ઝિબિશન હતું જૂના લોકવાદ્યોનું, આદરણીય પદ્મશ્રી જુરારસિંહજી જાદવે રાખેલું, એ નિમિત્તે એ લોકો આવ્યા ચંગ ને ચીપીઓનું બધું લઈને. એટલે અમે બીજે દિવસે રેડિયોમાં એમને બોલાવ્યા અને અહીંયા આપણા મ્યુઝિક સ્ટુડિયોમાં રેકોર્ડ કરવા માટે એમ. પછી એ માઇક્રોફોન એમની સામે ગોઠવ્યું ને રેકોર્ડિંગ શરૂ કર્યું. હવે સાહેબ એને જે પહેલી જ હવે કરી બૂમ પાડીને નીડલ આમ ફાટ કરતી ચોટી ગઈ, પાછી આવે જ નહીં. હવે એનાથી માઇક્રોફોન તમે

0: બીજા ખૂણે મૂકો ને તો જ આ એના મૂળ અંદાજમાં ગાય. માઇક્રોફોનની પાસે હોઠ ફફડાવીને ગાવાની તો એમને અનુકૂળતા જ નહીં,
1: એટલી રેન્જ, એટલી રેન્જ,
0: એવું પાવરફુલ,
1: જબરજસ્ત.
0: એટલે એ બધા દિવસો હતા. પૂર્વ સૂર્ય એવું પણ કે છે કે કાગબાપુ જયારે રેડિયોમાં રેકોર્ડિંગ માટે આવ્યા તો કાગબાપુની પોતાની એક પદ્ધતિ હતી, એમનું રામાયણ આપણી ત્યાં સરસ સચવાયું છે. એ ગાય ને ત્યારે આમ પોતાના હાથથી પોતે જ આમ તાલ આપે. હવે આપણે એન્જિનિયર મિત્રો બધા કે એની ના પાડો એમ કે આપણે ડિસ્ટર્બ થાય છે, પણ જો બાપુ આમ વગાડે નહીં તો ગાઈ ના શકે. એમના કિસ્સામાં આપણે છૂટ મૂકી પડી. અને એ વખતે તો ગીજુભાઈ વ્યાસ જેવા સમર્થ નેતૃત્વ સંભાળતા કેન્દ્રોનું, એ લોકો આ બધા કલાકારોને એમની વિશેષતા સાથે સ્વીકારતા. સંસ્થાકીય નિયમો તો હોય જ અને એનું પાલન કરવું જ પડે, પણ કેટલાક વિશેષ કિસ્સાઓમાં તમારે થોડીક અપવાદ રૂપે પણ છૂટ મૂકવી પડે, તો જ તમે પેલું ઉત્તમ એમની પાસેથી
1: મેળવી શકો.
0: એટલે એવા પણ મજાના દિવસો અમે જોયા છે.
1: તુષારભાઈ, સીતારામ મહારાજની આપણે વાત કરીએ તો એ ભજન મને પણ આજની તારીખમાં શિવરાત્રી હોય કે કંઈ પણ મને વગાડવું ગમે છે.
0: સચવાયેલું છે,
1: મેં ક્યાંકથી શોધી નાખ્યું છે અને એ વગાડું છું. પણ એ રેન્જની તમે વાત કરીએ, જયારે પણ લિસનર સાંભળે ત્યારે એમને ખ્યાલ આવી જશે કે કઈ રેન્જમાં બાપુએ ગાયું હતું. તો આપણે ઘણી બધી કોન્સર્ટ પણ કરી, તો તમારી મનગમતી કોન્સર્ટ, કારણ કે તમે ઘણી બધી કોન્સર્ટના
0: સાક્ષી રહ્યો, જવાબદારીઓ
1: બધી નિભાવી,
0: અધિકારી તરીકે પણ ક્યારેક વ્યવસ્થાના ભાગ રૂપે પણ અમારા વખતમાં જે કોન્સર્ટ થતી ને, રસિકભાઈ ભોજક જે કોન્સર્ટ કરતા, અને વસુબેન ત્યારે અમારા સ્ટેશન ડિરેક્ટર, આકાશવાણીના જે કંઈ નોર્મ્સ નિયમો એ વખતે તો બહુ કડક પણ અને એનું પાલન પણ બધા કરે, જેમાં છૂટ લેવાની હિંમતે કોઈ ના કરે. પણ વસુબેન એક એવા બ્રોડકાસ્ટર સ્ટેશન ડિરેક્ટર, એમણે બે કોન્સર્ટ કરી, એક એ રાજકોટમાં પણ કરી હતી, અહીંયા આવ્યા પછી અહીં પણ કરી. એક એમણે હોળી નિમિત્તે કરી, રંગ દે ચુનરિયા, અને એક એમણે નવરાત્રી નિમિત્તે કરી, હે માં ત્વમેવ સર્વમ. અને અમે આપણા અમદાવાદની આ શ્રેયસ સંસ્થા છે ને એના ઓપન એરમાં, એટલે રેડિયોના પ્રસારણને બહુ પડકાર મળે એવી રીતે ખુલ્લી જગ્યા, એટલા બધા પાત્રો, બધા જ આપણા શ્રેષ્ઠ ગાયક ગાયિકાઓ, એવા જ સમર્થ સરકારો, ક્ષમુભાઈ ને, ગૌરાંગભાઈ ને, રસિકભાઈ ને, ગાવામાં જનાર્દન રાવળ ને, હર્ષદા રાવળ ને, રાસબિહારી દેસાઈ ને, આપણા વિભાબેન દેસાઈ ને, આમ એવી કઈ જમાવટ હતી. પ્રતીક્ષાબેન રાવલ ત્યારે એક વિઝ્યુઅલ ઇમ્પેક્ટ, એમનું ગરબાગ્રુપ બહુ સુંદર હતું. અને આપણે સ્ટાફ, પાછું બહેનનો એવો નિયમ હતો કે સ્ટાફે તો કંઈક કરવાનું જ રેડિયો કોન્સર્ટમાં, તે અમે બધાએ તે ચોયણી કેડિયા પહેરી પહેરીને આમ ગરબા ગાઈએ ને રાસ ને એની અહીંયા પછી પ્રેક્ટિસ સ્ટુડિયોમાં થાય ને બેન પાછા જોવાય આવે ને માતાજીની પાલખી નીકળે. ને એ પણ મારે કહેવું જોઈએ કે પાલખી ઊંચકવા માટેના આકાશવાણીના કર્મચારીઓ એમણે પસંદ કરેલા, એમાં બહેને એવા પ્રકારના જે કેટલાક જ્ઞાતિ ને જાતિ ને એને લગતા જે નિયમો ને જે માનસિકતા પ્રજાની હોય એને સાવ પડકારી અને બધાને એ તક આપી કે આ આપણે આકાશવાણી છીએ, આપણું અલગ પરિવાર છે. એટલે અંગત જીવનમાં તમારી જ્ઞાતિ કે જાતિ ધર્મ કે કંઈ પણ હોય, અહીંયા બધા સરખા, એટલે કઈ કમાલ હતા વસુબેન. અત્યારે યાદ આવે છે રંગ દે ચુનરિયા, અમે વિચારેલું કે એટલે બહેનના મનમાં એવો વિચાર, એનું કાર્ડ પણ અનકન્વેન્શનલી એમણે આપણી આકાશવાણીના ઇન્વિટેશન કાર્ડ જાય છે ને એના કરતા સાવ જુદું બનાવડાવ્યું. મને કે તુષાર તું આને છે ને કઈ જુદી રીતે કર, મારો ભાઈ આર્કિટેક્ટ છે એટલે કેલિગ્રાફી લખે, એટલે એને આમ રાઉન્ડ સર્કલમાં કેસરી જેવા રંગથી કેસુડાના એ આપણું વિગતો લખેલી, અને હવે કેસુડો એમ કે આપો બધાને આવે એને. હવે અહીંયા અમદાવાદમાં કેસુડો એટલો બધો લાવવો ક્યાંથી? તો આપણો ભાઈ એક ગોપાલ મુદલિયાર અમારા પ્રોડક્શન આસિસ્ટન્ટ હતા, ગોપાલને બેને ગાડી લઈ અને આપણા અંબાજીના જંગલોમાં ધ્વનિ મુદ્રણ કરવા માટે મોકલ્યા, અને ગોપાલ ત્યાંથી ગાંસડીઓ ભરી અને લઈ આવ્યા આ કેસુડો. આ કેસુડો બધાને આવનાર આમંત્રિતોને આપ્યો. સી એ એવા હતા કે એવો છે ને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એ હંમેશા નિયમની વાત કરે કે આ આપણી પરવ્યુમાં ના આવે તો આ ખર્ચો આપણે આમ ના કરી શકીએ. વસુબેન એમ માનતા કે ખર્ચો જો સંસ્થાના હિતમાં એની સરસ છબી ઉભી થાય એમાં અને પ્રામાણિકપણે જો થતો હોય તો એમાં જે લેવાતી હોય એવી છૂટ ટેકનિકલી લઈ લેવી જોઈએ. એટલે એને કંઈક સરસ એક બીજું કામ દેખાડે કાગળ ઉપર અને છતાં જે જોતું હતું એ કરે. હવે આ બધું એવી છબી

0: ગંભીર અચરી શક્યું ને વસુબેનને કારણે આકાશવાણીને. લોકો માની નતા શકતા કે આવી કોન્સર્ટ આપણે કરીએ. આપણી ગરબા કોન્સર્ટનો દેવાંગ એવો સમય હતો કે આકાશવાણીની નવરાત્રીની ગરબા કોન્સર્ટના પાસ લેવા માટે નગરમાં પડાપડી
1: પડાપડી થાય,
0: અને નવરાત્રીના ખાસા 15-20 દિવસ પહેલા આપણી કોન્સર્ટ થાય. એ કોન્સર્ટમાં રસિકભાઈ 10-10 ગરબા નવા કરે, નવા લેખકો નંદકુમાર પાઠક ને પિનાકીન ઠાકોર ને આ બધા મિત્રો વડીલો લખે, એ રચનાઓ કમ્પોઝ કરાવે, આ મોટા ગાયકો ગાય, શહેરના ગરબા ગ્રુપે લઈ જઈને એના પર રિહર્સ કરીને તૈયારી કરે. તો રેડિયોએ રજૂ કરેલા એ ગરબા કોન્સર્ટમાં એ પછી સિઝનમાં બીજા સ્ટેજની રજૂઆતોમાં ઉમેરાતા.
1: ક્યાં બાત હૈ,
0: એટલે રાજ કર્યું છે આકાશવાણી અમદાવાદ.
1: બિલકુલ બિલકુલ, કારણ કે એ વખતે મનોરંજનનું કે માહિતીનું બીજું કોઈ માધ્યમ જ નહોતું, અને માત્ર એક આકાશવાણી જેવી સંસ્થા હતી કે જે છેવાડાના માનવી સુધી એ વાત પહોંચાડે. એ સાહિત્યની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય, સંગીતની વાત હોય, નાટકની વાત હોય, અને એ છેવાડાના માનવી સુધી બહુજન હિતાય બહુજન સુખાય જે આપણો સૂત્ર છે, એ જે મંત્ર છે, એને એ આપણે અત્યાર સુધી કરી શક્યા છે. તો તુષારભાઈ, ડિજિટલ અને પોડકાસ્ટનો આ સમય ચાલી રહ્યો છે, એ સમય આખો અલગ હતો, તો એમાં આપ આકાશવાણીને એના ભવિષ્યને કેવી રીતે જુઓ છો?
0: આપણે છે ને આ 90 વર્ષે એનું આજે ગૌરવ ગાન કર્યું ને, અમે બધા જે સ્મૃતિની શેરીમાં આંટો મારીએ છે, કેટલું બધું યાદ આવે અહીંયા બેસું ત્યારે, કેટલા બધા ને અહીંયા સામે બેસાડીને અમે રેકોર્ડ કર્યા છે, કેવી કેવી પ્રતિભાઓ હતી. કેકા શાસ્ત્રી આવે ને તો આપણું 4 મિનિટનું અમૃત ધારા હોય, ચોથિયા જેટલા પાનામાં લખે, પ્રિસાઇઝલી 4 મિનિટમાં એમની વાત પૂરી થઈ જાય. આપણે એમને કહીએ કે થોડુંક ચાલશે, તો હળવાશની પાછા એમ પણ કે તું જે ચેક આપે છે એમાં જે ડ્યુરેશન લખ્યું છે ને ભાઈ, એથી વધારે શું કામ બોલું. અને 25 પૈસાની રેવન્યુ સ્ટેમ્પ ચોંટાડવાની હોય ને, આપણે એમ કહીએ કે આપ રહેવા દો હું લગાડી દઈશ, મને કહે પણ મને તે ચેક આપ્યો છે ને એટલે એના પૈસા મારી જવાબદારી છે. આવા વક્તાઓ, એવા એ દિવસો, આકાશવાણીનું પ્રજા સાથેનું એ અનુસંધાન. મારે તારા સવાલ કરતા પહેલા એ એક બે વાત કહેવી છે કે તોફાનો વખતે અમે જે રીતે કામ કરતા, હું અને સાદિક નૂર, સાદિક નૂર સિવાયની મારી આ યાત્રા અધૂરી.
1: બિલકુલ,
0: સાદિકની સાથે અમે એવા તોફાનો દરમિયાન આપણા જગન્નાથ મંદિરની અંદર શાંતિની અપીલ રેકોર્ડ કરવા બંને જણા જોડે જ હતા, અને હું ને સાદિક બંને જણા જામા મસ્જિદના ઇમામ સાહેબને રેકોર્ડ કરવા પણ એ સમય જોડે જ હતા. આકાશવાણીનું સન્માન સૌ કરતા, ગમે એવા ભયંકર વાતાવરણમાં, અને આપણે આપણું કામ કરવાનું જ હોય, એટલે એમ કે આકાશમાંથી ઉલ્કા પડવાની છે એટલે આખા ગામમાં સોપો પડી ગયેલો, આપણા અરે આશ્રમ રોડ પર કોઈ દેખાય નહીં, એટલે અમે 5 ભાઈબંધો ત્યાં ગાંધીજીના બાવલા નીચે આરામથી ભોંય પર બેઠેલા, રોડ સૂનો, બધાને એમ કે પડવાની છે. તો એ દિવસો હતા. આ મોરબી નો જયારે ડેમ તૂટ્યો, એવી ભયંકર ઘટના, પણ હજુ સુધી એટલી બધી વિગત નહોતી આવી ત્યારે. અને સાહેબ આપણા ફોયરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બાહુભાઈ જશવાઈ પટેલ સીધા જ ગાડી લઈને આવીને, સીધા પોતે જ ગાડીમાંથી ઉતરીને અંદર આવ્યા ડ્યુટી રૂમમાં. ડ્યુટી ઓફિસરને કહે કે મારે ગુજરાતની પ્રજા સાથે વાત કરવી છે. હવે ડ્યુટી ઓફિસર નોન ગુજરાતી, એ બિચારો ઓળખે નહીં કે આ કોણ છે. પછી મારું બપોરે ટ્રાન્સમિશન ડ્યુટી હતું, હું બહાર આવ્યો, તરત મેં કહ્યું આપ તો કે આ બહુ મોટી ઘટના બની ગઈ છે તુષાર, અને આપણે લોકો સાથે વાત કરવી જોઈએ. કે પછી પેલો ભયંકર ભૂકંપ થયો, આકાશવાણી છે કે જે એના માઇક્રોફોન સાથે કેશુભાઈ પાસે પહોંચી ગઈ, એ જ્યાં હતા ત્યાં જઈને અમે એમની પાસેથી એ અપીલ રેકોર્ડ કરી. તો એટલું બધું કામ થઈ શક્યું છે કપરા સમયમાં. પણ મનોરંજન તો એની દુનિયા અલગ જ છે ને, એમાં આપણી ઓળખ હોય.
1: બિલકુલ.
0: પણ જે રિસ્પોન્સિબલ બ્રોડકાસ્ટિંગ એ અમે એ દિવસોમાં કર્યું. હવે તારી વાત કે હવે આજે કંઈ તમે ડિજિટલ પ્રકારે પ્રસારણ લાવ્યા, ઘણી બધી સુવિધા આવી ગઈ, હવે તમારે રેકોર્ડ મૂકીને પિન ગોઠવીને ટાઈટ કરીને ફીડ ઇન ફીડ આઉટ બધું એટલું બધું કંઈ કરવું પડતું નથી. અમારા વખતમાં ચાલુ બ્રોડકાસ્ટમાં ટેપ તૂટી જાય તો નીચે ઢગલો થતી જાય, એને પાછી મીટવાની, અને સાચા હાથમાં સેલો ટેપ અને કાતર અમે સ્ટુડિયોમાં રાખીએ અને એને કાપીને ચોંટાડવાની. હવે એવું કંઈ ન રહ્યું. હવે એટલું બધું સરળ થઈ ગયું, બધા તમે તરત જ આંગળીના ટેવે ધારો એ એડિટ કરી નાખો, ઉમેરો, કાઢી લો. અમારે તો મોટા માણસોના લેક્ચરોમાંથી પાછું કાઢવાનું હોય, વડાપ્રધાન તો હજુ દિલ્હી ના પહોંચાડે, આપણે બ્રોડકાસ્ટ કરવાનું હોય,
1: રેડિયો રિપોર્ટ આપવાનો.

0: એ વખતે એટલું બધું કર્યું. એ રેકોર્ડ તો એ ટેપ તો સાહેબ બેટરીથી ફરતી હોય ને, આપણે એક ટેપ એમને આપવાની હોય એક સ્પૂલ એમના પીએને, અને એમની સિક્યુરિટી આટલી કડક, એટલે આપણે પહેલેથી વાત કરી રાખવી પડે ને. એમ નહીં ખબર હોય કે આકાશવાણી વાળા છે યાર રેકોર્ડિંગની ટેપ આપણને આપશે, પણ એ આપણે જે કરેલી હોય ને એ કોપી એ જે બાજુ ફરી ગઈ હોય ત્યાં પૂરી થઈ ગઈ હોય. હવે આખી એ રિવાઇન્ડ કરીને એને પ્રોપરલી કરવાનો તો ત્યાં ટાઈમ જ ના હોય. તો એ ત્યાંથી જ કાપી એની ઉપર ચિઠ્ઠી મૂક્યું કે જરા સાંભળો ત્યારે એને, રિવાઇન્ડ કરીને પછી સાંભળજો. એ બહુ બહુ આનંદ હતા, પ્રશ્નોએ બહુ હતા, અગવડોએ બહુ હોય. વીવીઆઈપીની વિઝિટ દરમિયાન આપણું માઇક્રોફોન ગોઠવવું, નજીક જવું, ત્યાં નજીક જવાના પણ પ્રશ્નો હોય ને, ડીની બહાર જ બેસવાનું ને આવવા દે ને નાએ આવવા દે, એમની સાથેના ઉપરના ટોપના સિક્યુરિટી અધિકારીઓ હોય, સ્થાનિકની એપ્રુવલ ન પણ માને એવું થાય,
1: બધી સાધન સામગ્રી ઉચકીને
0: ચડવાનું, બે કિલોમીટર ગળે ઉતારવાનું આપણે, કે સાહેબ અમે સારું એમ કે એક જ જણ આવશે અહીંયા, અને આપણે આપણા ઓફિસ ઓર્ડર પ્રમાણે છ જણ હોય, છ જણને એમ થાય કે અમારે તો રહેવું જ છે, કોને ના પાડવાની કે તમે ના આવતા. એ બહુ મજા આવતી, અને ક્યારેક નીકળી ગયા હોઈએ ઉભી કરવા માટે, પહોંચ્યા હોઈએ અડધે સુધી યાદ આવે કે જેને કીધું તો એને ટેપ લીધી જ નથી, અને આ સ્પૂર તો ક્યાંય મળે જ નહીં તમને કોઈ ગામમાં,
1: ક્યાંય ના મળે.
0: બહુ બહુ આનંદ કર્યો છે. હવે આ બધી અગવડ વગરનું તમારે ભાગે ટ્રાન્સમિશન છે, તમારી પાસે ધ્વનિ મુદ્રણ કરવા માટે હવે નેતાઓની કે મહાપુરુષોની કે એવી ભીડવાળી જગ્યામાં નજીક ઘૂસી જવું નથી પડતું, એટલે એ બધા લાભનો હવે તમે સરસ ઉપયોગ કરો.
1: બિલકુલ
0: કરો જ છો, હજી વધારે સરસ કરો. અને જે કઈ વાતો આપણે કરી તે બીજા મિત્રોએ પણ આ દરમિયાન તમારી સાથે વાતો કરી હશે. આજે કે આપણું આકાશવાણીનું આર્કાઇવલ રેકોર્ડિંગનો મોટો સ્ટોર છે આપણી પાસે. હું તો ઘણી વાર કહું છું કે કશું ન કરો ને આ જૂનું છે ને એને પણ પ્રોપર તમે એનો પ્રચાર કરી અને એવી રીતે તમારું એક ટ્રાન્સમિશન ગોઠવો કે આ આખું ટ્રાન્સમિશન રિપીટમાં આ જૂનું બ્રોડકાસ્ટિંગ વાંચશે ને એને હાઇલાઇટ કરો છાપાઓમાં અને બધે સોશિયલ મીડિયા પણ હવે તો હાથવાગું છે, તો એટલું બધું લિસનિંગ તમને પાછું મળશે. તો આનો ઉપયોગ સારામાં સારી રીતે થઈ શકે એવું છે. એટલે તમે ફેરવી તો રહ્યા જ છો, ઘણું બધું હવે ટેપમાંથી સંગ્રહ થઈ રહ્યો છે, અને હું તો માનું કે હજુ જે કઈ ન થયું હોય એ પણ થઈ જાય.
1: અને સાહેબ એ બધા પ્રોગ્રામ્સ જે કાર્યક્રમો એટલા ઉત્તમ બનેલા છે અને એ લિસનર્સ એ જૂની પેઢી હોય કે નવી પેઢી હોય એને પણ ચોક્કસ સાંભળવા ગમે એવા છે.
0: બિલકુલ, આકાશવાણીનું કામ જ એ છે કે આપણે આ બધી પ્રતિભાઓને રેકોર્ડ કરીને સાચવીએ. તો એ જે સચવાયેલું છે ને એ હું ઈચ્છું કે આપણે આપણા કેન્દ્ર ઉપરથી એક ટ્રાન્સમિશન દિવસનું એવું રાખીએ કે જે આ ધ્વનિ મુદ્રિત થયેલા કાર્યક્રમો આમ અગાઉથી જાહેરાત કરીને બ્રોડકાસ્ટ થાય અને તમે જુઓ કે કેટલા બધા લોકો ફરી પાછા રેડિયો તરફ વળશે.
1: બિલકુલ સાહેબ, જે નવી પેઢી છે અને આ મીડિયામાં આવવા માંગે છે એમને આપ શું કહેવા માંગશો?
0: હવે દેવાંગ, કોઈને કંઈક કહેવું એનાથી હું દૂર રહું છું. જ્યાં ક્યાંક ભણાવું છું ત્યાં પણ એ વિશે ધ્યાન રાખું બ્રોડકાસ્ટિંગના વિદ્યાર્થીઓને, કારણ કે આપણે હું વાતો કરું એ આકાશવાણીમાં અમે હતા ત્યારે એમ હોય એટલે તરત એમને એમ થાય કે તમે હવે નથી અને હવે બધું જુદું છે, એમાં આ ના ચાલે. એક વખત મેં કહ્યું હતું તો એમણે પાછું પોતાને શું પગાર મળે છે એની વાત કરીને મને સૂચના આપી કે આટલામાં તો આટલું જોઈએ, હવે એમાં તું કહે છે કે હું કઈ સૂચના આપું, એવું તો ન કરું. પણ આ બધી વાતો મિત્રો જે તમે સાંભળી મારી પણ બીજા વડીલ બ્રોડકાસ્ટર્સની, એના આધારે તમને આમ ખબર પડી ગઈ ને કે એનો એક રોમાંચ હતો તો પછી છે પણ ખરો. તમે આજે પણ આવો જ આનંદ લઈ શકો. અમે મિત્ર કોઈ દિવસ ઘડિયાળ જોઈને ગયા નથી, આવ્યા તો ચોક્કસ છીએ નિયમ પ્રમાણે, પણ આકાશવાણીમાંથી કોઈ દિવસ સાંજે પ્રસારણ અમારા નોકરીના કલાકો 7 કલાક 10 મિનિટ એ પૂરા થયા અને અમે ઘેર ગયા હોય એવું કોઈ દિવસ બન્યું નથી. અમે કાર્યક્રમ તૈયાર કરતા હોઈએ છેલ્લી ઘડી સુધી, સરસ રીતે બ્રોડકાસ્ટિંગમાં આપીએ એનાઉન્સરને, બહાર આવી અને અહીંયા અમારી બહાર ફૂટપાથ પર ભજીયાની લારી હતી, એકલા બટેકાના ભજીયા, એ અમે ત્યાં બેસીને વરસતા વરસાદમાં ખાતા હોઈએ, એ વખતે અમારો કાર્યક્રમ ઓન એર હોય. બહુ જબ્બર રોમાંચ છે આ વાતનો. પણ ફોર દેટ છે ને તમારે આમ તમે બ્રોડકાસ્ટર હોવા જુઓ, અને બ્રોડકાસ્ટર મને એમ લાગ્યા કરે છે કે જન્મતા હશે, બની ન શકાય.
1: બિલકુલ,
0: એટલે તમને અંદરથી એવું થવું જોઈએ કે આજે મેં આ વાત કરી છે ને મજા, આજે કદાચ તમને કોઈ ના સાંભળે કે ઘણા કહે છે કે ભાઈ હવે રેડિયો એટલો સંભળાતો નથી, એટલે તમને પેલું ફીડબેક ઓછું મળતું હશે. અમારા વખતમાં થોડુંક મળતું હતું એટલે થોડો ઉત્સાહ વધારે હતો, પણ આપણે ક્યાં કોઈ માટે

0: કરવું છે. મને તો આનંદ આવે છે ને, મેં એક સરસ વાર્તાલાપને ઇફેક્ટ સાથે પ્રોડ્યુસ કર્યો છે એ વાગે છે, એનું રોમાંચ કેટલો હોય. એવો રોમાંચ હોય ને, આ છે ને, આ ટાઈમ પાસ કે પાર્ટ ટાઈમ પ્રેમ ના ચાલે. આ પ્રિયા છે, કાં તો તમે એના પ્રેમમાં હો કાં તો ના હો. ના હો ને હોવાનો દંભ કરો ને તો પછી જીવ તમારો બીજે જ રહે, પછી એ તમારી રજૂઆતમાં એ પ્રાણ નહીં દેખાય. એટલે નવી પેઢીના મિત્રોને કહું કે આ અદ્ભુત જગ્યા છે તમારા ઘડતર માટે, તમારી સંવાદ સાધી શકવાની શક્તિ માટે. એટલે કોમ્યુનિકેશનની ગેરહાજરીએ તો આ બધા પ્રશ્નો ઉભા કર્યા છે જીવનમાં પણ. તો એ સ્કિલ તમને શીખવા મળશે કે આપણી વાત સામેનો માણસ સાંભળે, સમજે અને આપણને જોઈએ એવા પ્રતિભાવ સુધી પહોંચે. એવું જો કરવું હોય, અને એ તો બધે કરવાની આપણી ઈચ્છા હોય જ છે, તો એ ટેકનિક પણ આ માઇક્રોફોન શીખવશે. તો મિત્રએ પૂછ્યું છે એટલે મેં કહ્યું, હું તો આજે પ્રેમમાં છું, અત્યારે આ માઇક્રોફોનની સામે બેઠો છું. અમે જે માઇક્રોફોનને ચાહતા અને પ્રેમ કરતા એ રિબન માઇક્રોફોનનું રૂપ જુદું હતું, પણ આ બીજા સ્વરૂપ પણ છે તો મારી પ્રિયા જ.
1: વાહ. તો તુષારભાઈ, મેં અગાઉ પણ કીધું તેમ આપે હંમેશા આકાશવાણીને માં તરીકે ગણી છે, માતૃ સંસ્થા તરીકે ગણી છે. તો થોડીક વધુ વાત આકાશવાણીનું આપના જીવનમાં મહત્વ.
0: મારું આજે કઈ બીંગ, મારું હોવું, મારું ઘડતર, મારું અસ્તિત્વ અને મારું વ્યક્તિત્વ એ જે કંઈ છે ને, એને આ સંસ્થાએ ટપલા મારીને ઘડ્યું છે. ટપલા મારતા તમે કુંભારને જોયો હોય ને, તો એ ચાકડા ઉપર ઘડો રાખ્યો હોય ને, એમ બહારથી એમ ઠપ ઠપ કરતો હોય. તમે દૂરથી જુઓ ને તો તમને એમ લાગે કે આ તો તૂટી જાય, એનો શેપ બગડી જશે, આ ભાઈ આમ ઉપર હાથ મારે છે. પણ તમારું સહેજ ધ્યાન હોય તમને ખબર પડે કે એનો એક હાથ અંદરથી એને સહયોગ આપતો હોય છે, એના આધારે ઉપર ટપલા મારે એટલે શેપ બને. આકાશવાણીએ ક્યારેક ઠમઠોર્યા પણ છે, થોડુંક આપણને દુઃખ થાય એવું થયું છે. એ બધા સાથે ક્યારેક એમ થયું હોય કે આપણી અવહેલના થઈ, કે આપણે ઈચ્છતું એ પ્રમાણેનો પ્રતિભાવ નથી મળ્યો, એ બધાને અંતે પણ એ બધું જે કંઈ થતું હતું એ બધા ટપલા એને અંતે, તો અત્યારે જોઉં છું ત્યારે એમ થાય છે કે ઘડ્યો. એ દરમિયાન આ સંસ્થા માટેનો મારો પ્રેમ અને આ સંસ્થાએ મારામાં જે કંઈ શક્યતાઓ જોઈ હશે તે એણે મને અંદરથી જે સહયોગ આપ્યો, ટેકો કર્યો, એને કારણે બહારથી પડેલા ટપલા તો ઉપરથી ઉપયોગી થયા. એટલે મારું આ આખું બીઈંગ છે ને એ ઋણી છે આકાશવાણીનું.
1: તુષારભાઈ, રેડિયોના એ સુવર્ણ દિવસોની યાદો અને શબ્દોની સરવાણીથી સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ના પડી. આશા છે કે આ કાર્યક્રમ આપણા શ્રોતાઓને ચોક્કસ ગમશે. આપ સાહિત્યની વધુ ને વધુ સેવા કરો, અને આકાશવાણી જ્યારે તેના 100 વર્ષની ઉજવણી કરે ત્યારે પણ આવી મજાની યાદો આપ સાથે લઈને આવો.
0: જરૂર જરૂર,
1: એવી આશા. અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: એ વાતો કરવા તું હોય જોડે એ પણ એટલું જ જરૂરી છે ભાઈ.
1: તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ તુષારભાઈ, અને આપનો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ.
2: શબ્દોમાં મહેકતી યાદો, હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.
3: શ્રોતા મિત્રો, બપોરનો એક થવા આવ્યો છે. હવે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

રાજ બિહારી દેસાઈને આપ સાંભળી રહ્યા હતા રચનાથી માધવરા મનોજની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમંત ગિની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે દેશમાં અનેક પરિવર્તનો થયા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે.

0: અડવાણીએ નવ દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી. ઇઝરાયેલ અને ઇરાનના એકબીજા પર હુમલા. ટ્રમ્પે ઇરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી. અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના લાભ માટે સરકારની 12 વર્ષની વિકાસયાત્રા પર પ્રકાશ પાડ્યો. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ગરીબો અને વંચિતોનું કલ્યાણ આ ફેરફારોના કેન્દ્રમાં રહ્યું છે. તેમણે જણાવ્યું કે જનધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલનો ઉદ્દેશ્ય લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ ચેનલો લોકોને સીધી અને પારદર્શક રીતે સહાય પહોંચાડી રહી છે. આનાથી લક્ષ્ય જૂથો સુધી મહત્તમ લાભ પહોંચે, કાર્યક્ષમતામાં વધારો થાય અને શાસનમાં વિશ્વાસ વધે તે સુનિશ્ચિત થયું છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ગરીબોના કલ્યાણના 12 વર્ષ દેશભરના કરોડો ગરીબ પરિવારોના જીવનમાં ગૌરવ, સુરક્ષા અને આત્મવિશ્વાસનો નવો અધ્યાય સાબિત થયા છે. શ્રી ચૌહાણે પ્રધાનમંત્રી જનધન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જળજીવન મિશન, આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આ 12 વર્ષોએ ગરીબો અને વંચિતોના જીવનમાં આશા, તક અને આત્મવિશ્વાસનો એક નવો અધ્યાય લખ્યો છે. ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ઘરો બનાવવામાં આવ્યા છે. આ ઘરો નળનું પાણી, રસોઈ ગેસ અને શૌચાલય જેવી આવશ્યક મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે. તેમણે આને આવાસ ક્ષેત્રમાં એક મોટું પરિવર્તન ગણાવ્યું, જે લાખો ગરીબ પરિવારો માટે સલામત અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરે છે. પશ્ચિમ બંગાળ આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલ માટે સજ્જ છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકાર વિશ્વની સૌથી મોટી જાહેર ભંડોળથી ચાલતી આરોગ્ય ગેરંટી યોજનાના અમલીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. દિલ્હીમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની મુલાકાતે ઉત્તર કોરિયા પહોંચ્યા છે. લગભગ 7 વર્ષમાં શી જિનપિંગનો આ પહેલો પ્યોંગયાંગ પ્રવાસ છે. બેઇજિંગ તેના ઉત્તર કોરિયા સાથેના દીર્ઘકાલીન સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગતું હોવાના પરિણામે આ મુલાકાત થઈ રહી છે. ઉત્તર કોરિયા તાજેતરના વર્ષોમાં રશિયાની નજીક આવ્યો છે. બંને રાષ્ટ્રો વચ્ચેની વાટાઘાટો, આર્થિક સહયોગ, કોરિયન દ્વીપકલ્પ પર સુરક્ષા મુદ્દાઓ અને પ્યોંગયાંગ, બેઇજિંગ અને મોસ્કો વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: चीन के राष्ट्रपति शी जिनपिंग अपने 2 दिन की यात्रा के दौरान उत्तर कोरिया के नेता किम जोंग उन से मुलाकात करेंगे. विदेशी विशेषज्ञों का अनुमान है कि इस बैठक का द्विपक्षीय संबंधों पर बड़ा प्रभाव पड़ेगा. दरअसल दोनों देश अमेरिका के साथ अलग अलग टकरावों के मद्देनजर अपने पारंपरिक गठबंधन को पूरी तरह से बहाल करने की कोशिश कर रहे हैं. चीन लंबे समय से उत्तर कोरिया का आर्थिक व मुख्य राजनयिक समर्थक रहा है. समाचार कक्ष से वैष्णवी.
0: દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસ દેશના સાંસ્કૃતિક માહિતીપ્રદ અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણ છે. વર્ષ 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું. આજે આકાશવાણી 591 રેડિયો સ્ટેશનનું સંચાલન કરે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત ચાલી રહી છે. બહુજન હિતાય, બહુજન સુખાયના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નૈતિકતા અને ધોરણોનું પાલન કરીને દેશના વિવિધ ભાગોમાં રહેતા દરેક વ્યક્તિને દરરોજ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર પહોંચાડે છે. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ 90 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીને શુભેચ્છાઓ પાઠવી છે. એક વિડીયો સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે આજે આખો દેશ આકાશવાણી સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે આકાશવાણી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવવામાં આવી રહી છે.
2: બહુ ખુશી કે સાથ પૂરે આકાશવાણી પરિવાર કો બધાઈ દેતા હું. 90 સાલ આપને પૂરા કિયા હૈ. 90 સાલ પૂરા હોને પર મેરે શુભકામનાએ હૈ. પૂરા દેશ આકાશવાણી કે સાથ જુડા હુઆ હૈ. આકાશવાણી કે માધ્યમ સે હમારા ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત રહે, મેરા યે શુભકામના.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી

0: યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ઇરાન પર હુમલા ન કરવા વિનંતી કરી છે. ટ્રમ્પે કહ્યું કે નવેસરથી કરવામાં આવેલા હુમલાઓ શાંતિ કરારને જોખમમાં મૂકી શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ઇરાનના મિસાઇલ હુમલાઓ વાટાઘાટોને પાટા પરથી ઉતારશે નહીં અને તહેરાનને વાટાઘાટોના ટેબલ પર પરત આવવા કહ્યું. ઇરાને ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડ્યા બાદ તેમણે આ પ્રતિક્રિયા આપી હતી. શ્રી ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થશે અને દાવો કર્યો કે વોશિંગ્ટન કરારની સંમતિની નજીક છે. ઇઝરાયેલે આજે ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ઇરાનની રાજ્ય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઇરાનના તહેરાનમાં 2 અને ઇસ્ફહાનમાં 3 વિસ્ફોટ થયા છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ નિવેદનમાં જણાવ્યું કે ઇઝરાયેલી વાયુસેના હાલમાં હુમલાને રોકવા અને જરૂરી હોય તો વળતો હુમલો કરવા કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાઓથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુદ્ધવિરામ જાળવવાની અપીલ કરી રહ્યા છે. બીજી તરફ ઇરાકના શિયા સૈન્ય જૂથ કતેબ હિઝબુલ્લાહે અમેરિકા ઇરાન સામે સૈન્ય હુમલા કરશે. તેઓ ઇરાકમાં સ્થિત અમેરિકન સૈન્ય થાણા ઉપર હુમલો કરશે. તો ઇરાકના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે દેશના હવાઈ ક્ષેત્રને 72 કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે. આજે સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેમાં 5 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. નુકસાનનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો કે ભૂકંપનું કેન્દ્રબિંદુ મિન્ડાનાઓ ટાપુ પર સારંગાની પ્રાંતમાં માસિમ કિનારાથી 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને માલુકુ પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ પેસેફિક કિનારે આવેલા ઇબારાકી પ્રિફેક્ચરથી ઓકિનાવા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઇન્સમાં વિનાશક ભૂકંપ આવ્યા બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી. પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ફિલિપાઇન્સમાં 3 મીટર અને મલેશિયામાં 1 મીટર સુધીના મોજાની ચેતવણી જારી કરી હતી. આ વિસ્તારના લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આઈટી, રિલાયલિટી, ઓટો સહિતના સેક્ટરના શેરોમાં નરમાશના પગલે પ્રારંભિક તબક્કે માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું હતું. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઇંધણના ભાવમાં વધારાના પગલે શેરબજાર બપોર બાદ પણ 500 કરતા વધુ પોઈન્ટના કડાકા સાથે વ્યવહારો કરી રહ્યું હતું. છેલ્લા અહેવાલ સાંભળ્યા ત્યારે સેન્સેક્સ 467 અને નિફ્ટી 150ના ઘટાડા સાથે ટ્રેન્ડ થઈ રહ્યું હતું. પંચાયતીરાજ મંત્રાલય આવતીકાલે ગુજરાતના ગાંધીનગરમાં આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર હાઇબ્રીડ આઉટરીચ કાર્યશાળાનું આયોજન કરશે. પંચાયતીરાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ગુજરાતની ગ્રામ પંચાયતો અને બ્લોક પંચાયતો વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યશાળામાં જોડાશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને બ્લોક પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંચાર સ્થાપિત કરવાનો છે. કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે દેશમાં અનેક પરિવર્તનો થયા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે. આકાશવાણીએ 9 દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી. ઇઝરાયેલ અને ઇરાનના એકબીજા પર હુમલા. ટ્રમ્પે ઇરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી. અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

0: ભારત.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરવા બદલ ભારતને નવી દિશા આપવાનો શ્રેય આપ્યો છે. શ્રી પટેલે પ્રધાનમંત્રી મોદીના સમયગાળાને અટલ સેવા, સુશાસન અને ગરીબોના સતત કલ્યાણ દ્વારા ચિહ્નિત કરાયેલો સમયગાળો ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર શ્રી પટેલે કહ્યું હતું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મંત્ર સાથે પ્રધાનમંત્રીએ કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. ગુજરાતે તેમના સતત માર્ગદર્શનમાં વિશ્વ સમક્ષ વિકાસનું એક અનોખું મોડેલ રજૂ કર્યું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં આજે પ્રગતિ પથ યાત્રા યોજાઈ, જેમાં છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યો અને સરકારની વિવિધ યોજનાઓની ઝાંખીઓ રજૂ કરવામાં આવી. મોડાસા ખાતે યોજાયેલી આ પ્રગતિ પથ

0: યાત્રાના પ્રસ્થાન બાદ સાંસદ શોભના બારૈયાએ પ્રતિક્રિયા આપી.
1: ભારત સરકાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં 12 વર્ષ અવિરત વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જ્યારે પૂર્ણ થયા છે ત્યારે 12 વર્ષથી અવિરત એમણે સેવાના કાર્યો કર્યા છે અને અંત્યોદયથી માંડીને છેવાડાના માનવી સુધી પહોંચે એવી યોજનાઓ છે અને એનું અમલ પણ થાય એના માટે સૌ કાર્યરત છે. આયુષ્યમાન ભારત હોય કે વય વંદના કાર્ડ હોય કે સન્માન નિધિ યોજના હોય કે માતૃવંદના હોય, મહિલાઓ માટેની સ્વનિધિ યોજનાઓ હોય, એમને આત્મનિર્ભર બનાવવા માટેની યોજના હોય, તમામ ક્ષેત્રે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે.
0: રાજ્યસભાની ચૂંટણી માટે રાજ્યમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે ગાંધીનગર ખાતે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્રો ભર્યા. ભાજપના ઉમેદવારો રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાની ઉમેદવારીપત્રો ભરવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. ઉમેદવારીપત્ર ભર્યા બાદ મુકેશ રાઠવાએ પ્રતિક્રિયા આપી.
2: ભારતના નિર્માણ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જયારે ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે ગૌરવની લાગણી અનુભવું છું. એક છોટાઉદેપુર જિલ્લા જેવા છેવાડાના માનવી ની જયારે પસંદગી કરી છે ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને જનકલ્યાણકારી ઘડવામાં મારો.
0: આઈપીએસ અધિકારી જીએસ મલિકે આજે વિધિવત રાજ્યના પોલીસ વડા ડીજીપીનો કાર્યભાર સંભાળ્યો છે. ડીજીપી બન્યા પહેલા શ્રી મલિક અમદાવાદના પોલીસ કમિશનર હતા. આજે ચાર્જ સાંભળ્યા બાદ તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના પર નિયંત્રણ લાવવા પર ભાર આપ્યો.
3: સરકારશ્રીનો આભાર માનું છું કે આવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ જે પોલીસમાં કહેવાય છે ડીજીપી તરીકે આપણે અહીંયા અપોઇન્ટ કર્યા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના. જે પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જયારે ટ્રેનિંગમાં પણ શીખાવી અને પછી પણ પ્રિવેન્શન, ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે, એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે.
0: છેલ્લા 2 વર્ષમાં 16 લાખથી વધુ મુલાકાતીઓએ રાજ્યના વિવિધ સંગ્રહાલયની મુલાકાત લીધી. રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડોક્ટર પંકજ શર્માએ જણાવ્યું, બદલાતા સમય સાથે ડિજિટલ ટેકનોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાન ન રહેતા જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા છે. તેમણે ઉમેર્યું, છેલ્લા 12 વર્ષમાં અનેક નવા સંગ્રહાલય પણ બન્યા છે જેમાં કચ્છીઓની ખમીરને દર્શાવતું સ્મૃતિવન, ગાંધી વિચારના વારસાને જીવંત કરતું દાંડી કુટીર અને પ્રધાનમંત્રીના વતન વડનગરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વડનગર એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે. આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લામાં સત્રના પ્રથમ દિવસે સરકારી માધ્યમિક શાળા રેવા ખાતે ધોરણ 9ના નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળાના પ્રવેશ દ્વાર પર શિક્ષકો અને વરિષ્ઠ વિદ્યાર્થીઓ દ્વારા કુમકુમ તિલક અને કંકુચોખા લગાવીને નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શરૂઆતના દિવસોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ બાદ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. જોકે 12 જૂનથી 14 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. હવે આપ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પ્રદીપ ભાવસાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત કરી હતી. દમણમાં નમો ડોમેસ્ટિક એરપોર્ટ અને નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દમણમાં કુલ 3,000 કરોડની 60 પરિયોજનાનો શુભારંભ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે માછીમારોનું દેશ સિંગાપુર બની શકે તો દમણ પણ પોતાની વિકાસથી દેશમાં નામ કરી શકે છે. દમણ એક મિની ભારત છે જેમાં અલગ અલગ

સંસ્કૃતિ એકસાથે જોવા મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નાઇટ માર્કેટમાં રોડ શો પણ કરવામાં આવ્યો હતો. 3000 કરોડના વિકાસ કાર્યથી પ્રદેશને વધારે ગતિ મળશે. દમણ પ્રશાસને પ્રવાસીઓને સાયકલ ચલાવવા પ્રોત્સાહન, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પર્યાવરણ સંરક્ષણ, બળતણ બચત અને ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા દમણ પ્રશાસને એક નવી પહેલ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દેવકા બીચ, નમોપત અને રામસેતુ વિસ્તારમાં આવતા પ્રવાસીઓને સાયકલ ચલાવવા તેમજ પગપાળા પ્રવાસનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પહેલમાં હોટલ ઉદ્યોગ પણ સક્રિય રીતે જોડાયો છે. હોટલ સંચાલકો દ્વારા પ્રવાસીઓ માટે સાયકલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે પ્રવાસીઓ પોતાના વાહનો લઈને આવે છે, પરંતુ હવે તેઓ સ્થાનિક પર્યટન સ્થળોની મુલાકાત સાયકલ અથવા ચાલીને લઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રશાસન દ્વારા હોટલોમાં ઉપલબ્ધ રૂમોની સંખ્યાને અનુરૂપ સાયકલ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પહેલથી બળતણની બચત થવા સાથે પર્યાવરણનું જતન, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને સ્વચ્છ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં ચૂંટણી વિભાગ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ

0: શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રશાસન દ્વારા હોટલોમાં ઉપલબ્ધ રૂમોની સંખ્યાને અનુરૂપ સાયકલ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પહેલથી બળતણની બચત થવા સાથે પર્યાવરણનું જતન, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને સ્વચ્છ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં ચૂંટણી વિભાગ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે સચિવાલય ખાતે મુખ્ય રાજકીય પાર્ટીઓના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ ટીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને એસઆઈઆર પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવશે. દમણમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમને દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના ટુરિઝમ સેક્રેટરી અસ્કર અલી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલ અને નગરપાલિકા પ્રમુખ દીપિકા ટંડેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન મહિના નિમિત્તે વિવિધ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 16 જૂન સુધી પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત નાની દમણ ટેક્સી સ્ટેન્ડ ખાતે પર્યટકો, ટેક્સી ડ્રાઈવરો અને સ્થાનિક નાગરિકો માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન ડ્રાઈવરો અને નાગરિકોમાં હાઇપરટેન્શન અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ બીપી, બ્લડ શુગર, પીએમઆઈ અને છાતીના એક્સરે જેવી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. દામિની વુમન ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સમૂહ લગ્ન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં કુલ 10 જોડા વૈવાહિક જીવનમાં જોડાયા હતા. ફાઉન્ડેશન દ્વારા 4થી વખત આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસ સુધી ચાલેલા કાર્યક્રમ દરમિયાન લગ્નની વિવિધ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર સાઈરામ દવે અને તેમની ટીમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક ખાસ મલ્ટીમીડિયા પ્રસ્તુતિ રજૂ કરી હતી, જેમાં બાળપણથી પ્રધાનમંત્રી બનવા સુધીની તેમની પ્રેરણાદાયી સફરનું મનમોહક રીતે ચિત્રણ કરવામાં આવ્યું હતું. દમણના કચીગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અગ્નિ સલામતી અંગે મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તથા સ્ટાફને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સુરક્ષિત અને અસરકારક રીતે કાર્ય કરવા માટે તૈયાર કરવાનો હતો. આપ સાંભળી રહ્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો સમાચાર પત્ર, જેના લેખક હતા પ્રદીપ ભાવસર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે.
2: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનું 90 વર્ષનું સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.

આશિષ દેસાઈને આપ સાંભળી રહ્યા હતા રચનાથી જલનમાત્રીની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી સાંધ્યકાલીન સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સાંજના 5 થવા આવ્યા છે. થોડીક ક્ષણોમાં પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શું તમે હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: પહાડ, મોસમ, નખમા.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બાત એક રાત કી.

0: इसका छाया गीत इतना ही। इजाजत दीजिए यूनुस खान को, नमस्कार।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
4: कुछ पलों में आप सुनेंगे कार्यक्रम तराने नए पुराने.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને

આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. સાંજના બરાબર 6 વાગ્યા છે. રજૂ કરીએ છીએ ભજનો. આજના કલાકાર છે ચંદુભાઈ રાઠોડ. પ્રથમ રચના સાંભળીએ નિષ્કુળાનંદ સ્વામીની.

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: ચંદુભાઈ રાઠોડના સ્વરમાં ભજનો આપ સાંભળી રહ્યા છો. હવે પછીની રચના મુક્તાનંદ સ્વામીની.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: કાર્યક્રમના અંતે આ પણ છે મુક્તાનંદ સ્વામીની રચના.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌપ્રથમ આજના હવે પછીના કાર્યક્રમો જોઈએ તો થોડીવાર બાદ 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 ગ્રામજનોનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે 8 સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 9:15 સ્પોટલાઇટ દિલ્હીથી રિલે થશે. રાત્રે 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 છાયા ગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે જોઈએ આવતીકાલના કેટલાક કાર્યક્રમો અંગેની વિગતો. સવારે 6:10 ભક્તિરસની અર્ચના, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતીમાં સાંભળશો વિષય છે સજીવ ખેતીમાં પાયાના સિદ્ધાંતો, રજૂઆત વિરલ રાવલ. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત સાંભળશો. 7:30 હવેલી સંગીત, કલાકાર હરેશ રાજપરા. 7:55 પર્યાવરણ વિષયક 5 વિષય પ્રાકૃતિક સ્થળની શરીર અને મન પર થતી અસરો, રજૂઆત હેમ.

મલદવે. સવારે 8:30 વાગ્યે ભક્તિ સરવાણીનો કાર્યક્રમ નિરખને ગગનમાં, કલાકાર ગીતા ચૌહાણ. 8:50 ગુજરાતી વાર્તાલાપ સાંભળશો, દિવ્યાંગો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ. વાર્તાલાપ રજૂ કરશે સુશ્રી દીપા સોની, જેનો ભાગ બીજો આપ સાંભળશો. 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 વડીલભાઈ બહેનો માટેનો કાર્યક્રમ વય વંદના, જેમાં જીવન મૂલ્યો એ વિશે મનુભાઈ સુતરિયા સાથે મુલાકાત. નિર્માણ સહાય દીપ્તિ વંકાણી. 11:00 થી બપોરે 3:00 સુધી વિવિધ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરાથી સહપ્રસારિત કરીશું, જેમાં 12:00 ગુજરાતી ગીતો સાંભળશો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર ભુજ કેન્દ્રનું પ્રદાન. 1:10 સુગમ સંગીત, 1:30 જય ભારતી અને 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. આપ સાંભળી રહ્યા છો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની વિગતો. આવતીકાલે અમારી સાંધ્યકાલીન સભામાં 5:50 સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. ત્યારબાદ 6:00 સુગમ સંગીત, કલાકાર પિયુષ દવે. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, તેમજ 7:22 ગ્રામજનોનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમદાવાદ વડોદરાથી રિલે કરીશું. આવતીકાલે 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, 9:15 અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે સમાચાર દર્પણ. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10:00 છાયાગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. તો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની રૂપરેખા.

નમસ્કાર યુવાગણ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હું છું આપની રેડિયો મિત્ર દીપા અને કાર્યક્રમ લઈને આવી છું યુવાણી. આજે કાર્યક્રમની શરૂઆતમાં જ હું આકાશવાણી વતી આપ સૌ શ્રોતાગણનો આભાર માનવા માંગુ છું. આપના આટલા વર્ષોના સાથ, સહકાર અને પ્રેમને કારણે આજે આકાશવાણીની 90 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે તેની શરૂઆત તરફ નજર કરીએ તો 1 ઓક્ટોબર 1939 ના રોજ બાહ્ય સેવાની શરૂઆત

પસ્તોમાં પ્રસારણ સાથે થઈ. તેનો હેતુ જર્મનીથી અફઘાનિસ્તાન, ઈરાન અને આરબ રાષ્ટ્રો તરફ નિર્દેશિત રેડિયો પ્રચારનો સામનો કરવાનો હતો. પૂર્વ ભારતમાં જે હાલમાં બાંગ્લાદેશ છે ત્યાં ઢાકા સ્ટેશન 1939 ખુલ્યું. આ સ્ટેશન બંગાળી બૌદ્ધિકોના પ્રણેતાઓને સેવા આપતું અને તેમનું પોષણ કરતું હતું. તેમાંથી અગ્રણી નાટ્યગુરુ નુરુલ મોમેન 1939 ટોક શોના અગ્રણી બન્યા. તેમણે 1942 આ સ્ટેશન માટે પ્રથમ આધુનિક રેડિયો નાટક રૂપાંતર ધ ટ્રાન્સફોર્મેશન લખ્યું અને દિગ્દર્શન કર્યું. આ નાટક પાછળથી 1943 આનંદ બજાર પત્રિકાના પૂજા આવૃત્તિમાં પ્રકાશિત થયું. ડિસેમ્બર 1940 સ્થાયી નાણાકીય સમિતિએ દિલ્હીમાં ઓલ ઇન્ડિયા રેડિયોના નવા મુખ્યાલયની સ્થાપના માટે 9,30,000 રૂપિયાની રકમ મંજૂર કરી. નવી દિલ્હીમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે AIR ના નવા બ્રોડકાસ્ટિંગ હાઉસનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી 1943 કરવામાં આવ્યું. 1956 ઓલ ઇન્ડિયા રેડિયો AIR નું સત્તાવાર નામ આકાશવાણી રાખવામાં આવ્યું અને તેના મુખ્યાલયનું નામ આકાશવાણી ભવન રાખવામાં આવ્યું. વર્ષ 1947 જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો નેટવર્કમાં ફક્ત 6 સ્ટેશન હતા. દિલ્હી, બોમ્બે, કલકત્તા, મદ્રાસ, લખનૌ અને તિરુચિરાપલ્લી, લાહોર, પેશાવર અને ઢાકામાં 3 રેડિયો સ્ટેશન ભાગલા પછી ત્યાં જ રહ્યા. તે સમયે ભારતમાં આશરે 2,50,000 જેટલા રેડિયો સેટ હતા. ઓગસ્ટ 1947 ઓલ ઇન્ડિયા રેડિયોએ તેના પ્રથમ મહિલા ન્યૂઝ રીડર સઈદા બાનોને નોકરી પર રાખ્યા હતા, જે ઉર્દુમાં સમાચાર વાંચતા હતા. 3 ઓક્ટોબર 1957 રોજ AIR દ્વારા રેડિયો સેલોન સાથે સ્પર્ધા કરવા માટે વિવિધ ભારતીય સેવા શરૂ કરવામાં આવી. 5 સપ્ટેમ્બર 1959 રોજ ઉદ્ઘાટન કરાયેલ પ્રાયોગિક ટેલિવિઝન સેવા પર ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા અત્યાર સુધીમાં રોકાણ કરાયેલ કુલ મૂડી લગભગ 2.14 લાખ રૂપિયા છે. પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 8 વ્યાપારી લાયસન્સ અને ટેલિવિઝન રિસીવર માટે 4 સ્થાનિક લાયસન્સ જારી કરવામાં આવ્યા છે. ટેલિવિઝન પ્રસારણ 1959 દિલ્હીમાં આકાશવાણીના નેજા હેઠળ શરૂ થયું હતું, પરંતુ 1 એપ્રિલ 1976 રોજ દૂરદર્શન તરીકે રેડિયો નેટવર્કથી અલગ થઈ ગયું હતું. FM પ્રસારણ 23 જુલાઈ 1977 રોજ ચેન્નઈમાં શરૂ થયું હતું અને 1990 દાયકા દરમિયાન તેનો વિસ્તાર થયો હતો. હૈદરાબાદ રાજ્યનું પ્રથમ રેડિયો સ્ટેશન 3 ફેબ્રુઆરી 1935 રોજ લાઈવ થયું. તે હૈદરાબાદના 7મા નિઝામ મીર ઉસ્માન અલી ખાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 200 વોટની ટ્રાન્સમિટિંગ પાવર હતી. 1 એપ્રિલ 1950 રોજ ઓપરેશન પોલો પછી ડેક્કન રેડિયોને ભારત સરકારે કબજે કરી લીધો અને 1956 તેને ઓલ ઇન્ડિયા રેડિયો સાથે મર્જ કરવામાં આવ્યું. ત્યારબાદ તે એર હૈદરાબાદ તરીકે ઓળખાય છે. વર્ષ 1936 MV ગોપાલ સ્વામીએ રેડિયોના સંદર્ભમાં પણ આકાશવાણી શબ્દનો ઉપયોગ કર્યો હતો, જ્યારે તેમણે મૈસૂરમાં હાલના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનથી લગભગ 200 યાર્ડ દૂર સ્થિત તેમના નિવાસસ્થાન વિઠ્ઠલ વિહાર ખાતે ભારતનું પ્રથમ ખાનગી રેડિયો સ્ટેશન સ્થાપ્યું હતું. સંસ્કૃતમાં તેનો શાબ્દિક અર્થ આકાશમાંથી અવાજ એવો થાય છે, તેથી આ નામ પ્રસારણકર્તા માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવતું હતું. આકાશવાણીનો ઉપયોગ કરવાનું સૂચન ગોપાલ સ્વામીને તેલુગુ તેમજ કન્નડ વિદ્વાન રલ્લાપલ્લી અનંત કૃષ્ણ શર્મા દ્વારા આપવામાં આવ્યો હતો, જેઓ મૈસૂર મહારાજા કોલેજમાં તેલુગુ પંડિત તરીકે કાર્યરત હતા અને બાદમાં અન્નમાચાર્યની કૃતિઓમાં પણ જોડાયા હતા. મિત્રો, આકાશવાણી વિશે આગળની માહિતી લઈએ એક મજેદાર ગીત બાદ.

જ્યારે વાત થતી હોય આકાશવાણીની ત્યારે વિવિધ ભારતી આપણને અચૂક યાદ આવે. આકાશવાણીના આ લોકપ્રિય કાર્યક્રમ વિવિધ ભારતી સેવાનું પ્રસારણ 3 ઓક્ટોબર 1957 ના રોજ થયું હતું. રેડિયો પર જાહેરાત સેવાનો પ્રારંભ 1 નવેમ્બર 1967 થી મુંબઈ, નાગપુર અને પુણે કેન્દ્ર પરથી પ્રાયોગિક ધોરણે શરૂ થયું હતું. આજે વિવિધ ભારતી 60 કરતા પણ વધુ કેન્દ્ર પરથી પ્રસારિત થાય છે. આજે આકાશવાણી તેની સ્થાનીય સેવાઓ ઉપરાંત વિવિધ ભારતી, રેઇનબો એફએમ, એફએમ ગોલ્ડ, શાસ્ત્રીય સંગીત માટે રાગમ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવાણી જેવા રાષ્ટ્રીય પ્રસારણો ચલાવે છે. આ ઉપરાંત આકાશવાણી ખેડૂતો, કામદારો અને મહિલાઓને અનુલક્ષીને જુદા જુદા કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. દેશની સરહદ સંભાળતા સૈન્યના જવાનો માટે ખાસ જયમાલા કાર્યક્રમ વર્ષોથી નિયમિત રીતે પ્રસારિત થાય છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, સુરત, આહવા અને ગોધરામાં આકાશવાણીના પ્રસારણ કેન્દ્રો આવેલા છે. આકાશવાણી સમાચાર અને અહેવાલોના માધ્યમ દ્વારા લોકોને આબોહવા અને સરકારી યોજનાઓ જેવી વિગતો વિશે માહિતગાર કરે છે. આ ઉપરાંત વિજ્ઞાન, કૃષિ અને આરોગ્ય જેવા વિષયો પર પણ કાર્યક્રમો રજૂ કરીને છેવાડાના લોકો સુધી પહોંચાડે છે. આકાશવાણી હવે માત્ર પરંપરાગત રેડિયોના માધ્યમ પૂરતી સીમિત ન રહેતા ડિજિટલ માધ્યમોમાં પણ પ્રવેશી રહી છે. પોડકાસ્ટ, મોબાઈલ એપ્સ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓ દ્વારા તે યુવા પેઢી વચ્ચે પણ પહોંચી રહી છે.

સ્વતંત્રતા પછી આકાશવાણીનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને વર્ષ 1956માં આકાશવાણી નામ અપનાવ્યું. આજે આકાશવાણી 591 સ્ટેશનો ચલાવે છે, જે ભારતની 98% વસ્તી સુધી પહોંચે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં પ્રસારણ કરે છે. આકાશવાણીનો બાહ્ય સેવા વિભાગ 100થી વધુ દેશોમાં પ્રસારણ કરે છે. ભારતનો અવાજ વૈશ્વિક સ્તરે રજૂ કરે છે અને ડાયસ્પોરા સાથે જોડાય છે. બહુજન હિતાય બહુજન સુખાયના તેના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ આ વિશાળ દેશના દરેક રહેવાસીને વિવિધ પ્રદેશોમાં 24 કલાક બધી જ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર અને વિચારો પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નીતિશાસ્ત્ર અને ધોરણોનું પાલન કરે છે. આજનો દિવસ દેશના સાંસ્કૃતિક માહિતી અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણને ચિહ્નિત કરે છે, જ્યાં એક એવા અવાજનો જન્મ થયો જે પેઢીઓ સુધી ગુંજતો રહેશે. 7 જૂન 1936 ના રોજ એરના તત્કાલીન સત્તાવાર મેગેઝીન ધી ઇન્ડિયન લિસનરના પહેલા પાના પર વિશ્વની એરની જાહેરાત કરવામાં આવી હતી અને જાદુ શરૂ થાય તેના એક દિવસ પહેલા લખ્યું હતું કે સમય સાથે થીજી ગયેલી એક ક્ષણ, એક વારસો જે જીવંત છે. આકાશવાણીનું નમ્ર દિલ્હી સ્ટેશન એક એવું કેન્દ્ર બન્યું જ્યાં અવાજોને પાંખો મળી અને ઇતિહાસને એક નવું માઇક મળ્યું. દિવાલોમાંથી પડઘા ઉભરી આવ્યા જેણે એક રાષ્ટ્રને આકાર આપ્યો અને ત્યારથી જ તે ભાવનાત્મક અને અવિસ્મરણીય રહ્યું છે. આપણે સૌ આમ જ આકાશવાણીને વધાવતા રહીશું અને આવનારા સમયમાં લોકો રેડિયો સાથે વધુ જોડાય એવી અભિલાષા અને શુભકામનાઓ.

મિત્રો, આવતીકાલે તારીખ 9 જૂનના રોજ બિરસા મુંડા શહીદ દિવસ છે. બિરસા મુંડા એક આદિવાસી નેતા હતા, ધાર્મિક સુધારક અને સ્વતંત્રતા સેનાની પણ હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના એક નાનકડા ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. તેમનું પ્રાથમિક નામ દાઉદ મુંડા રાખવામાં આવ્યું હતું, કારણ કે તેમના પિતાએ અસ્થાયી રૂપથી ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. તેઓએ જર્મન મિશન સ્કૂલમાં શિક્ષા પ્રાપ્ત કર્યા બાદ શરૂઆતમાં ખ્રિસ્તી શિક્ષાઓથી પ્રભાવિત થયા હતા, પરંતુ સાંસ્કૃતિક અલગપણાને કારણે તેમણે તેનો અસ્વીકાર કર્યો. તેઓ વૈષ્ણવ ધર્મથી પ્રભાવિત હતા. તેમણે બિરસા ધર્મની સ્થાપના કરી અને તેના અનુયાયીઓને ભગવાનના રૂપમાં પૂજતા હતા. તેમને ધરતી આબા એટલે પૃથ્વીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે જમીન અધિકાર, સામાજિક સુધારણા અને સામાજિક એકતા માટે આદિવાસી સમુદાયને સંગઠિત કરવાના હેતુથી યાદ કરવામાં આવે છે. તેમણે સૂર્ય દેવતાની પૂજાના માધ્યમથી એકેશ્વરવાદનો પ્રચાર કર્યો. નશાખોરી, કાળા જાદુ, અંધવિશ્વાસ અને બળજબરીથી મજૂરી કરાવવા મામલે નિંદા તથા સ્વચ્છતા, આધ્યાત્મિક એકતા, આદિવાસી ઓળખાણ પર ગર્વ તેમજ સમુદાયની જમીન માલિકીને પ્રોત્સાહન આપ્યું. તેમણે બ્રિટિશ જમીન મહેસૂલ નીતિઓને નાબૂદ કરી, જેનાથી આદિવાસી ખેડૂતોની શોષણ કરતા જમીનદારો અને ઠેકેદારો સશક્ત બન્યા. તેમણે અન્યાયની વિરુદ્ધ આદિવાસી જનતાને સંગઠિત કરી અને તેમના અધિકારો મેળવવા માટે એક ઝુંબેશ શરૂ કરી. 1875માં બિરસા મુંડાની રમખાણોના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને 2 વર્ષ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. 1897માં તેમની મુક્તિ બાદ તેમણે આદિવાસી આગેવાની હેઠળના સ્વશાસન ચળવળ માટે ગામડાઓમાં સમર્થન એકત્રિત કરવાનું શરૂ કર્યું. 1899માં તેમણે ઉલગુલાન ચળવળ શરૂ કરી, જેમાં બ્રિટિશ સત્તાનો પ્રતિકાર કરવા અને બિરસા રાજ તરીકે ઓળખાતા સ્વશાસિત આદિવાસી રાજ્યની સ્થાપના કરવા માટે ગેરિલા યુદ્ધની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. ફેબ્રુઆરી 1900માં તેમની ધરપકડ થઈ અને 9 જૂન 1900ના રોજ 25 વર્ષની ઉંમરે રહસ્યમય સંજોગોમાં બ્રિટિશ કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું હતું.

મિત્રો, આજના કાર્યક્રમને અહીં વિરામ આપી એકવાર ફરીથી આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ કરવા બદલ આપ સૌને આકાશવાણી પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા યુવાણીનો કાર્યક્રમ રેડિયો મિત્ર દીપા સાથે. ધન્યવાદ.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

આપને પ્રિય અને હૈયાવગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગું પણ આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઈડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ. ન્યૂઝ ઓન AIR NEWSONAIR આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.

0: યુટ્યુબમાં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો ભક્તિ સંગીતનો. મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
1: ચોરું
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહજ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણ ની સાથો સાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં એટલે કે 7:10 પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે.

0: છોકરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્ય ઘર.
2: થઈ ગઈ વ્યવસ્થા.
3: શેની?
2: ગુડીની ફીસ ની.

0: દેખાડ.
1: 20,000 ની લોન તરત. ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા,
0: પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
2: RBI કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે નામાંકન ભર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તાઓને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 14 આરોપીની ધરપકડ. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. અને વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં ભાવનગરના કૃષ્ણ શિયાળે સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે સરકાર હંમેશા અંત્યોદયથી પ્રેરિત રહી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે જનધન ખાતાઓ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી, સ્વચ્છ ભારત, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્માન ભારત જેવી દરેક પહેલ લોકોને ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પ્રેરિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ નિમિત્તે ભારતને નવી દિશા આપવાનો શ્રેય આપ્યો છે. દરમિયાન મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે અમદાવાદમાં પીએમ સ્વનિધિ લોન કલ્યાણ મેળો યોજાયો, જે અંગે વધુ માહિતી મેયર હિતેશ બારોટે આપી.
1: આપણે પ્રધાનમંત્રી સહાય યોજનાની અંતર્ગત ખાનેજની અંદર જે લોકોને લોન આપીએ છીએ એ ભારતની અંદર અમદાવાદ સૌથી વધુ લોન આપનાર શહેર છે. આજે 100 લોકોને લોન આપી છે આપણે. આ લોનનું પ્રમાણ રોજે રોજ વધતું રહે છે. અત્યાર સુધીમાં આપણે 1,24,000થી વધુ લોકોને આપણે લોન આપી છે. આવનાર દિવસમાં વધુ આ પીએમ સ્વનિધિની યોજના અંતર્ગત લોન અપાય એ માટેનો પ્રયાસ કરે છે.
0: રાજ્યસભાની ચૂંટણી માટે રાજ્યમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે વિધાનસભા ખાતે ઉમેદવારીપત્રો ભર્યા. ભાજપના ઉમેદવારો રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારીયાના ઉમેદવારીપત્રો ભરવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. દરમિયાન શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્યસભામાં જઈ રહેલા 4 ઉમેદવારો ગુજરાતની જનતાનો અવાજ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી 18 જૂનના રોજ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તાઓને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમાં મુંદ્રા લુણી વડાલા માર્ગના 4 કિલોમીટર, દેસલપર સિરચા રોડ 5 કિલોમીટર, મુંદ્રા જરપરા કાંડગરા ધ્રબ અને જરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિલોમીટર, નાવિનલ ગામના બાયપાસ રોડના 3 કિલોમીટર, મોટા કાંડગરા ગામના 4.5 કિલોમીટર સહિતના માર્ગનો સમાવેશ થાય છે. આ માર્ગો 4 માર્ગીય થવાથી ગ્રામીણ વિસ્તારોને સુદૃઢ રોડ કનેક્ટિવિટી મળવાથી ઇઝ ઓફ લિવિંગ અને પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થશે. આઈપીએસ અધિકારી જીએસ મલિકે આજે વિધિવત રાજ્યના પોલીસ વડા ડીજીપીનો કાર્યભાર સંભાળ્યો. 1993ની બેચના આઈપીએસ અધિકારી શ્રી મલિક ડીજીપી બન્યા પહેલા અમદાવાદના પોલીસ કમિશનર હતા. આજે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સાયબર છેતરપિંડી અને માદક પદાર્થ પર નિયંત્રણ લાવવા માટે પર ભાર મૂક્યો.
2: ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે અમદાવાદમાં પણ ખાસા એફર્ટ્સ કર્યા છે. આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે. ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ. આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઉભો થઈ રહ્યો છે. અમદાવાદમાં એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે. ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય એ પણ આપણે પ્રાયોરિટી છે.
0: ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ વલસાડ પોલીસે આજે 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસની વિશેષ ટીમોએ વલસાડ જિલ્લા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન 22 વિશેષ ટીમોએ 1,000થી વધુ લોકોની તપાસ હાથ ધરી હતી.
3: સૌપ્રથમ શંકાસ્પદ મોબાઈલ નંબરો જે હતા એનો એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જ્યાં 5 અલગ ટેકનિકલ ટીમ બનાવી અને આ મોબાઈલ નંબર ની એનાલિસિસ કરવામાં આવ્યું. સમગ્ર પ્રક્રિયા અંતે વેરિફિકેશન કરતા કુલ 6 જેટલા બાંગ્લાદેશી નાગરિકો છે
0: પાટણમાં 398 કરોડ

0: રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પાટણ જિલ્લાના સાયબર ગુના શાખાએ કેન્દ્ર સરકારના સાયબર પોર્ટલ એનસીસીઆરપીની વિગતોની મદદથી હારીજ નાગરિક સહકારી બેંકના શંકાસ્પદ ખાતા પર નજર રાખી હતી. તપાસમાં બહાર આવ્યું કે વચેટિયાઓ સામાન્ય લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે ચાલુ ખાતાઓ ખોલાવતા હતા. આવા કુલ 13 ખાતામાંથી કરોડોના ગેરકાયદે વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે 13 ખાતાધારકો અને 7 વચેટિયાઓ સહિત કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, જેમાં 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે. માદક પદાર્થ વિરોધી એક વિશેષ કાર્યવાહીમાં સુરત પોલીસે માદક પદાર્થની હેરાફેરી કરતા 9 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે અનેક વિસ્તારોમાં એનડીપીએસ હેઠળ આ વિશેષ કાર્યવાહીમાં 7 કેસ નોંધ્યા હોવાનું સુરત ગ્રામ્ય એસપી રાજેશ ઘડિયાએ જણાવ્યું.
1: લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000 મુદ્દા માલ હતો અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે, 7-1 જેટલા એનડીપીએસ એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે. એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં એનડીપીએસના કેસ થયેલા. અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે.
0: સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. રાજ્યભરની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શાળાઓમાં સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા. ખાસ કરીને ધોરણ 1માં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા નાનકડા ભૂલકાઓનું શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ અને મીઠાઈ આપી આવકારવામાં આવ્યા હતા.

0: દેશનો વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વર્ષ 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસ દેશના સાંસ્કૃતિક, માહિતીપ્રદ અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણ છે. વર્ષ 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરાયું. આજે આકાશવાણી 591 રેડિયો સ્ટેશનનું સંચાલન કરે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત ચાલી રહી છે. આવો આકાશવાણીને નિયમિત સાંભળનારા અમારા જામનગરના દિવ્યાંગ શ્રોતા ધર્મેન્દ્ર શ્રી રાઠોડને સાંભળીએ.
1: જે અમારા સુધી આકાશવાણી માધ્યમ દ્વારા દેશ વિદેશની ખબરો, ગુજરાતની ખબરો, સરકારી યોજના તેમજ દરેક વ્યક્તિને સાથે રાખી યુવાનોની યોજના હોય કે દિવ્યાંગોની યોજના હોય, બહેનોની યોજના હોય કે વૃદ્ધ વ્યક્તિની યોજના હોય કે વિધાનસભાની કાર્યવાહી હોય અથવા નરેન્દ્ર મોદી સાહેબની મન કી બાત, આ બધે બધું એકત્ર કરી જે અમારા સુધી પહોંચાડે છે તે બદલ આકાશવાણી પ્રાદેશિક સમાચાર વિભાગ અને આકાશવાણી દિલ્હી કેન્દ્રનો ખૂબ આભાર.
0: બહુજન હિતાય બહુજન સુખાયના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યવસાયિક નૈતિકતા અને ધોરણોનું પાલન કરીને દેશના વિવિધ ભાગોમાં રહેતા દરેક વ્યક્તિને દરરોજ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર પહોંચાડશે.

પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળના અવસરે વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ રેલીઓ યોજાઈ, જેમાં ડાંગ જિલ્લા તેમજ નવસારી, ખેરગામ તેમજ મહેસાણા જિલ્લામાં શ્રમદાન કરી સાયકલ સહિતની રેલીઓ યોજાઈ હતી. ભાવનગરના કૃષ્ણ શિયાળે વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ભાવનગર જિલ્લાના માથાવાડા ગામના વતની અને ખેડૂત પુત્ર કૃષ્ણએ સિનિયર એ વયજૂથની ફોરવર્ડ બેન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી. યોગાસન ક્ષેત્રે આગળ વધવા માટે તેમણે વર્ષો સુધી સતત તાલીમ લીધી. અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સફળતા મેળવ્યા બાદ હવે તેમણે વિશ્વ સ્તરે સુવર્ણચંદ્રક જીતી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે નામાંકન ભર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તા અને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 14 આરોપીની ધરપકડ. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. અને વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં ભાવનગરના કૃષ્ણ શિયાળે સુવર્ણ ચંદ્રક જીત્યો.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મારો એક પાડોશી છે.
2: બેન, નોકરી મળી ગઈ.
3: અરે વાહ, અભિનંદન. હવે બહુ વધી શોપિંગ.
2: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
3: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
2: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
3: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
2: પણ બેન,
3: જો કમાણી નો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
2: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
3: અચ્છા,
4: RBI કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

ઉપસ્થિત છું ડોક્ટર શાહિના મીઠા. અને મિત્રો, આજે હું ગામનો ચોરો કાર્યક્રમમાં વાત કરવાની છું જૂન માસના અગત્યના ખેતી કાર્ય

ઉપસ્થિત છું ડોક્ટર શાહીના મીઠા. અને મિત્રો, આજે હું ગામનો ચોરો કાર્યક્રમમાં વાત કરવાની છું જૂન માસના અગત્યના ખેતી કાર્યો વિશેની. તો મિત્રો, ખેતરના સેઢાપાટા સાફ કરવા જેથી જીવાતો, ઈયળો અને રોગ પ્રેરકનો ઉપદ્રવ નિવારી શકાય. મિત્રો, પોતાની જમીનમાં કયા પાકનું વાવેતર કરવાનું છે તેનું આયોજન કરી બિયારણ, ખાતર અને પાક સંરક્ષણ માટે દવાઓ કેટલી અને કઈ કયું જરૂર પડશે પણ કરવું પણ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો, સારું કોહવાયેલું છાણિયું ખાતર જરૂરિયાત મુજબ ખેતરમાં ભરવું અને તેને સરખી રીતે પૂખીને ખેડ કરી લેવી જોઈએ. છાણિયું ખાતર કાઢ્યા બાદ છાણ નાખવાનો ખાડો સરખો બનાવી ક્રમશ થર મુજબ છાણ નાખવું જોઈએ. મિત્રો, વરસાદ વયે વરાપ મુજબ કપાસ, બાજરી, જુવાર, તુવેર, કઠોળ, તલ પાકોનું આયોજન મુજબ વાવેતર કરવું જોઈએ.

વેચાણ માટે મોકલી દેવા જોઈએ. લીંબુના પુખ્ત વયના ઝાડને મિત્રો 50 કિલો છાણિયું ખાતર આપવું જોઈએ. મિત્રો, જૂન માસ લીંબુના રોપા ઉછેર અને ઘૂંટી કલમ માટેનો ઉત્તમ સમય છે. લીંબુના નવા વાવેતર માટે માટી, ખાતર, ઉધઈનો પાવડર મિશ્રણ કરી ખાડા પૂરી વરસાદ થતાં રોપણી કરવી જોઈએ. લીંબુના બળિયાના રોગ માટે મિત્રો 1% બોરડો મિશ્રણ છાંટવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, ચોમાસામાં મરચી, રીંગણ તેમજ ટામેટાની ખેતી કરવાની હોય તો જરૂરિયાત મુજબની જાતનું બિયારણ મેળવીને ધરુવાળ્યું બનાવી લેવું જોઈએ. પાણીની સગવડ હોય તો મિત્રો જમીનમાં મગફળીનું આગોતરું વાવેતર કરવું અથવા તો મિત્રો વરસાદ થયે વાવેતર કરી લેવું જોઈએ. ચોમાસુ પાકોનું વાવેતર કરતા પહેલા બીજને ફૂગનાશક દવાનો પટ આપવો ખૂબ જ જરૂર છે મિત્રો. ત્યારબાદ જૈવિક કલ્ચરનો પટ આપવો જોઈએ. ચોમાસાના પ્રથમ વરસાદનું પાણી ખેતરમાં રહે તે માટે મિત્રો ઢાળ વિરુદ્ધ ખેડ કરવી જોઈએ અને તે ખેડને ખુલ્લી રાખવી જોઈએ. બીટી કપાસનું વાવેતર વરસાદ થયેથી જૂન માસમાં કરી લેવું જોઈએ મિત્રો. આગોતરું કોબી ફ્લાવર વાવેતર કરનાર ખેડૂતોએ ધરુવાળ્યું કરી લેવું જોઈએ. તો મિત્રો, આજે સાથે વાત કરી જૂન માસના અગત્યના ખેતી કાર્યો વિશેની. હવે મિત્રો સાંભળીએ આ ગીત.

0: ખેડૂત મિત્રો, આ સરસ મજાના ગુજરાતી ગીત સાંભળ્યા બાદ હવે માહિતી મેળવીએ ગ્રીન હાઉસમાં ઉગાડાતા પાકોમાં કૃમિનો ઉપદ્રવ અને તેનું નિયંત્રણ. અને મિત્રો, આ વિષય પર વિસ્તૃત માહિતી લઈને આવ્યા છે આપણા મિત્ર પ્રવીણભાઈ.
1: ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ગ્રીન હાઉસમાં ઉગાડાતા પાકોમાં કૃમિનો ઉપદ્રવ અને તેનું નિયંત્રણ. મિત્રો, સ્ટેટ હોર્ટિકલ્ચર મિશન અને નેશનલ હોર્ટિકલ્ચર મિશન નવી દિલ્હી દ્વારા રાજ્યમાં ગ્રીન હાઉસ તેમજ નેટ હાઉસો બનાવવા માટે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે. તેથી જ રાજ્યમાં મોટા પાયા પર ગ્રીન હાઉસો ખેડૂતો બનાવે છે અને દિવસે દિવસે તેની સંખ્યામાં સારા એવા પ્રમાણમાં વધારો થાય છે. રાજ્યમાં મધ્ય, ઉત્તર તેમજ દક્ષિણના જિલ્લાઓમાં ગ્રીન હાઉસની સંખ્યા સારા પ્રમાણમાં છે. વળી તેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં ઘણા બધા ગ્રીન હાઉસો બંધાયા છે અને ઘણા બધા નવા પણ બંધાઈ રહ્યા છે. આપણે સારી રીતે સમજવાની જરૂર છે કે ગ્રીન હાઉસમાં આપણા તેમજ ગરમીવાળા રાજ્યોમાં બહારનું ઉષ્ણતામાન વધારે હોવાથી તાપમાન ઓછું થાય છે, પણ ઉત્તર ભારતના રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર વગેરેમાં બહારનું તાપમાન ઓછું હોવાથી ગ્રીન હાઉસમાં તાપમાન વધારવા માટે ગ્રીન હાઉસો બનાવવામાં આવે છે. આ પ્રમાણે સરેરાશ 25 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગ્રીન હાઉસમાં જળવાઈ રહે છે. મોટાભાગના ખેડૂતોને એ ખ્યાલ નથી કે ગ્રીન હાઉસમાં કયા કયા પાકો ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે જે પાકો બહાર ખુલ્લામાં સારી રીતે ઉત્પાદનલક્ષી ઉગાડી ન શકાય તેવા પાકો જેવા કે ભોલર મરચા, કાકડી, શક્કર ટેટી, ફૂલવાળા છોડમાં જુદા જુદા પ્રકારના ગુલાબ, જરબેરા વગેરે ઉગાડવા જોઈએ. વળી ઉનાળામાં મેથી, ધાણા, તાંદલજો વગેરે પાનવાળા શાકભાજી ઉગાડી શકાય. જો ગ્રીન હાઉસ સારી રીતે બનાવ્યું હોય તો પાકમાં જીવાતો અને રોગોનો ઉપદ્રવ ઓછો રહે છે. પણ પ્લાસ્ટિક કે નેટ અથવા કોઈક જગ્યાએ ફાટી ગયેલ હોય અથવા તેમાં દાખલ થવાના દરવાજા બરોબર બંધ ના થતા હોય કે ખુલ્લા રાખવામાં આવતા હોય તો જ જીવાતો અને રોગોનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પણ ગ્રીન હાઉસની જમીનને શરૂઆતમાં ગ્રીન હાઉસ બનાવ્યા પછી પ્રથમ પાક લેતા પહેલા સ્ટરીલાઇઝ ના કરવામાં આવે તો કદાચ પ્રથમ પાક સારો થશે, પણ પાકની છેલ્લી અવસ્થામાં ગંઠવા કૃમિનો ઉપદ્રવ વધે અને તે જમીનમાં વધવાથી બીજો પાક ગમે તે કરીએ તો પણ સંપૂર્ણ બગડશે. તો આવો મિત્રો, ગ્રીન હાઉસમાં આવતા કૃમિના રોગોના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાય વિશે ચર્ચા કરીએ. આમ તો પૃથ્વી પર પાકને નુકસાન કરતા કૃમિની સંખ્યા આશરે 30,000ના 10% પ્રમાણે 3,000 જેટલી છે. પણ આ 3,000 કૃમિ એક જ પ્રદેશમાં એક જ પાક પર નુકસાન કરતા જોવા મળતા નથી. આ બધા કૃમિમાં ગંઠિયાવા કૃમિ કે જેની પેટા જાતિની સંખ્યા આશરે 110 જેટલી છે તેનાથી વધુ નુકસાન થાય છે. આ ગંઠવા કૃમિમાં મેલોડોયજાઇની ઇનકોનગીટા અને જાવાનિકાથી સવિશેષ નુકસાન થાય છે અને આ બે પેટા જાતિ આપણા રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં પણ આ બે પેટા જાતિથી નુકસાન વધારે થાય છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં જુદા જુદા કૃમિથી આશરે 100 અબજ અમેરિકન ડોલરનું નુકસાન થાય છે. એકલા અમેરિકામાં 10 અબજ અમેરિકન ડોલરનું નુકસાન નોંધાયું છે. તાઇવાન દેશમાં 35-40% નુકસાન કૃમિથી નોંધાયું છે. આમ તો એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે કૃમિથી 12-13% નુકસાન પાકના ઉત્પાદન અને ગુણવત્તામાં થાય છે. આપણા દેશમાં અખિલ ભારતીય સંકલિત કૃમિ યોજનામાં અભ્યાસ થયા પ્રમાણે 24 જેટલા આ યોજનાના પાકોમાં 5 વર્ષના સરેરાશમાં 2100 કરોડ રૂપિયાનું નુકસાન ટાંકવામાં આવ્યું છે. જો આપણે આપણા દેશના બધા જ પાકોનો સમાવેશ કરીએ તો આ નુકસાન વર્ષે 12,000 થી 13,000 કરોડ રૂપિયા જેટલું થવા સંભવ છે. લક્ષણોની વાત કરીએ તો ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવતા પાકોમાં તો શરૂઆતથી તેના મૂળમાં કૃમિની ગાંઠો જોવા મળે તો પાકની વૃદ્ધિ થતી નથી અને છેવટે પાક નિષ્ફળ જાય છે. વળી પાકની વાવણી પછીની અવસ્થામાં પણ છોડ ગંઠાયેલા, પાન પીળા પડી ધાર પરથી સુકાય છે. છેવટે છોડનો વિકાસ અટકે છે અને ફળની સંખ્યા તેમજ સાઇઝમાં અસર થાય છે. આવા છોડ તપાસતા તેના મૂળ પર અસંખ્ય નાની મોટી ગાંઠો જોવા મળે છે, જેથી છોડને ગમે તેટલા ખાતર પાણી આપવામાં આવે તો છોડ તે લઈ શકતો નથી. સમજો કે છોડને મૂળનું કેન્સર થયું હોય તેમ લાગે છે. છેવટે આવો છોડ સુકાઈ જાય છે, ફળની સંખ્યા ઓછી અને કદમાં નાની રહે છે, તેથી બજારમાં ભાવ ઓછા આવે છે. જો સમયસર કોઈ કૃમિ નિયંત્રણના પગલાં લેવામાં ના આવે તો પાક સદંતર નિષ્ફળ જાય છે અને ખેડૂતને ઘણું બધું આર્થિક નુકસાન થાય છે. આવી મૂળ પર ગાંઠો થવાથી મૂળ

ઉપર અસંખ્ય નાના મોટા કાણા પડે છે અને તેના દ્વારા રોગિષ્ટ ફૂગ તેમજ બેક્ટેરિયા મૂળમાં સહેલાઈથી દાખલ થાય છે અને છોડના ઝડપથી મૂળ કોવાઈ જવાથી સુકાઈ જાય છે. ગંઠવા કૃમિ ઉપરાંત મૂળ કાપી નાખનારા કૃમિ, મૂળ પર ડાઘા પાડનારા કૃમિ, કિડની

0: સહેલાઈથી દાખલ થાય છે અને છોડના ઝડપથી મૂળ કોવાઈ જવાથી સુકાઈ જાય છે. ગંઠવા કૃમિ ઉપરાંત મૂળ કાપી નાખનારા કૃમિ, મૂળ પર ડાઘા પાડનારા કૃમિ, કિડની આકારના કૃમિનો પણ ઓછા વધતા પ્રમાણમાં ગ્રીનહાઉસમાં ઉગાડાતા પાકોમાં ઉપદ્રવ જોવા મળે છે. પણ નરી આંખે ગંઠાવા કૃમિનું નુકસાન બહુ સારી રીતે જોઈ શકાય છે. હવામાનની વાત કરીએ તો આમ તો અગાઉ જોયું તે પ્રમાણે ગ્રીનહાઉસમાં બહાર કરતાં અંદર ઉષ્ણતામાન ઓછું હોવાથી કૃમિને ખૂબ માફક આવે છે. વળી ગ્રીનહાઉસમાં કોઈપણ પ્રકારની જમીનમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે, પણ સારી નિતારવાળી બેસર ગોરાળું જમીનમાં તેનો ઉપદ્રવ સવિશેષ જોવા મળે છે. ડ્રીપથી જમીનમાં ભેજ પણ લાંબો સમય સુધી જળવાઈ રહે છે, તેથી કૃમિનો ઉપદ્રવ વધે છે. વળી ભોલર મરચા, ટામેટા વગેરેના ધરુ દ્વારા મોટાભાગે કૃમિ ગ્રીનહાઉસમાં દાખલ થાય છે. એટલે કે જે જમીનમાં કૃમિ ના હોય તેમાં પણ કૃમિ ધરુ મારફતે આવે છે. બીજા ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવતા પાકો જેવા કે ભોલર મરચા, ટામેટા, મેથી, કાકડી, કારેલા, ધાણા બધા જ પાકો કૃમિગ્રસ્ત છે. ગ્રીનહાઉસમાં થતા નિંદામણમાં ચીલ, ભૂમસી વગેરેમાં પણ કૃમિ મોટા પ્રમાણમાં લાગે છે. આ રીતે એક જ વખત કૃમિગ્રસ્ત પાક વાવવાથી તેની સંખ્યામાં સારો એવો વધારો થાય છે. કારણ કે ગંઠવા કૃમિ તેનો જીવનક્રમ 25 થી 30 દિવસમાં 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૂરો કરે છે અને છેલ્લે પરિપકાવ એક માંદા વધારે માં વધારે 2882 ઈંડા એક ચીકણા પદાર્થમાં મૂકે છે જેના પર હવામાનની કોઈ અસર થતી નથી. વળી તે ઈંડા અવસ્થામાં 28 થી 30 વર્ષ સુધી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં જીવંત રહે છે. કૃમિના નિયંત્રણના પગલાંની વાત કરીએ તો ગ્રીનહાઉસ પાકોમાં કૃમિનો ઉપદ્રવ થાય તે પહેલાં તેના નિયંત્રણના પગલાં લેવાથી ઓછા ખર્ચે વધુ અસરકારક નિયંત્રણ થઈ શકે છે. પ્રથમ પાક વાવતા પહેલાં ગમે તે પ્રકારની જમીન હોય તો પણ તેને ફ્યુમિગન્ટ્સ દવાઓ જેવી કે ડઝોમેટ, મિથામ, સોડિયમ, સુજોન વગેરેથી જમીનની તેની ભલામણ અને આપવાની પદ્ધતિ પ્રમાણે સંપૂર્ણ સ્ટરીલાઇઝ કરવી જેથી જમીનમાંના કૃમિ, બેક્ટેરિયા, કીટકો, નિંદામણ વગેરેનો નાશ થશે. કૃમિ લાગેલા ધરુનો ગ્રીનહાઉસમાં રોપવા માટે ઉપયોગ કરવો નહીં. જમીનની સ્ટરીલાઇઝ કરતા પહેલા જમીનમાં છાણિયું ખાતર વાપરતા હોય તો આપવું જેથી નિંદામણનો પણ નાશ થાય. ગ્રીનહાઉસમાં ઊભા પાકમાં કૃમિ લાગેલા હોય તો પાકની અવસ્થા પ્રમાણે ભલામણ મુજબ સુજોન દવા આપી કૃમિ નિયંત્રણ કરી શકાય છે. શક્ય તેટલા વધારે સેન્દ્રિય ખાતરો જેવા કે લીંબોળી ખોળ, દિવેલી ખોળ, કોવાયેલું મરઘાનું ખાતર, કોવાયેલું સુગર ફેક્ટરીનું પ્રેસમડ, વર્મી કમ્પોસ્ટ, તૈયાર સારી ગુણવત્તાવાળા સેન્દ્રિય ખાતરોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. જમીનમાં બાયો પેસ્ટિસાઇડ જેવા કે ટ્રાઇકોડમા, વીરીડી, પેસિલોમાઇસિસ, લીલાસિનસ, સ્યુન્ડોમોનસ, ફ્લુઓરેન્સ વગેરેનો 1 એકરે 2 થી 3 કિલો પ્રમાણે ચાસમાં આપવા અને પાછળથી પણ સેન્દ્રિય ખાતરો સાથે ભેળવી છોડની ફરતે રીંગમાં જમીનમાં આપવા. આ જૈવિક કૃમિ તેમજ ફૂગનાશક દવાઓને ડ્રીપમાં પણ પાણી સાથે ઓગાળી આપી શકાય છે. ખેડૂત મિત્રો, જો કૃમિનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં હશે તો આવી જૈવિક દવાઓની અસર ઓછી થશે. માટે પહેલાં જમીનની સોઇલ ફ્યુગેમિન્ટન્સથી સ્ટરીલાઇઝ કરવી ફાયદાકારક છે. હવે કૃમિ પ્રતિકારક રૂટ સ્ટોક પર કલમ કરવાથી ભોલર મરચા તેમજ શક્કર ટીટીના પાકોમાં કૃમિનો ઉપદ્રવ અટકાવી શકાય છે. હજુ આ પ્રયોગ રૂપે છે, તેનો બોળો વ્યાપ હજુ થયો નથી. જોકે ખેડૂત મિત્રો, હાલમાં ફોર્મિલિન તેમજ H2O2+ સિલ્વરના દ્રાવણને જમીનને સ્ટરીલાઇઝ કરવા માટે વાપરે છે, પણ આવી દવાઓ મોંઘી પડે છે અને અનુભવે ખાસ અસરકારક નથી. ગ્રીનહાઉસમાં પાક પૂરો થયા બાદ કૃમિગ્રસ્ત મૂળ તંતુ મૂળ સાથે બહાર કાઢી બાળી નાખવાથી પણ કૃમિનો ઉપદ્રવ મહદઅંશે ઓછો કરી શકાય છે.
1: ખેડૂત મિત્રો, તમે પ્રવીણભાઈ પાસેથી સાંભળી રહ્યા હતા માહિતી, ગ્રીનહાઉસમાં ઉગાડતા પાકોમાં કૃમિનો ઉપદ્રવ અને તેનું નિયંત્રણ. હવે મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

અને શ્રોતા મિત્રો, આ ગીત બાદ હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જ્યારે રાજ્યના બાકીના સ્થળોએ એકંદરે હવામાન સૂકું રહેશે, તેમજ ગરમીનું મોજું પણ યથાવત રહેશે. આગામી 24 કલાક દરમિયાન માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા. અને મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂર્ણ થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ રામ રામ.

ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેના આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનોને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાની સરકારની ખાતરી. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32ના મોત અને 200થી વધુ લોકો ઘાયલ. અને ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહમાં આ પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ કમાન્ડર સુરજ પરાશર, લેફ્ટનન્ટ કર્નલ નીતિશ ભારતી શુક્લા, મેજર આદિત્ય પ્રતાપસિંહ, ઇન્સ્પેક્ટર લક્ષ્મણ કેવત અને રામેશ્વર દુર્ગા દેશમુખને શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના લાભ માટે સરકારની 12 વર્ષની વિકાસયાત્રા પર પ્રકાશ પાડ્યો. આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે અને ગરીબો અને વંચિતોનું કલ્યાણ આ ફેરફારોના કેન્દ્રમાં રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જનધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલનો ઉદ્દેશ લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાનો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ હોવા છતાં દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આજે નવી દિલ્હીમાં એક આંતરમંત્રીસ્તરીય પત્રકાર પરિષદમાં મંત્રાલયના અધિક સચિવ પ્રવીણ ખનુજાએ જણાવ્યું હતું કે સરકારે અવિરત ઇંધણ પુરવઠો અને ઉર્જા સુરક્ષા જાળવવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે જણાવ્યું કે દેશની રિફાઇનરીઓ અને ગેસ પ્રોસેસિંગ યુનિટ્સે ગઈકાલે આશરે 53,000 મેટ્રિક ટન ઉત્પાદન કર્યું હતું, જે કટોકટી પહેલાના સ્તરની તુલનામાં આશરે 60%નો વધારો છે. રસાયણો અને ખાતર મંત્રાલયના અધિક સચિવ અપર્ણા શર્માએ જણાવ્યું હતું કે દેશમાં ખાતરનો પૂરતો ભંડાર પણ છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આ વર્ષની ખરીફ સિઝન માટે 380 લાખ મેટ્રિક ટનથી વધુ ખાતરની જરૂરિયાતનો અંદાજ લગાવ્યો છે. ખેડૂતોએ અત્યાર સુધીમાં આશરે 86 લાખ મેટ્રિક ટન ખાતર ખરીદી લીધું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ચંદીગઢમાં હરિયાણા વિધાનસભા ખાતે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રીઝન ઝોન 2 પરિષદનું ઉદઘાટન કર્યું. 3 દિવસીય પરિષદમાં દેશભરના વિધાનસભાના અધ્યક્ષો અને અનેક રાજ્યોના પ્રતિનિધિઓ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશે, જેમાં વર્ષ 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં જનપ્રતિનિધિઓની ભૂમિકા, કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ અને લોકશાહી સંસ્થાઓને વધુ અસરકારક બનાવવાનો સમાવેશ થાય છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ પણ પરિષદમાં હાજર હતા. આ ઉપરાંત 13 અધ્યક્ષ, 4 ઉપાધ્યક્ષ અને 7 સચિવો ભાગ લઈ રહ્યા છે. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વર્ષ 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ આકાશવાણીના તમામ કર્મચારીઓ અને શ્રોતાઓને શુભેચ્છાઓ પાઠવી.
1: टेक्नोलॉजीज आगे बढ़ती रही, पहले मीडियम वेव, उसके आगे शॉर्ट वेव, फिर FM, अब डिजिटल स्ट्रीमिंग. हर माध्यम से देश के कोने कोने में बसे हुए लोगों को उनकी आवाज में समाचार, सूचनाएं और मनोरंजन आकाशवाणी देती रही. आकाशवाणी के सभी कर्मचारियों को और हमारे देश विदेश में सभी श्रोताओं को मेरी तरफ से हार्दिक शुभकामनाएं.
0: પ્રખ્યાત લોકગાયિકા માલિની અવસ્થી આકાશવાણી સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું. તેને તેમની કલાત્મક યાત્રાનો એક અભિન્ન ભાગ ગણાવ્યો. જ્યારે ઓલિમ્પિયન શૂટર મનુ ભાકરે પણ આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક વિપક્ષના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં આમ આદમી

0: પાર્ટી અને ડીએમકે પાર્ટી સહિત કેટલાક વિપક્ષી પક્ષો ગેરહાજર રહ્યા હતા. મલ્લિકાર્જુન ખડગે બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં 25 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો.
1: સભીને 5 પોઈન્ટ પે આજ સહમતિ જતાઈ હૈ ઓર ઇનકે લિયે ઇન મુદ્દો પર હમ ડટ કે કામ કરેંગે લડેંગે ઓર આગે બઢેંગે.
0: નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે જનતાએ પહેલાથી જ વિપક્ષી ગઠબંધનને બિનઅસરકારક બનાવી દીધું છે અને હવે તે આવી બેઠકો દ્વારા તેની સુસંગતતા પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABED ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગરીબોનું કલ્યાણ એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ, જનધન, મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિ જેવી કલ્યાણકારી યોજનાઓ હેઠળ કરોડો નાગરિકોને બેન્કિંગ સુવિધાઓ, નાણાકીય સુરક્ષા અને સ્વરોજગારીની તકો સાથે જોડ્યા છે. પશ્ચિમ બંગાળ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરતા દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોડાયું છે. આ યોજના પાત્ર લાભાર્થીઓને ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો પૂરો પાડે છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે આજે નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની હાજરીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શુભેન્દુ અધિકારીએ તેમને પ્રતિક્રિયા આપી.
2: NHM के अंदर इस साल पश्चिम बंगाल सरकार को पूरा मदद करने के लिए भारत सरकार आगे आया और 527 करोड़ उन्होंने पश्चिम बंगाल सरकार को ट्रांसफर भी कर दिया. हमारी इस साल आयुष्मान भारत का एग्रीमेंट आज हो गया. 1,43,00,000 फैमिली बेनिफिटेड होगा. जमीन में काम को किस तरीके से उतरना चाहिए, मोदी जी का नेतृत्व में भारत सरकार एक सब काम कर रहा है.
0: ફિલિપાઇન્સના દક્ષિણ વિસ્તારમાં સર્જાયેલ 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. જનરલ સેન્ટોસ સિટીમાં મુખ્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઉ ટાપુ પર સારાંગની પ્રાંતમાં માસિમ કિનારાથી 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં ઊંડાઈએ સ્થિત હતું. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને માલુકુ પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. ન્યૂ ચંડીગઢમાં રમાયેલી મેચમાં ભારતે પોતાનો પહેલો દાવ 8 વિકેટે 564 રન પર ડિક્લેર કર્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાન પ્રથમ દાવમાં 152 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આ પછી અફઘાનિસ્તાને બીજા દાવમાં ફક્ત 112 રન બનાવ્યા અને ભારતે મેચ જીતી લીધી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરી રહેલા માનવ સુથારને મેચમાં 7 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવતીકાલથી 13 જૂન સુધી બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ અને બ્રિક્સ કૃષિમંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન થશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકો આ વર્ષે બ્રિક્સ સંગઠનના ભારતના અધ્યક્ષ પદ દરમિયાન થઈ રહી છે. બ્રિક્સ એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશો વિશ્વની કૃષિ જમીનનો આશરે 42% હિસ્સો ધરાવે છે અને વિશ્વના કુલ ખાદ્યાન્નનું 45% ઉત્પાદન કરે છે. શ્રી ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બેઠકો બ્રિક્સ દેશોમાં કૃષિ સહયોગને નવી દિશા આપશે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ TMC આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ઋતાવ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણયને પડકારતા કલકત્તા વડી અદાલતમાં અરજી કરી છે. અહેવાલ અનુસાર તૃણમૂલ કોંગ્રેસે દલીલ કરી છે કે ઋતાવ્રત બેનર્જીની વિપક્ષના નેતા તરીકે નિમણૂક કરવાનો અધ્યક્ષનો નિર્ણય સ્થાપિત સંસદીય ધોરણો અને પ્રક્રિયાઓની વિરુદ્ધ છે. આ અરજીમાં અધ્યક્ષના નિર્ણયની ન્યાયિક સમીક્ષા અને આ પદ માટે પક્ષના ઉમેદવાર એસ ચટ્ટોપાધ્યાયને માન્યતા આપવાની માંગ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનોને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાની સરકારની ખાતરી. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32ના મોત અને 200થી વધુ લોકો ઘાયલ.

0: ક્રિકેટમાં ભારતીય ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. રાત્રિના બરાબર 8 વાગ્યા છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા.

કાર્યક્રમની શરૂઆત કરીએ દિલ ચાહતા હૈ ફિલ્મના ગીતથી. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો સ્વર, જાવેદ અખ્તરના શબ્દો, શંકર અહેસાન લોયનું સંગીત.

0: સરગમા કાર્યક્રમમાં વધુ ગીતો સાંભળતા પહેલા સાંભળીએ જાહેરાત.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ બોબી ફિલ્મનું ગીત, લતા મંગેશકરનો સ્વર. ગીતના શબ્દો આનંદ બક્ષીના, સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સાંભળીએ સાગર ફિલ્મનું ગીત, એસપી બાલાસુબ્રમણ્યમ અને કિશોર કુમારનો સ્વર. જાવેદ અખ્તરના શબ્દો, આરડી બર્મનનું સંગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ભૂપેન્દર અને આશા ભોંસલેને સાંભળીએ ફિલ્મ એતબારમાં, હસલ કમાલના શબ્દો અને બપ્પી લહેરીનું સંગીત.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શૈલેન્દ્ર સિંહનો સ્વર, મંઝિલ મંઝિલ ફિલ્મનું ગીત, મજરૂ સુલતાનપુરીના શબ્દો, રાહુલ દેવ બર્મનનું સંગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમને અંતે સાંભળી કાશ ફિલ્મનું ગીત, કિશોર કુમાર અને અનુપમા દેશપાંડેનો સ્વર, રાજેશ રોશનનું સંગીત.

કિશોર કુમાર અને અનુપમા દેશપાંડેના સ્વરમાં કાશ ફિલ્મના ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં અહીં સંપન્ન કરીએ.

0: પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 8:45 હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલીન નિગમ.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ

परवाना, मन की अगन को है नहीं जाना, आग से खेला ये परवाना।

0: Hello, hello, mic test.
1: कई शब्द संभल कर बोलिए।